નમસ્કાર શ્રોતા મિત્રો, 228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે શુક્રવાર વૈશાખ દિનાંક 25 સક સંવત 1948 એટલે કે 15 મે 2026 અત્યારે સવારના 5:58 અને 27 સેકન્ડ થઈ છે. આ સાથે અમારી પ્રાતઃ સભાનો આરંભ કરીએ છીએ મંગળ સ્વર સાથે.

0: બરાબર 6 વાગે હિન્દીમાં સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: Listening.

0: કિલો ચોખા 3 રૂપિયાના ભાવે તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિ માસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે. અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો. મધ્યાહન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ ગુણવત્તાસભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરને સંપર્ક કરો તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ન હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: પૂર્ણિયામાં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ના થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ. આજના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ઓઆરએસ અથવા મીઠા

સાકરના પાણીનું સેવન કરો. છાયડ આવેલી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહેશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: રૂપિયા ના ભાવે તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિ માસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયા ના ભાવે તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયા ના ભાવે અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો. મધ્યાહન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ ગુણવત્તા સભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરને સંપર્ક કરો તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ન હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ તુલસીદાસની શબ્દ રચના સમય સ્વરમાં.

25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિ માસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો. મધ્યાહન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ ગુણવત્તાસભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય

0: તમારી ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો અને જો આપને તેમનો નિર્ણયથી સંતોષ ન હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: પુણ્યમાં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રી નો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આચરણમાં સુતરાઈ રહેશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 વ્યક્તિ દીઠ પ્રતિ માસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો. મધ્યાહન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ ગુણવત્તાસભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરને સંપર્ક કરો તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ન હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
3: UPI પેમેન્ટ રિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
4: RBI કહે છે
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: ના જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે મારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આજના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુ શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. પાછા રંગના સુતરાઉ કપડાં પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહેશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમમાં હવે પછી સાંભળીએ કવિ પિંગલની શબ્દ રચના અમરનાથ નાથજીના સ્વરમાં.

0: programa Avio.
1: सबके लिए सामाजिक सुरक्षा अटल पेंशन योजना मोदी जी का संकल्प
2: योजना उन नौजवानों के लिए है ताकि आप जब 60 साल में होंगे आपको कभी किसी के सहारे की जरूरत न पड़े, आप अपना बुढ़ापा भी गौरव के साथ बिता सको।
1: अब तक इस योजना से 8,85,00,000 से अधिक लाभार्थी जुड़ चुके हैं। अगर आप भी 18 से 40 साल की उम्र के हैं तो मासिक अटल पेंशन सहित 3 गारंटीड फायदों के लिए अपनी बैंक शाखा से संपर्क करें।
3: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે, પ્રસ્તુત છે સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી. વિષય ગાય અને ભેંસમાં વિયાણ પહેલા અને પછી શું કાળજી લેવી.
4: ખેડૂત મિત્રો અને પશુપાલક ભાઈઓ, ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં દુધાળ પશુના પાલન તથા ડેરીના વિકાસનો વિસ્તાર થયેલો છે. હવે મિત્રો, કચ્છ જેવા શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારમાં પાક ઉત્પાદનની સરખામણીએ પશુપાલનનો વ્યવસાય વિશેષ પ્રમાણમાં વિકસેલો છે. સરકારની અનેક યોજનાઓના પરિણામે હવે તો ઠેકઠેકાણે પશુઓના તબેલા જોવા મળે છે અને દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં એક કદમ આગળ વધેલા પશુપાલકો જોવા મળે છે. તેમ છતાં પશુપાલકોને જે દૂધ ઉત્પાદનનો ફાયદો મળવો જોઈએ તે મળતો નથી. આવું નુકસાન ન આવે એ માટેના પગલાની વાત કરીએ તો વિયાણ પહેલા ગાય તેમજ ભેંસની શું માવજત કરવી તેની વિગતે વાત કરીએ તો વિયાણની અંદાજિત તારીખના એક મહિના પહેલા ગાય કે ભેંસને દાણ અને મિનરલ મિક્સર પાવડર આપવાનું ચાલુ કરવું જોઈએ, જેથી તેના બચ્ચાને પોષણ મળી રહે અને વિયાણમાં પણ ખૂબ જ સરળતા રહે. વિયાણના 2-4 દિવસ પહેલા પશુને અલગ શેડમાં બાંધવું. શેડ જંતુરહિત, આરામદાયક અને હવા ઉજાસ વાળો હોવો જોઈએ. વિયાણના દિવસે તેની 24 કલાક દેખરેખ રાખવી. જો પશુ વિયાણના દિવસે આડું પડે, પગ તરછોડે તેમજ બહુ તાકાત કરે પરંતુ વિયાઈ શકતું ના હોય તો પશુ ડોક્ટરનો સંપર્ક કરવો. પૂરતા પ્રમાણમાં પાણી આપવું જોઈએ તેમજ તેની સાથે સવાર સાંજ યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ આપવું જોઈએ, જેથી સુવારોગ સામે રક્ષણ મળે છે. વિયાણ પછી મોટાભાગના ખેડૂતો મેલી જલ્દી પડી જાય એ માટે બાજરી ખવડાવે છે, પરંતુ મેલી પડવા માટે બાજરીનો કોઈ ફાળો હોતો નથી. બાજરીને બાફી ને વધારે પ્રમાણમાં ખવડાવવાથી પશુના પેટમાં રૂમિનલ એસિડોસિસ નામનો મેટાબોલિકા રોગને નોતરું આપે છે. હવે મિત્રો, વિયાણ પછી બચ્ચાની માવજતની વાત કરીએ તો સૌથી પહેલા બચ્ચાના કાન ફૂંકવા અને ત્યાર પછી બચ્ચાને પાછળના પગેથી પકડીને ઊંચું કરવું, જેથી તેની શ્વાસનળીમાં રહેલું પ્રવાહી બહાર નીકળી જાય અને તેનું શ્વસન પ્રક્રિયા ચાલુ થાય. પછી ગર્ભનાળને સુતરાઉ દોરા વડે બાંધીને જંતુરહિત સાધન વડે કાપવી જોઈએ. ત્યાર પછી બચ્ચાને તેની માતાના મોં આગળ મૂકવું, જેથી તે બચ્ચાને ચાટીને સાફ કરે, તેથી બચ્ચાના લોહીનું પરિભ્રમણ ઝડપી થાય. વિયાણ પછી 1 કલાકમાં બચ્ચાને તેના વજનના 1/10 ભાગનું દૂધ ધવડાવવું જોઈએ. મિત્રો, ગુજરાતમાં ઉત્તર ગુજરાતનો વિસ્તાર એટલે દુધાળા પશુના પાલન અને ડેરી વિકાસનો વિસ્તાર તો ખરો, પણ સાથે સાથે કચ્છ જેવા પ્રદેશમાં પણ દૂધ ઉત્પાદનનો વિસ્તાર સારા એવા પ્રમાણમાં વધ્યો છે. ત્યારે પશુપાલનના ભાઈઓને સરકારની યોજનાઓ વિશે પણ લાભ લેવો જોઈએ. ખાસ કરીને રસીકરણમાં પશુપાલકોએ ઉદાસીનતા ન દાખવવી જોઈએ અને પશુને વખતો વખત પશુ ડોક્ટર પાસે ચેક કરાવવું જોઈએ, જેથી કરીને પશુમાં આવતા વખતો વખતના રોગો સામે રક્ષણ મેળવી શકાય અને દૂધ ઉત્પાદન જાળવી શકાય.
3: હમણાં જ આપ સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી સાંભળી રહ્યા હતા. વિષય હતો ગાય અને ભેંસમાં વિયાણ પહેલા અને પછી શું કાળજી લેવી. અને થોડી જ વારમાં એટલે કે 7:45 વાગે ગાંધી વંદના અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: ગાંધીજીનો અક્ષરદેહ પુસ્તકમાંથી પઠન, મણિલાલ અને સુશીલાબહેન ગાંધીને પત્ર, દિલ્હી, જાન્યુઆરી 2, 1935. ચિરંજીવ મણિલાલ અને સુશીલા, તમારા કાગળો મળ્યા છે. રામદાસ નિમુ બાબતનો તાર પણ મળ્યો છે. મારે એવું જ કંઈ જોઈતું હતું, પણ મેં તાર નહોતો માગ્યો. રામદાસ આવશે કે નહીં એ કહેવાય નહીં. હમણાં તો મુંબઈમાં કંઈક ધંધાની શોધખોળ કરી રહ્યો છે. પણ મણિલાલે વહેલું મોડું કરજ ફીટાડ્યું. હરિલાલ રાજકોટમાં હમણાં તો સ્થિર થયો છે, કાયાપલટી છે એમ લાગે છે. સીતા વિશે સુશીલાના ઉદ્ગાર વાંચ્યા. સીતાની કેળવણી જેમ મેં ચાર ભાઈને આપી તેમ અપાય તો બસ છે. મને તેનો પશ્ચાતાપ નથી. ભલે તેઓ નિશાળની ન પામ્યા, તેથી કંઈ ખોયું નથી. હરિલાલ હટ કરીને નિશાળમાં ભાગ્યો ખરો, તેથી તેણે ખોયું. મા બાપના ખોળામાં બાળકો જે પામે છે તે ક્યાંય ન પામે. સીતાને અહીં મોકલવાની જરૂર નથી. તમારું બંનેનું જેમ બીજું કર્તવ્ય છે તેમ જ સીતાને વિશે સમજો. એ કર્તવ્ય સમજતા તમે શુદ્ધ બ્રહ્મચર્યનો પાઠ શીખશો. સીતા તમારો ધંધો શીખતા તૈયાર થઈ જશે. એ તમારી સભ્ય કે અસભ્ય ભાષા શીખશે. તમને વ્યાકરણ આવડતું હશે તો તે વ્યાકરણ શીખશે. તમને હિસાબ આવડતો હશે તો તે ગણિત શીખશે. વાળશે, રાંધશે, પાણી ભરશે, ફૂલઝાડ સમારશે, પ્રેસનું શીખશે. આમ શીખતા શીખતા તમે બધા ઉત્તરોત્તર ચડશો. મોટી થશે ત્યારે વધારે શીખવા મોકલવી હોય ત્યાં મોકલી શકશો. આ વર્ણાશ્રમનો અર્થ છે ને એમાં અર્થશાસ્ત્ર છે. આ ખરી વિદ્યા છે. નિશાળનો મોહ છોડજો. નિશાળોમાં બુદ્ધિના વિલાસો ભલે મળે, પણ ત્યાં ચારિત્રનું ઘડતર નથી થતું એ મારો નિશ્ચય છે. ત્યાં ઘણા તે ખોઈ બેઠા છે એનો હું સાક્ષી છું. કેટલા જણ નિશાળમાં જઈને પોતાનું ચારિત્ર હતું તેના કરતા સારું બનાવી શક્યા છે તે હું નથી જાણતો. પોતાના છોકરાઓને નિશાળમાં મોકલનાર મા બાપ પોતાનો ધર્મ નથી પાળતા એમ હું તો માનું છું. હા, જ્યારે છોકરા મોટા થાય, એટલે ધારો 16 વર્ષના, ત્યારે તે જે કરવું હોય તે કરી શકે છે. એટલે સીતાને 16 વર્ષ લગી તમારી સોડમાં રાખતા એને એવી પાવરધી કરો કે તેથી તે અપંગ ન રહે. આમ કરવાને સારું એ તમારા બધામાં ભાગ લેતી થાય ને તે સમજપૂર્વક કરે, એટલે તમારો ધર્મ તમે પાયો ગણાય. આ બધાનું તાત્પર્ય આટલું જ. સીતાને સારું ત્યાં કે અહીં નિશાળનો મોહ હમણાંને સારું ભૂલી જવો. તમે બે જણ તેને આપી શકો તેટલું અંગ્રેજી, હિન્દી, ગુજરાતી આપો. તમારો ધંધો શીખવો. એની સાથે વાતચીતથી ઘણું જ્ઞાન અપાય. આમ કરતા ખૂબ આગળ વધ્યા કરશે. એ ત્યાં જ રહે એ બરોબર છે. એને પ્રાર્થના, ભજનો વગેરે શીખવવા. રામાયણ આદિ જાણે, ગીતા ઇત્યાદિ શું છે તે સમજે. તું પોતે સુશીલા સીતાને ખાતર જ કેટલાક પુસ્તકો વાંચી નાખ. તમારામાંથી કોઈએ હમણાં દેશનો ખ્યાલ કરવાની આવશ્યકતા નથી. જ્યારે આવશો ત્યારે બધા સાથે આવશો. આ બધું વિચાર્યા પછી યથેચ્છસી તથા કુરુ. બાપુના આશીર્વાદ. હીરાલાલ શર્માને પત્ર, જાન્યુઆરી 2, 1935. ચિરંજીવ શર્મા, તમારો કાગળ મળ્યો. હા, હું જોખમદાર તો છું, પણ હું એવું સમજ્યો હતો કે હવે તમારી પાસે કશું છુપાવવાનું નથી. જે પત્રો આવતા રહે છે તે ન વાંચવા અથવા તેની લગારે અસર ન થવા દેવી. અમારું સલામ હજી સુધી અહીં આવી નથી. ઘરે ભાગે ઇન્દોર છે. કૃષ્ણા બચી ગઈ એ બહુ મોટી વાત છે. હવે તમે શું ખાઓ છો? બાપુના આશીર્વાદ. હરિજન સેવક સંઘના મધ્યવર્તી મંડળ સાથે ચર્ચા, જાન્યુઆરી 2, 1935. કેટલાક પૂછવા લાગ્યા, આ વસ્તુને પ્રતિજ્ઞામાં શા સારું મૂકવી જોઈએ? આ પ્રતિજ્ઞામાં તો દયાધર્મ કરતા સમાજશાસ્ત્રની જ વાત વધારે લાગે છે. અસ્પૃશ્યતા નાબૂદ કરવી એ એક વાત, અને આ સૌને સરખે દરજ્જે આણી મૂકવા એ વાત સાવ જુદી. શું અમારે નોકરોને પણ અમારા જેટલા જ દરજ્જાના ગણમાં? તમે તો અમને ધીમે ધીમે સામાજિક ને આર્થિક ક્રાંતિ તરફ ઘસડતા જાઓ છો. ગાંધીજી, આ વાત તમને આટલી મોડી સૂજે છે એનું મને આશ્ચર્ય થાય છે. હરિજનો તમારી પાસે આથી જરાય ઓછાની આશા રાખે છે એમ તમે માનતા હો તો તમે ભીંત ભૂલો છો. થોડાક હરિજન સાથે તમે સમાનતાના નાતે વર્તવા તૈયાર હો, પણ જ્યાં સુધી તમે સૌની સાથે કેવળ હરિજન ન્યાયાધીશ સાથે જ નહીં પણ ઢેડ ભંગી ચમાર સૌની સાથે સમાનતાના ભાવથી વર્તવાને તૈયાર ન હો, ત્યાં સુધી તમારા હૃદયમાંથી અસ્પૃશ્યતાની જળ ગઈ એમ ન કહેવાય. અમુક માણસ બીજાથી ઊંચો એ વિચાર જ અતિશય આકરો લાગે છે. જગતમાં જાતિ જાતિ વચ્ચે જે સંગ્રામો ચાલી રહેલા છે તેના મૂળમાં એ ભાવ જ રહેલો છે. એ ભાવ આખા જગતમાં ફેલાયેલો છે, પણ એનું સૌથી નિર્દય રૂપ આપણે ત્યાં છે, કેમ કે આપણે ત્યાં તો એને ધર્મનું રૂપ અપાયેલું છે. એક સભ્ય બોલી ઉઠ્યો, આપ કહો છો એ સાચું છે મહાત્માજી, આપણા મંડળમાં કેટલાક સભ્યો એમ માનનારા પણ છે કે વૈશ્ય કરતા બ્રાહ્મણ ઊંચા છે. તેઓ આપણા મંડળમાં રહે જ શા માટે? તેમને નીકળી જવું જોઈએ. અસ્પૃશ્યતા નિવારણનો હરિજનને માટે એક અર્થ છે, સવર્ણ હિન્દુને માટે બીજો છે, અને હરિજન સેવકને માટે એનો ત્રીજો જ અર્થ છે. શ્રીમતી રામેશ્વરી નહેરુ સહેજ નિસાસો નાખીને બોલ્યા, હું એ બરાબર સમજી શકું છું, પણ હું જાણતી હોઉં કે હું મારા નોકરને સમાન દરજ્જાનો ગણીને તેની જોડે વર્તતી નથી, તો મારાથી આ પ્રતિજ્ઞા પર સહી શી રીતે થઈ શકે? મને તો જરાય ચેન જ ન પડે. શા માટે ચેન ન પડે? તમે એને કુટુંબીજન માનો. મહાત્માજી, એ કહેવું સહેલું છે પણ કરવું કઠણ છે. હું પલંગ કે સોફા પર સૂતી હોઉં ને એ બારણે ઉભો હોય તો હું એને કુટુંબીજન ગણું છું એવો દાવો કેમ કરી શકું? કરી શકો, એટલા માટે કે તમે પીંછાની સુવાળી સેજ પર સૂતા હશો તો એટલા માટે નહીં કે તમે એના કરતા ઊંચા છો, પણ તમને એના વિના ન ચાલે એવી તમને ટેવ પડી ગઈ છે. ના ના, તમે નકામા ડરો છો. આમાં તો શરીરની ટેવ કરતા મનની ભાવનાને બદલવાની વાત વધારે છે. તમને એના એક બે દ્રષ્ટાંત આપું. હું વિલાયતમાં લેડી એસ્ટરને મળવા ગયો ત્યારે એમણે એમના બધા નોકરોને મારી સાથે હાથ મિલાવવા બોલાવ્યા. એમને તો સંકોચ થતો હતો, પણ એમણે જોયું કે સંકોચની કશી જરૂર નહોતી. લોઇડ જ્યોર્જને ત્યાં હું થોડા કલાક ગયો હતો, તેમણે તેમના બધા નોકરોને પોતાના બાળકો હોય એવી રીતે મારી સહી લેવાને એમની ઓટોગ્રાફની ચોપડીઓ મને આપવાનું ઉત્તેજન આપેલું. મને ખબર છે મહાત્માજી, બન્ટ્રેડ રસેલ પણ એના નોકરો જોડે સમાન ભાવથી વર્તે છે. તો તમે પછી બન્ટ્રેડ રસેલથી શા સારું ઉતરો? તમારા પિતા તો આમાં જરાય વિજ્ઞાન નાખે એવા છે, ને તમારા પતિ તો આવી વાતમાં તમે કરો એટલું બધું કરવા તૈયાર થાય. ના ના, ગાંધીજીએ ઉપસહાર કરતા કહ્યું, આ પ્રતિજ્ઞા તો આવવી જ જોઈએ. એ ન રાખો તો તમે આ હિલચાલના મૂળ ઉપર ઘા કરો છો, અને તમે સનાતનીઓનું વલણ સાચું છે એમ તમે સાબિત કરશો. તમારે હરિજનોને એકલી પૈસાની મદદ જ નથી કરી છૂટવાનું, એથી વિશેષ ધર્મ પણ એમની પ્રત્યે અદા કરવાનો છે. અને જો પૈસા ખોટી રીતે ખર્ચાય તો હું કહું કે મેં એ પૈસા ઉઘરાવ્યા એ ખોટું કર્યું. તેમ જો બીજા ધર્મનું ઋણ છે તે ન અદા થાય તો પણ મને લાગે કે મેં ગુનો કર્યો. તમે ભાઈ બહેનો જ્યારે આ પ્રવૃત્તિમાં જોડાયા ત્યારે જ તમારે એનો પૂરો અર્થ સમજી લેવો જોઈતો હતો. ભેદ માત્ર ભૂસી નાખવા એવું મારું ધ્યેય નથી. કુદરતે જે ભેદ પેદા કર્યા હોય તેને કોણ ભૂસી શકે? બ્રાહ્મણ કૂતરો અને કૂતરાનું માંસ રાધીને ખાનાર શોપાક, એમાં શું કંઈ જ ભેદ નથી? અને છતાં ગીતાએ કહ્યું છે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુની ચૈવ શ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. એમની વચ્ચે ભેદ તો છે, પણ જે માણસ જ્ઞાની છે તે તો કહેશે કે જેમ હાથી અને કીડીના, જંગી અને વિદ્વાન મનુષ્યના દરજ્જામાં ભેદ નથી, તેમ આમના દરજ્જામાં પણ ભેદ નથી.
1: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગાંધી વંદના. થોડી ક્ષણોમાં સાંભળીશું દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર.
2: એમ આકાશવાણી સંપ્રતિ વાર્તા હશુંતામ પ્રવાચક ડોક્ટર ગણેશ હેગડે. અથ વાર્તા. प्रधानमंत्री श्री नरेन्द्र मोदी अद्यारभ्य यूएई नेदरलैंड स्वीडन नॉर्वे इटली देशानां षड् दिवसीय यात्रायां भविष्यति। पञ्चदेशयात्रायाः प्रथमपदे अद्य श्रीमोदी यूएई देशं गमिष्यति यत्र सः राष्ट्रपतिना शेख मोहम्मद बिन जायद अल नह्यान इत्यनेन सह मिलिष्यति। द्विपक्षीय विषयेषु विशेषतः ऊर्जा सहकार्ये तथैव परस्पर हितस्य क्षेत्रीय अन्ताराष्ट्रिय विषयेषु च द्वौ नेतारौ विचाराणाम् आदान प्रदानं करिष्यतः। मेलनमिदम् ऊर्जा सुरक्षा विषये केन्द्रीकृतं भविष्यति इत्यपेक्षा वर्तते। प्रधानमन्त्रिणा श्रीमोदिना प्रोक्तं यत् अस्मिन् वर्षे भारतस्य अध्यक्षतायां ब्रिक्स इति बहुदेशीय संघः बहुपक्षीयतां सुदृढं कर्तुं सतत विकासं प्रवर्धयितुं आर्थिक शक्तिं प्रवर्धयितुं अधिक समावेशीय विश्वव्यवस्थायाः निर्माणार्थं च मिलित्वा कार्यं करिष्यति। ह्यः नवदिल्ल्यां ब्रिक्स देशानां विदेशमन्त्रिभिः प्रतिनिधिमण्डल प्रमुखैः सह संवादं कुर्वन् श्रीमोदी अवदत् यत् उदयमानानां अर्थव्यवस्थानां मध्ये सहकार्यं प्रवर्तयितुं वैश्विक दक्षिणस्य आकांक्षाणां विकासाय च ब्रिक्स संघः महत्वपूर्ण मञ्चरूपेण उद्भूतः वर्तते। केन्द्र सर्वकारेण उक्तं यत् देशे पर्याप्तं असंस्कृत तैलस्य एलपीजी इति द्रवीकृत अनिल इन्धनस्य प्राकृतिक अनिल इन्धनस्य च उपलब्धतां सुनिश्चेतुं प्रभावि प्रयाणि गृहीतानि सन्ति। ह्यः नवदिल्ल्याम् अन्तर्मन्त्रालयस्य वृत्तान्तस्य समये पेट्रोलियम् प्राकृतिक अनिल मन्त्रालयस्य संयुक्त सचिव पदासीन श्लोका शर्मा अवदत् यत् देशे सर्वत्र गृहोपयोगी एलपीजी इति द्रवीकृत अनिल इन्धनस्य आपूर्तिः सुचारुरूपेण प्रचलति। नीट इति आगामी राष्ट्रिय पात्रता सहित प्रवेश परीक्षायाः सज्जतायाः समीक्षां कर्तुं केन्द्रीय शिक्षा मन्त्री धर्मेन्द्र प्रधानस्य निवासस्थाने उच्चस्तरीय सभा आयोजिता। सभायां नीट परीक्षायाः सुचारुतया कुशलतया च सञ्चालनस्य विविध पक्षेषु विस्तृत विमर्शाः कृताः। रक्षामन्त्री राजनाथ सिंहः अद्य आन्ध्रप्रदेशस्य श्री सत्यसाई मण्डलस्य पुट्टपर्ति इत्यत्र अनेक वैमानिक रक्षा परियोजनानां आधारशिला स्थापन कार्यक्रमे भागं गृहीष्यति। रक्षामन्त्रालयेन उक्तं यत् विमान विकास संस्थायाः विमान समायोजनस्य उड्डयन परीक्षण केन्द्रस्य च शिलान्यासः भविष्यति। विमानस्य एकीकरणस्य परीक्षणस्य प्रमाणीकरणस्य च एषा परियोजना उन्नत मध्यम युद्ध विमान कार्यस्य विकासं त्वरयिष्यति। केन्द्रीय ग्रामीण विकास मन्त्री शिवराज सिंह चौहानः अद्य महाराष्ट्रस्य सतारा इत्यत्र प्रधानमन्त्री ग्रामीण आवास योजनायाः लाभार्थि सम्मेलने एवं महाराष्ट्र आवास अभियान राज्यस्तरीय पुरस्कार वितरण समारोहे च भागं ग्रहीष्यति। उत्तरप्रदेशे विगत षट्त्रिंशत् होरासु झञ्झावात चक्रवात विद्युत्पातादिभिः सह अतिवृष्टिकारणात् न्यूनातिन्यूनम् एकादशोत्तर एकशतं जनाः मृताः द्विशताधिकाः जनाः व्रणिताः सन्ति। मुख्यमन्त्री योगी आदित्यनाथः जिलाधिकारिणं तथा सम्बन्धित अधिकारिणः शीघ्रतया घटनास्थलं गत्वा सर्वेक्षणं कर्तुं निर्देशं दत्तवान्। उधमपुरमण्डलस्य शिवपार्वतीतीर्थ ऐतिहासिकः त्रिदिवसीया शिवपार्वतीमेला इति प्रसिद्धा वार्षिक मौङ्गलमेला अद्य आरभ्यते। धार्मिकोत्साहस्य उत्सवस्य च भावनायाः मध्ये उधमपुरमण्डलप्रशासनेन मौङ्गली इत्यत्र सर् दब्बर् क्षेत्रे भव्य ऐतिहासिकमेलायाः सज्जता कृता वर्तते। केन्द्र सर्वकारेण सुवर्णस्य आयातसीमा कृते शतं किलोग्राम परिमितस्य सीमायाः निर्धारणं कृतमस्ति। अग्रिम प्राधिकरण योजनायाः अन्तर्गतम् आभूषण निर्यातकाः शून्य शुल्केन असंस्कृत वस्तूनाम् अथवा निवेश सामग्रीणाम् आयातं कर्तुं शक्नुवन्ति। आईपीएल इति विंशतिं प्रतिविंशतिः क्रिकेट लीग प्रतिस्पर्धायां गतरात्रौ मुम्बई इण्डियन्स दलेन पंजाब किंग्स दलं षट्स्तोभकैः पराजितम्। अद्य सायं सार्ध सप्तवादने लखनऊ सुपर जायंट्स दलं लखनऊ नगरे चेन्नई सुपर किंग्स दलं सम्मुखीकरिष्यति इति वार्ताः।
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं फहद नास। प्रधानमंत्री नरेंद्र मोदी आज संयुक्त अरब अमीरात

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા 15 જૂન સુધી વધારવામાં આવી. સુરતમાં ગેરકાયદેસર કેદ 86 સગીર સહિત 93 લોકોને બચાવી લેવાયા. રાજ્યના લોકોને આજથી ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા. અને એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના અજીત નારાયણે 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે, જેમાં ઇંધણ બચત અંગે પ્રધાનમંત્રીની અપીલ પર ચર્ચા થશે. કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવા માટે લખેલા પત્ર બાબતે પણ ચર્ચા થવાની શક્યતા છે. બેઠક દરમિયાન સરકારી કચેરીઓમાં વપરાતી ઉર્જા, વાહનોના અંકુશ બાબતે પણ ચર્ચા વિચારણા થશે. આ ઉપરાંત ગરમીને પગલે આરોગ્ય અને પાણી પુરવઠા વિભાગ દ્વારા થયેલા આયોજન પર પણ ચર્ચા થશે. કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ

0: રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. સાસણગીર ખાતે સિંહ પ્રજાતિઓ પર સ્પોટલાઇટ ઇવેન્ટનું ઉદઘાટન કરતા શ્રી યાદવે જણાવ્યું કે ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર વિશ્વમાં આફિકન લાયન સહિતના સિંહોની વસ્તી ઘટી રહી છે, ત્યારે ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં 32% વધારો થયો છે.
1: ભારત ચૂંકિ બિગ કેટમાં કન્ઝર્વેશન કે લીએ કામ કર રહા હૈ તો હમ એક નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ બનાએ. भारत सरकार के अंतर्गत ये एक बड़ी महत्वाकांक्षी योजना है और इसके निर्माण कार्य को भी जूनागढ़ में प्रारंभ कर दिया है. कार्य प्रगति पर है और निश्चित रूप से आने वाले समय में दुनिया का सबसे बहुत बढ़िया नेशनल रेफरल सेंटर फॉर वाइल्ड लाइफ ये गुजरात में ही प्रारंभ होगा.
0: આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધનના મહાનિદેશક એસપી યાદવે જણાવ્યું કે માનવ વન્યજીવ સંઘર્ષ અટકાવવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
2: હમ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ રેન્જ કન્ટ્રીઝ કે લીએ લોન્ચ કર રહે હૈ, ઉનકે હેલ્થ મેનેજમેન્ટ કે લીએ પ્રોગ્રામ લોન્ચ કર રહે હૈ. ઇન પ્રોગ્રામ્સ કે અલાવા યુથ કો ઇન્વોલ્વ કરને કે લીએ એક યુથ એમ્બેસિડર કા પ્રોગ્રામ, સાથ મે ઇન્ટર્નશિપ તાકી દૂસરે દેશ કે લોગ કે જો સ્ટુડન્ટ્સ હૈ, વેટ્સ હૈ, વો આકે યહાં પે ઇન્ટર્નશિપ કરે, જો બિગ કેટ હેલ્થ મેનેજમેન્ટ પે या जो हमारे रिलोकेशन में एक्सपर्टाइज है, टाइगर रिलोकेशन की बात करें या चीता ट्रांसलोकेशन की बात करें, तो इसमें भी हम इंटर्नशिप प्रोग्राम लॉन्च कर रहे हैं.
0: ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા વધારીને 15 જૂન કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો લાભ મહત્તમ ખેડૂતોને મળી રહે તે ઉદ્દેશથી ખરીદીની સમયમર્યાદા વધારવામાં આવી છે. જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અંદાજે 5,000 ચોરસ ફૂટ જગ્યામાં કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું એસ્ટેટ અધિકારી મુકેશ ગોસાઈએ જણાવ્યું હતું.
3: કોર્પોરેશન કે દ્વારા વોર્ડ નંબર 16 મેં જડેશ્વર પાર્ક સોસાયટી મેઇન રોડ કે પર જો અતિક્રમણ હુઆ થા વો અતિક્રમણ કો દૂર કિયા ગયા હૈ. યે અતિક્રમણ જો હૈ વો કરીબન 5,000 સ્ક્વેર ફીટ से ज्यादा भूमि पर हुआ अधिग्रहण जामनगर म्युनिसिपल कॉर्पोरेशन ने पुलिस डिपार्टमेंट और अन्य संलग्न डिपार्टमेंट को साथ में रख के दूर करने की कार्यवाही की. उसकी कीमत अंदाजित करोड़ों में गिन सकते हैं क्योंकि वो एक पॉश एरिया है.
0: સુરત પોલીસ અને ઉદયપુર માનવ તસ્કરી વિરોધી એકમ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં પૂણા વિસ્તારમાં ગેરકાયદેસર કેદ અને બાળમજૂરીમાંથી 86 સગીરો સહિત 93 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિક પોલીસ કમિશનર બલરામ મીનાએ જણાવ્યું કે બાળકોને રાજસ્થાનથી લાવવામાં આવ્યા હતા અને અમાનવીય પરિસ્થિતિઓમાં સાડી ફોલ્ડિંગ અને પેકિંગ યુનિટમાં કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ મામલે 4 શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
4: कुछ बच्चों को लाया गया है उधर से, वहां से, और उनके साथ में यहाँ इलीगली काम करवाया जा रहा है, उनको बंधक बनाया हुआ है. उस इन्फॉर्मेशन के बेसिस पे हमारी जो पूना पुलिस स्टेशन सूरत शहर पुलिस की टीम है उसने कार्रवाई को अंजाम दिया. उनमें चेक करने से हम लोगों को वहां से 93 इस तरह के बच्चों का पता चला और उसके बेसिस पे 4 लोगों की डिटेल्स हम लोगों के पास में आई है. उनके खिलाफ बीएनएस कलम 146 एंड जुवेनाइल जस्टिस एक्ट की कलम 69 के बेसिस पे केस रजिस्टर किया गया.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાકબાઈ ગામની નદીમાં ડૂબી જવાથી 2 કિશોરોના મોત થયા છે. ગરમીથી રાહત મેળવવા ધાતરવડી નદીમાં આ કિશોરો નહેવા પડ્યા હતા, જો કે પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જતા બંને ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને તરવૈયાઓની ટીમ દોડી આવી હતી. દુર્ઘટનાને પગલે બંને પરિવારો સહિત સ્થાનિક પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠિયાવાડમાં દિવાલ ધરાશાયી થતાં પિતા અને 4 વર્ષના પુત્રનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ દિવાલ તોડવાની કામગીરી દરમિયાન અચાનક આખી દિવાલ ધસી પડતા આ ઘટના બની હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. રાજ્યના લોકોને આજથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા.

0: છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે પવનની દિશામાં ફેરફાર થવાને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે, જો કે આજે રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ગરમીની આગાહી કરવામાં આવી છે.
1: ग्रेजुअली 2-4 डिग्री मैक्सिमम टेम्परेचर में फॉल आने की उम्मीद है अगले 3 दिन तक. उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है. इसके साथ जो विंड्स की है तो लोअर लेवल्स पे अभी पश्चिमी से उत्तर पश्चिमी हवाएं चल रही हैं. सबसे ज्यादा जो तापमान आया है अहमदाबाद में 44.1 डिग्री सेल्सियस दर्ज किया गया है, 43.8 राजकोट में आया है.
0: ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતના અજીત નારાયણે 2 ચંદ્રક જીત્યા છે. સ્પર્ધાના 4 દિવસે અજીત નારાયણે નોંધપાત્ર પ્રદર્શન કરતા ક્લીન એન્ડ જર્ક અને ઓવરઓલ ટોટલ એમ બંને સ્પર્ધામાં પુરૂષોની 71 કિલોગ્રામ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. એશિયાના શ્રેષ્ઠ વેઇટલિફ્ટરો સામે સ્પર્ધા કરતા અજીતે અસાધારણ શક્તિ અને સંયમનું પ્રદર્શન કરીને કુલ 314 કિલોગ્રામ વજન ઉપાડ્યું, જેમાં ક્લીન એન્ડ જર્કમાં 174 કિલોગ્રામ વજન ઉપાડવાના ઉત્કૃષ્ટ પ્રયાસોનો સમાવેશ થાય છે. પોરબંદરના બરડા પંથકની કેસર કેરી સમગ્ર દેશની સાથે છેલ્લા 2 વર્ષથી વિદેશમાં પણ પ્રખ્યાત થઈ છે. બરડા પંથકના હનુમાનગઢ અને આદિત્યાણા સહિતના ગામની 2000 બોક્સ કેસર કેરી અમદાવાદથી કાર્ગો મારફતે યુકે મોકલવામાં આવી છે. યુકેના લેસ્ટર ખાતે આ કેરીની વધુ માંગ હોવાથી કેરીની નિકાસ કરી હોવાનું પોરબંદરના વેપારી નીતિન દાસાણીએ જણાવ્યું હતું.
2: પોરબંદરમાં આશરે 4-5 હજાર બોક્સની આવક હતી. ગીરનો ભાવ થયો છે 500 રૂપિયાથી કરીને 1000 રૂપિયા અને બૈડા ડુંગર કેસરનો ભાવ થયો છે 700થી કરીને 1200 રૂપિયા. આપણે બૈડા ડુંગરની કેસર જે આખતર માલ હતો એના પૈસા સારા બન્યા છે. હવે પછી જે માલ છે બધો પાખતર છે. પાખતર હોવાને કારણે 25 તારીખ આસપાસ 500 બધાનો માલ પુષ્કળ પ્રમાણમાં આવશે. વિદેશમાં આ બૈડાની કેસરની ડિમાન્ડ બહુ સારી છે અને સ્વાદ ને શોરૂમ બધાને ગમી છે. અમે હમણાં જ એક કન્સાઇનમેન્ટ મોકલાવ્યું છે યુકે, એનું રિઝલ્ટ બી સારું છે અને અમે એક્સપોર્ટ કર્યું.
0: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગને કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર નવી દિલ્હી દ્વારા 5 વર્ષીય અભ્યાસક્રમને મંજૂરી આપવામાં આવી છે. કાઉન્સિલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 5 વર્ષીય પૂર્ણકાલીન બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમ માટે 40 સીટોની પ્રવેશ ક્ષમતા સાથે મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી યુનિવર્સિટીના શૈક્ષણિક માળખું, ગુણવત્તાસભર શિક્ષણ, લાયકાત ધરાવતા ફેકલ્ટી સ્ટાફ તેમજ આધુનિક સુવિધાઓ પ્રત્યેના વિશ્વાસનું પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રીની અપીલના પગલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવ પ્રશાસન દ્વારા સપ્રમાણ ઇંધણ વપરાશ અને પર્યાવરણ સંરક્ષણ માટે જાહેર અપીલ કરવામાં આવી છે, જે અંતર્ગત દમણમાં દેવકા સ્થિત નમો પથ અને જમપુરના રામસેતુ વિસ્તારમાં હવે માત્ર ઇલેક્ટ્રીક વાહનો, સાયકલ અને પદયાત્રીઓને જ પ્રવેશ મળશે. આ નવી વ્યવસ્થા આગામી 18 મેથી અમલમાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા 15 જૂન સુધી વધારવામાં આવી. સુરતમાં ગેરકાયદેસર કેદ 86 સગીર સહિત 3 લોકોને બચાવી લેવાયા. રાજ્યના લોકોને આજથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા. અને એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના અજીત નારાયણે 2 ચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ ચિત્રા સિંહનું સ્વર, સુરદાસની શબ્દરચના.

શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમમાં હવે આપ સાંભળશો રાજન સાજન મિશ્રાનું સ્વર.

0: સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં જ સમાપ્ત કરીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: ભુજ પ્રસ્તુત કરે છે પ્રાસંગિક. આજનો વિષય છે પરિવાર, પ્રેમનું સદાબહાર સરનામું. સંપાદન પરેશ મારુ, પઠન પાયલ અંતાણી. પરિવારનો પ્રેમ અને સંસ્કાર જ સમાજને મજબૂત બનાવે છે. મહાન વિચારક મહાત્મા ગાંધીએ કહેલું આ વાક્ય દર્શાવે છે કે પરિવાર માત્ર સંબંધોનું નામ નથી, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને લાગણીઓનું અનમોલ બંધન છે. પારિવારિક સંબંધોને મજબૂત બનાવવાનો અને સમાજમાં પરિવારની ભૂમિકાને ઉજાગર કરવાનો એક વિશેષ અવસર એટલે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, જે દર વર્ષે 15 મેના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. પરિવાર માનવ જીવનનું સૌથી મોટું આધારસ્તંભ છે. વ્યક્તિ જન્મ લે છે ત્યારથી જ પરિવાર સાથે તેનો અતૂટ સંબંધ બંધાય છે. જીવનમાં મળતા પ્રથમ સંસ્કાર, પ્રેમ, લાગણી, વિશ્વાસ અને સહકાર પરિવારથી જ મળે છે. તેથી પરિવારને સમાજની પ્રથમ શાળા અને માનવ જીવનનું હૃદય કહેવાય છે. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસનો ઇતિહાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશ્વમાં વધતી સામાજિક સમસ્યાઓ, પારિવારિક તણાવ અને બદલાતી જીવનશૈલીને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર સંઘે પરિવારના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો નિર્ણય કર્યો. વર્ષ 1993 સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 15 મેને આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ તરીકે જાહેર કર્યો. ત્યારબાદ 1994 વર્ષમાં ઇન્ટરનેશનલ યર ઓફ ધ ફેમિલી તરીકે ઉજવ

0: દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ પરિવારોને પડતી સમસ્યાઓ અંગે ચર્ચા કરવી, પારિવારિક મૂલ્યોને મજબૂત બનાવવું અને સમાજમાં પ્રેમ તથા એકતાની ભાવના વિકસાવવાનો છે. ભારતીય સંસ્કૃતિમાં પરિવારને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રોમાં પણ પરિવારને સુખી જીવનનું મૂળ માનવામાં આવ્યું છે. પહેલાના સમયમાં સંયુક્ત પરિવાર પ્રથા વધુ જોવા મળતી હતી. આવા પરિવારમાં પ્રેમ, સહકાર અને એકતાનું સુંદર વાતાવરણ રહેતું હતું. વડીલોનો અનુભવ પરિવારને સાચી દિશા આપતો હતો. બાળકોને સારા સંસ્કારો પરિવારથી જ મળતા હતા. પરંતુ આધુનિક જીવનશૈલી, નોકરી અને સ્થળાંતરના કારણે નાના પરિવારોનું પ્રમાણ વધ્યું છે. આજે ઘણા લોકો પોતાના પરિવારથી દૂર રહીને જીવન પસાર કરે છે, જેના કારણે સંબંધોમાં થોડું અંતર જોવા મળે છે. પરિવાર સાથે જોડાયેલી લાગણીઓ માનવ જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. માતાની મમતા, પિતાનો ત્યાગ, ભાઈ બહેનનો સાથ અને દાદા દાદીનો આશીર્વાદ જીવનને ખુશીઓથી ભરપૂર બનાવે છે. જ્યારે વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે પરિવાર જ તેને હિંમત અને સહારો આપે છે. આધુનિક જીવનમાં ટેકનોલોજીએ જીવનને ખૂબ સરળ બનાવ્યું છે, પરંતુ ટેકનોલોજીના વધતા જતા ઉપયોગથી પારિવારિક સંબંધોમાં કેટલીક નકારાત્મક અસરો જોવા મળે છે. આજકાલ ઘણા લોકો પરિવાર સાથે વાતચીત કરતા મોબાઈલમાં વધુ વ્યસ્ત રહે છે. બાળકો બહાર રમવાને બદલે મોબાઈલમાં ગેમ્સ અને સોશિયલ મીડિયામાં વધુ સમય વિતાવે છે. એક જ ઘરમાં રહેલા સભ્યો વચ્ચે સીધી વાતચીત ઘટી રહી છે, જેના કારણે એકલતા અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ વધી રહી છે. તાજેતરના સમયમાં ડિજિટલ સુખાકારી ખૂબ મહત્વપૂર્ણ વિષય બન્યો છે. લોકો હવે સમજવા લાગ્યા છે કે ટેકનોલોજી જરૂરી છે, પરંતુ પરિવાર માટે સમય આપવો પણ એટલું જ જરૂરી છે. પરિવાર સાથે ગુણવત્તાસભર સમય પસાર કરવાથી સંબંધોમાં મીઠાશ વધે છે અને માનસિક શાંતિ મળે છે. આજના સમયમાં વર્ક લાઈફ બેલેન્સ પણ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. લોકો પોતાના કારકિર્દી અને નોકરીમાં એટલા વ્યસ્ત બની ગયા છે કે પરિવાર માટે સમય કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. પરિવારનો પ્રેમ અને સહકાર વ્યક્તિને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ મજબૂત બનાવે છે. પરિવાર બાળકના જીવનમાં પ્રથમ શિક્ષક છે. બાળક બોલવું, ચાલવું, સારા મૂલ્યો અને શિસ્ત પરિવારથી જ શીખે છે. માતા પિતાના સંસ્કારો બાળકના ભવિષ્યને ઘડે છે. જો પરિવારમાં પ્રેમ અને શાંતિ હોય તો બાળકો આત્મવિશ્વાસી અને જવાબદાર નાગરિક બને છે. બીજી તરફ પારિવારિક ઝઘડા, અવગણના અને હિંસા બાળકોના મન પર નકારાત્મક અસર કરે છે. તેથી પરિવારમાં પ્રેમ, સમજણ અને સહનશીલતા જાળવવી ખૂબ જ જરૂરી છે. વડીલો પરિવારનું અમૂલ્ય ધન છે, પરંતુ આજના સમયમાં ઘણા વૃદ્ધો એકલતા અનુભવે છે, કારણ કે તેમના સંતાનો નોકરી અથવા અન્ય કારણોસર દૂર રહે છે. કેટલાક વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે. વડીલોનું સન્માન કરવું અને તેમની સેવા કરવી દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે. પરિવાર જીવનનું સૌથી મોટું સુખ અને સૌથી મોટી શક્તિ છે. આધુનિક જીવનમાં ભલે ટેકનોલોજી અને વ્યસ્તતા વધી ગઈ હોય, છતાં પરિવારનું મહત્વ ક્યારે ઓછું થઈ શકતું નથી. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ આપણને એકતા, સહકાર, માનવતા અને પ્રેમના મૂલ્યોને જીવનમાં અપનાવવાનો સુંદર સંદેશ આપે છે. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો પરિવાર, પ્રેમનું સદાબહાર સરનામું. સંપાદન પરેશ મારુ, પઠન પાયલ અંતાણી.
1: આકાશવાણી ભુજ સમાચાર, વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ બહુપક્ષીયતાને મજબૂત કરવા, ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા, આર્થિક સ્થિતિસ્થાપકતા વધારવા અને વધુ સમાવિષ્ટ વિશ્વ વ્યવસ્થા બનાવવા માટે સાથે મળીને કામ કરશે. ગઈકાલે નવી દિલ્હીમાં શ્રી મોદીને મળેલા બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓ અને પ્રતિનિધિમંડળના વડાઓ સાથે વાતચીત કરતા શ્રી મોદીએ કહ્યું કે ઉભરતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે સહયોગને આગળ વધારવા અને વૈશ્વિક દક્ષિણની આકાંક્ષાઓને અવાજ આપવા માટે બ્રિક્સ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. સરકારે જણાવ્યું, દેશભરમાં કાચા તેલ, એલપીજી અને પ્રાકૃતિક ગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અસરકારક પગલાં લીધા છે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયાના તાજેતરના ઘટનાક્રમ અંગે આંતર મંત્રાલય સ્તરની પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે દેશભરમાં ઘરેલુ એલપીજી પુરવઠો યોગ્ય રીતે યથાવત છે અને કોઈપણ વિતરણ કેન્દ્રને પર પુરવઠાની અછતના કોઈ અહેવાલ નથી. બંદર, જહાજ અને જળમાર્ગ સચિવ મુકેશ મંગલે કહ્યું, 20 થી વધુ ચાલક દળના સભ્યો સહિત 90,000 મેટ્રિક ટનથી વધુનું એલપી

લઈ આવતા બે જહાજ હોર્મુઝ સમુદ્ર ધુણીમાંથી પસાર થયા છે. બંને જહાજ શનિવારે ગુજરાતના કંડલા પહોંચી શકે છે. આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધન સંમેલન 2026ના પૂર્વ કાર્યક્રમનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો. સાસણ ગીર ખાતે યોજાયેલા સિંહ સંરક્ષણ અંગેના વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા સહભાગી થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, સિંહ સંરક્ષણને પ્રાથમિકતા અને વન વિભાગની શ્રેષ્ઠ નીતિઓના પરિણામે સિંહોની વસ્તી અને વિચરણ વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું, મોટી બિલાડી સંવર્ગની 7 પ્રજાતિમાંથી 5 પ્રજાતિનું ભારતમાં અસ્તિત્વ એ દેશનું ગૌરવ છે. પ્રધાનમંત્રીની અપીલને માન આપીને ઇંધણ બચતમાં સહભાગી થવા કચ્છ યુનિવર્સિટી હસ્તકની તમામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કરકસરના પગલાંનો નિર્ણય લેવાયો છે. રાજ્યપાલના નિર્ધારને પગલે કચ્છ યુનિવર્સિટી હસ્તકની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અનુસ્નાતક ભવનોમાં અધિકારીઓ, કર્મચારીઓ, અધ્યાપક ગણ અને વિદ્યાર્થીઓ સહિત તમામ વ્યક્તિ સાયકલ કે પગપાળ આવવા અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ માટે સંકલ્પ લીધો અને અઠવાડિયાનો એક દિવસ નો મોટર વ્હીકલ ડે તરીકે નિષ્ઠાપૂર્વક પાળવામાં આવે તેમજ વાહનોના સહિયારા ઉપયોગ દ્વારા ઇંધણ બચત કરવામાં આવે તેવી અપીલ કરાઈ છે. કચ્છના પ્રાંતણીયા આહીર સમાજમાં આખા વર્ષ દરમિયાન માત્ર વૈશાખ મહિનાની અંધારી તેરસના એક જ દિવસે લગ્ન લેવામાં આવે છે. ઉપતાલુકાનો પાવરપટ્ટી વિસ્તારમાં વૈશાખ વદ અંધારી તેરસના આહીર સમાજના સમૂહ લગ્ન સૌથી ધમધમી ઉઠશે, જેમાં આ વર્ષે આહીર સમાજના વિવિધ ગામોમાં કુલ 1132 લગ્ન લેવાશે. ગ્રામ્ય વિસ્તારમાં પરંપરાગત પહેરવેશમાં ગવાતા લગ્ન ગીતો વર્ષો જૂની પરંપરા છે, જે આજે પણ અવિરત છે. વહેલી સવારથી ઢોલ અને શરણાઈના સૂરથી ગામડાઓ ગુંજી ઉઠશે અને મોડી રાત સુધી ઉત્સાહ જોવા મળશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્કશીટ CBSE બોર્ડની માર્કશીટ જેવી બનાવશે, જેમાં હોલોગ્રામની જગ્યાએ QR કોડ હશે. ગુજરાત બોર્ડના સચિવ RR વ્યાસે જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા આ વર્ષે 3 મોટા બદલાવ કરવામાં આવી રહ્યા છે. નવી માર્કશીટમાં ખાસ સિક્યુરિટી ફીચર્સ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. IPL ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે મેચમાં પંજાબ કિંગ્સને 6 વિકેટ હરાવ્યું હતું. મુંબઈને છેલ્લી ઓવરમાં જીતવા માટે 15 રન જોઈતા હતા, જે ટીમે ચેઝ કરી દીધા હતા. બીજી તરફ પંજાબની આ સતત 5મી હાર રહી છે. હવામાન. રાજ્યમાં આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ શકે છે. દરમિયાન જિલ્લામાં વૈશાખી વાયરાને કારણે ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. બપોરે કાળઝાળ ગરમીમાં લૂનું સામ્રાજ્ય છવાતા જનજીવન અસ્તગ્રસ્ત થયું હતું. કચ્છમાં જારી કરાયેલા ઓરેન્જ એલર્ટ મુજબ હજુ એક દિવસ ગરમીની આણ યથાવત રહેશે. કંડલા એરપોર્ટ, અંજાર, ગાંધીધામ 43.2 ડિગ્રી તાપમાન સાથે કચ્છના ઉપલા મથક રહ્યા હતા. હવામાનની જાણકારી સાથે જ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: બનશે જ્યાં તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. મીડિયા સાથે વાત કરતા વિદેશ મંત્રાલયમાં પશ્ચિમી બાબતોના સચિવ અઝીમ મહાજને જણાવ્યું કે ઉર્જા બંને દેશોના સંબંધોનો મુખ્ય આધારસ્તંભ છે. તેમણે નોંધ્યું હતું કે ગયા વર્ષે યુએઈ ભારતનું ક્રૂડ ઓઇલનો સૌથી ચોથો મોટો સ્ત્રોત હતો, જે ભારતની તેલ જરૂરિયાતના લગભગ 11% પૂર્ણ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય કંપનીઓએ અબુધાબી નેશનલ ઓઇલ કંપની સાથે દર વર્ષે આશરે 45 લાખ મેટ્રિક ટન માટે લાંબા ગાળાના એલએનજી કરારો મેળવ્યા છે. ભારત એલપીજીનો લગભગ 40% હિસ્સો યુએઈમાંથી આયાત કરે છે. ભારતીય કંપનીઓએ યુએઈ તેલ કંપનીઓમાં રોકાણ કર્યું છે. પ્રધાનમંત્રી મોદીની સંયુક્ત અરબ અમીરાતની આઠમી મુલાકાત પ્રસંગે યુએઈમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ પ્રદેશ અભૂતપૂર્વ વિકાસ અને પડકારોનો સામનો કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ બહુપક્ષીયતાને મજબૂત કરવા, ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા, આર્થિક સ્થિતિસ્થાપકતા વધારવા અને વધુ સમાવિષ્ટ વૈશ્વિક વ્યવસ્થા બનાવવા માટે સાથે મળીને કામ કરશે. નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓ અને પ્રતિનિધિમંડળના વડાઓ સાથે વાત કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ વધારવા અને વૈશ્વિક દક્ષિણની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે બ્રિક્સ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. અગાઉ બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે શાંતિ અને સુરક્ષા વૈશ્વિક વ્યવસ્થાના કેન્દ્રમાં છે. તેમણે ભાર મૂક્યો હતો કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો, આર્થિક અનિશ્ચિતતાઓ અને વેપાર, ટેકનોલોજી અને આબોહવા સંબંધિત પડકારો વૈશ્વિક પરિદર્શનને અસર કરી રહ્યા છે.
1: हम ऐसे समय में मिल रहे हैं जब दुनिया तेजी से बदल रही है. अंतर्राष्ट्रीय तनाव, संघर्ष, आर्थिक अनिश्चितता और व्यापार, तकनीक तथा जलवायु से जुड़ी चुनौतियां वैश्विक स्थिति को प्रभावित कर रही हैं. ऐसे समय में ब्रिक्स से सकारात्मक और स्थिर भूमिका निभाने की उम्मीद बढ़ी है. आज कई देश ऊर्जा, भोजन, उर्वरक, स्वास्थ्य सुरक्षा और वित्तीय सहायता जैसी चुनौतियों का सामना कर रहे हैं. ब्रिक्स उन्हें इन समस्याओं से बेहतर तरीके से निपटने में સહાયતા કર સકતા હૈ.
0: આ બેઠકમાં બ્રાઝિલ, રશિયા, ઈરાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, યુએઈ, દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના વિદેશમંત્રીઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાન પ્રદાન કરશે. આગામી રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા નીટની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગઈકાલે સાંજે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. નીટ પરીક્ષાને સુચારૂ અને અસરકારક રીતે યોજવા માટેના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ અનિલ ધીરુભાઈ અંબાની એડીએ ગ્રુપની કંપનીઓમાંથી એક રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ સામે નોંધાયેલા કેસના સંદર્ભમાં મુંબઈ, ગુરૂગ્રામ અને બેંગલુરૂમાં 7 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. એક નિવેદન અનુસાર કંપનીના તાત્કાલિક ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અને ડિરેક્ટરોના નિવાસસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેઓ 2015-2017 દરમિયાન કંપનીમાં કાર્યરત હતા. સીબીઆઈએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં વિવિધ જાહેર ક્ષેત્રોની બેન્કો અને એલઆઈસી દ્વારા અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રુપ સામે હજારો કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના 7 કેસ નોંધાયા છે. આ કેસમાં કુલ કથિત નુકસાન 27,337 કરોડ રૂપિયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લાના પુટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે એરોનોટિકલ્સ ડેવલપમેન્ટ એજન્સીના એરક્રાફ્ટ ઇન્ટિગ્રેશન અને ફ્લાઇટ ટેસ્ટ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવશે. એરક્રાફ્ટ ઇન્ટિગ્રેશન, પરીક્ષણ, ચકાસણી અને પ્રમાણપત્ર માટેની આ સુવિધા એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામના વિકાસને વેગ આપશે. સંરક્ષણ મંત્રી આનાકાપલ્લી જિલ્લાના ટી સિરાસાપલ્લી ગામમાં ભારત ડાયનેમિક્સ લિમિટેડની નવી અત્યાધુનિક નૌકાદળ સિસ્ટમ મેન્યુફેક્ચરિંગ સુવિધાનો પણ શિલાન્યાસ કરશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા એક સેન્ડલ aiinews_abadને ફોલો કરશો. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111 લોકોના મોત થયા છે અને 200 લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળનું મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે વળતર અંગેની માહિતી દર 3 કલાકે પૂરી પાડવામાં આવે. સરકારે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત પર 100 કિલોગ્રામની મર્યાદા નક્કી કરી છે. આ યોજના જવાહરાત નિકાસકારોને શૂન્ય ડ્યુટી પર કાચા માલની આયાત કરવાની મંજૂરી આપે છે. વિદેશ વેપાર મહાનિદેશાલયે જાહેર નોટિસમાં જણાવ્યું કે નિકાસકારો આ યોજના હેઠળ એક સમયે મહત્તમ 100 કિલોગ્રામ સોનું ડ્યુટી ફી આયાત કરી શકશે. એક અહેવાલ.
2: ये योजना आभूषण निर्यातकों को शून्य शुल्क पर कच्चे माल का आयात करने की अनुमति देती है. विदेश व्यापार महानिदेशालय ने एक सार्वजनिक सूचना में कहा है कि इस योजना के अंतर्गत निर्यातक एक बार में अधिकतम 100 किलोग्राम सोना ही बिना किसी शुल्क के मंगा सकते हैं. महानिदेशालय ने पहली बार आवेदन करने वालों के लिए विनिर्माण संयंत्रों का भौतिक निरीक्षण अनिवार्य कर दिया है ताकि उसकी परिचालन स्थिति और क्षमता का पता लगाया जा सके. इसमें यह भी कहा गया है कि दोबारा बिना शुल्क के आयात के लिए कंपनी को अपने पिछले टारगेट का कम से कम 50% निर्यात पूरा करना होगा. समाचार कक्ष से जया भारती.
0: વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયાથી વધીને 97.77 રૂપિયા પ્રતિ લીટર થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 87.67 રૂપિયાથી વધીને 90.67 રૂપિયા પ્રતિ લીટર થયો છે. તેવી જ રીતે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 106.68 રૂપિયા પ્રતિ લીટર થયો છે અને ડીઝલનો ભાવ 93.14 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ભારતીય વુશુ ખેલાડી અપર્ણા દહિયાએ મકાઉમાં યોજાયેલ 11મી સાંભા વિશ્વકપ મહિલાના 52 કિલોગ્રામ વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. અપર્ણાએ ગઈકાલે ફાઇનલમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન વિયેતનામની થી ફિયોંગ નાંગ ન્યોંગને સીધા 7-0 પરાજય આપ્યો હતો. 12 મેથી શરૂ થયેલી આ સ્પર્ધામાં ભારતનો પ્રથમ સુવર્ણ ચંદ્રક છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
3: આજના અખબારોમાં વિવિધ સમાચારોને પ્રાધાન્ય અપાયું છે. સંદેશ અને ગુજરાત સમાચાર લખે છે કે યુપીમાં આંધી તોફાનનો કાળો કેર, 100થી વધુના મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે સીએમનું ચાર્ટર્ડ માત્ર ઇમરજન્સીમાં જ ઉડશે, કોર્પોરેટ જેટ બુકિંગમાં 90% સુધી ઘટાડો. ફુલછાબ લખે છે કે મોંઘવારીમાં જથ્થાબંધ વધારો, જથ્થાબંધ ફુગાવો બમણો. અને નવ ગુજરાત સમય લખે છે કે તાલવાન મુદ્દે ટ્રમ્પને જિંદગીની ચેતવણી.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ વધુ સમાવિષ્ટ વિશ્વ વ્યવસ્થાના નિર્માણ માટે સાથે મળીને કામ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આંધ્રપ્રદેશના કુટપર્તીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 36 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાથી 111ના મોત અને 200 લોકો ઘાયલ. અને ભારતીય વુશુ ખેલાડી અપર્ણા દહિયાએ 11મી સાંડા વિશ્વકપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હવે જણાવીએ અમારા હવે પછી પ્રસારિત થયારા કાર્યક્રમોની રૂપરેખા અને સ્થાનિક હવામાન.

8 અને 32 મિનિટે કચ્છી કાર્યક્રમ હલો કરિંગાલ, વિષય કચ્છી એકાક્ષરી, વક્તા ચેતના રસ્તે અને કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્લવી માણેક. પોણા 9 વાગે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક NCERT. 9:32 મિનિટે સંતવાણી અંતર્ગત નારાયણ સ્વામીનો સ્વર રજૂ થશે. બરાબર 10 વાગે સિંધી કાર્યક્રમ અમે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. 10:30 વાગે મનોરંજન કાર્યક્રમ અંતર્ગત હિન્દી ફિલ્મી ગીતો આપ સાંભળી શકશો. 10:45 મિનિટે લોકસંગીત પ્રસ્તુત થશે. 12:02 મિનિટે ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સૈયર, તેમજ બપોરે 1:30 વાગે ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી અમે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

અમારી આજની બીજી સભાની શરૂઆત સાંજે 5 વાગે થશે, જેના તમામ કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરાશે. બીજી સભાના મુખ્ય કાર્યક્રમોમાં 6:30 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:22 મિનિટે ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો અને 8 વાગે વિવિધ ભારતીના કાર્યક્રમો રિલે કરાશે. તો આ હતા અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો.

શ્રોતા મિત્રો, સ્થાનિક હવામાન જણાવીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 38 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ન્યૂનતમ ઉષ્ણતામાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. કાર્યક્રમોની રૂપરેખા અને હવામાન આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

स्वास्थ्य

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બ્રિક્સ દેશના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત કરી. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે કહ્યું, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને આર્થિક પડકારો વચ્ચે બ્રિક્સ સર્જનાત્મક ભૂમિકા ભજવી શકે છે. રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવકુરોવે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે સીબીઆઈએ વધુ બે લોકોની ધરપકડ કરી. સરકારે જણાવ્યું, દેશભરમાં કાચા તેલ, એલપીજી અને પ્રાકૃતિક ગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સરકાર પગલાં લીધા. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગુજરાતનું સિંહ સંવર્ધનનું ઉત્કૃષ્ટ રોલ મોડેલ વિશ્વ સમક્ષ વન્ય પ્રાણીઓના જતન માટે મુકાશે. ભારતીય રેલવેએ છેલ્લા 4 મહિનામાં સિમેન્ટના પરિવહનમાં 170% વધારો નોંધાવ્યો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્કશીટ સીબીએસઈ બોર્ડની માર્કશીટ જેવી બનાવાશે, જેમાં હોલોગ્રામની જગ્યાએ ક્યુઆર કોડ હશે. ગુજરાતમાં યોજાયેલી એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી અજીત નારાયણે કાંસ્ય ચંદ્ર જીત્યો. પીજીવીસીના ડેબિટ હેરિયર્સના લક્ષ્યાંકમાં સમગ્ર ભુજ સર્કલમાં મુંદ્રા કચેરી પ્રથમ. કચ્છના દરિયા કાંઠા પરથી છેલ્લા 12 દિવસમાં 70 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. રાજ્યપાલના નિર્ધારને પર કચ્છ યુનિવર્સિટી હસ્તકની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અનુસ્નાતક ભવનોમાં અઠવાડિયાનો 1 દિવસ નો મોટર વ્હીકલ ડે તરીકે નિષ્ઠાપૂર્વક પાળવામાં આવે, તેમજ વાહનોના સહિયારા ઉપયોગ દ્વારા ઈંધણ બચત કરવામાં આવે તેવી અપીલ કરાઈ. ભુજ તાલુકાના પાવરપટ્ટી વિસ્તારમાં વૈશાખ વદ અંધારી તેરસના આહિર સમાજના સમૂહ લગ્ન સૌથી ધમધમી ઉઠશે. આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે મેચમાં પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. અને રાજ્યમાં આજથી ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 9:30 વાગે આપશે.

0: આવે અને માજી તુલના આજે શાસ્ત્ર ને ભગવાન સે કરેલી આય કે છે ને કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ઘરી હસી, એટલે કે જનની અને જન્મભૂમિ ઈ સ્વર્ગ થી પણ ઊંચાઈએ. તો બહેનજી ગાલ પ્રમાણે કે અહી માં જો ઉપકાર કરે ચૂકી નતા ચોકાઈ નતા શકો, એટલે આજે જો કોઈ રસ્તો આય એમ મથે સંભારે ને હલજા. અને હાણે પાકડી બે રચના ગણી નોની જી
1: ગઝલ સુનજા. જલની ખપેતી ઘણી વેરાય કે છડલી ખપેતી, ઘણી વેરાય કે છડલી ખપેતી, ન રમણી રાંધ ઓત રમણી ખપેતી, વનો જત ઓત બેરી ખણી ખપેતી, વનો જત ઓત બેરી ખણી ખપેતી, ખુશામત ભેટતી મંદળી ખપેતી, આયોતા વાયદો કઈ નિભાયો, આયોતા વાયદો કઈ નિભાયો, વફાદારી ઓતે રખણી ખપેતી, તૂટેતા ઘર ગરીબી જા વનેકત, તૂટેતા ઘર ગરીબી જા વનેકત, વગર ગારે પણ ભિત અડણી ખપેતી, હલે જંદર વજો મઠ ધાઈ ઉન્મે, હલે જંદર વજો મઠ ધાઈ ઉન્મે, અટો ખપદો તો ઝીણા જરણી ખપેતી, હલે જંદર વજો મઠ ધાઈ ઉન્મે, અટો ખપદો ઝીણા જરણી ખપેતી, ઘણી વેરાએ કે છરણી ખપેતી, ન રમણી રાંધ ઓત રમણી ખપેતી. અસ્તુ.
0: પાવટે હે બહુ સરસ ગઝલ રજૂ કર્યા ભારતીબેન ગળા. એ ચેલા મંગે તા કે કીક જળણું ખપે તો અને કીક છડણું ખપે તો. એમ જો ચેજો મતલબ ઈ આય કે સમાજ મે અમુક એડા કિસ્સા વે તા જોકો પાંજે મગજ મે થી નકરે ન, પાંજી ખરાબ યાદ ભણી ને રહી વંધા વે તા ઉનકે મગજ મે થી કઢી વજણા ખપે. અને કોક એડા કિસ્સા વે જોકો પાકે ભૂલી વને જાવે, અપા ભૂલી વ્યાવો પણ ઈ સારા કિસ્સા વે તો એની કે ફરી ફરી ને યાદ કરના ખપે તા, એટલે કે એન કે ખાસા ખણી ને હરણા ખપે તા. પાંજા કોઈ સગા પાંજા સંબંધી અહીં સમાજ મે પા કોઈ પ્રતિષ્ઠા તે અહીં તો પાંજા જો કોઈ વડા સાહેબ અહીં ઈ પાકે લોસે ઈ ભૂલી ભૂલી વને જોવે. અને જો કોઈ પાકે સખાય પાંજા વડીલ પાકે સખાય ઉનકે યાદ રખી ગને જોવે. તો એટલે ઈ ચેતા કે કઈક છડણી ખપેતી ને કઈક જરણી ખપેતી. અને કોઈ અગિયા ચેતા કે ખુશામત ભેટ તે બધી ને હલણી ખપેતી. આજ ખુશામત જો જમાનો આય અને આવું તો જાતી કે ખુશામત એટલે કે સ્તુતિ પાંચો. અને સ્તુતિ તો પ્રભુને પણ પ્યારી છે, એટલે કે વખાણતા ભગવાન કે પણ ગમે તા, તો વખાણ કે પણ જ ન કરણાવે તોય પણ ભેગા ખણી ને હલણા ખપેતા. અને ખુશામત કરણી ખપેતી ન કરણી વે તોય પણ. અને વિચેતા કે ઝેણા જલની ખપે, ઝેણા જલની ખપે એટલે કે વાટ નેરી ખપે, સરસ સમય અચે યોગ્ય સમય અચે એનજી રાહ નેરી જીવે એનજી વાત નેરી જીવી. કે પા જંગલ મે ગેહું કે બાજરો કે પા મૂંગ વેજો તો ડરાજે અને મથી અટો થીએ કે ડાર થીએ કે ડારો થીએ તેજી વાત નેરની ખપે. એની કચ્ચા અડા ફડા મૂંગ ડારા ધારે ને ખાવા જે નતા અને ઉ પચે પણ નતા, તો ગાલ પચાયણી વે કે ધાઈ પચાયણું વે, પાકે ધીરજતા રખણી જ ખપેતી. મુચમે બે એકડી ગાલ આઉં ચાંદી બોલી વિશે કઈ ચ્યાંક ઘારું નવે તાય ભત ઝરણી ખપેતી. એટલે કે પાકે ખબર આય કે અગિયાર રસ્તો સાફ આય સરસ આય સ્વચ્છ આય, છતાં પણ પંડિતજી જાત કે બચાઈને અને કોક સારો સહારો ગણીને અગિયાર વધણું ખપે. તો ખરેખર બહુ સરસ રચના હોય. અને હાણે પાછી એકલી બહુ સરસ મજાજી ગઝલ સુણી ગયો.
1: કોરોના જી વખત મેં અસાંજે ઘરે બહુ પોઈત્રે જો જન્મ થયો, કવિર મેં કવિશ ઉંજી ખુશી મેં એકલી ગઝલ લખાણી, કલરવ ગુંજાય તો સે પ્રસ્તુત કહ્યા તી. દુઃખ મેં જા સુખ જો સઠો અવસર અચે તો, દુઃખ મેં જા સુખ જો સઠો અવસર અચે તો, સ્નેહ સે સંબંધ જો અડતર થિયે તો, પગ રખો ની મન છ छलोचन की खले तो पग रखो ने मन छलोचन की खले तो घर सजे ने प्रेम जो कलरव गुंजे तो ताला गेला बोल नठड़ा ई कुछ है तो ताला गेला बोल नठड़ा ई कुछ है तो हन बचे जे रूप में ईश्वर मिले तो बालके से बस पूछेला मन सके तो बालके से बस पूछेला मन सके तो मूर करता व्याज जो सकपण खटे तो मूर करता व्याज जो सगपण खटे तो जग सजो हुओ खटिया एड़ो लगे तो जग सजो हुओ खटिया एड़ो लगे तो आंगरी मुझी जली पापा सखे तो व्या बोली दी लक बचानी रांध में बस व्या बोली दी लक बचानी रांध में बस जिंदगी जे रंग में मिंटपन लजे तो दुख में जा सुख जो सठो अवसर अचे तो स्नेह से संबंध जो अड़तर थी है तो अस्तु
0: भारती बन घड़ा पांके कोरोना जी याद दे रहे देना पांगाल करे दिन प्रमाणे कि अमुक ऐडी यादों में जिनके भूली बन खपे आने अन टाइम में अमुक ऐडी यादों में कि जो को भूली बने जीवे पर पांके इनके याद रखनी खपे और इनके वागोड़ियों खपे पाजम चौपा गए ये खासो खादो खेन पो इनके वागोड़िया करिए आने मुंह में इन जो रस फेराया करिए ने इन जो स्वाद गिनिया करिए तो ये खासी याद हुई है ये एड़ियों जाइए कि इनके पास याद करे आ रखो आने इनके ने इनके पास विचार आ रखो तो पांजो मन प्रफुल्लित थिए तो कोरोना वो जो को पाके भूले जो वो अटले ही कोरोना वक्ते अनि जगह रे जो को पोतरा जन्म गड़ा अने ही पोतरे जी खुशी में उन कोरोना जो कपड़ो जो को कार्ड वो एकदम चन के कारे नाग जड़ो कार्ड वो उ कार्ड भूली गया अने पंजे पोतरे में रचा पचिया रहा अने इन पोतरे जी खुशी में पंड ही सरस मजा जी कविता जी रचना करे आया क पोतरा जन्म गणा कहनी के अंतरात्मा में खुशी आवई पोतरे के नेरे नेरे ने अंजी आत्मा के सुख मिलो पोतरे के नेरे ले करे नहीं सिक दावा अने पोतरे वटे लक बचानी एटले क थपो थपो वाचन थपो रांध लका जो वरी बार न करो लका जो वरी बार न करो तो नंढे बच्चे के एड़ी रीते रमाई जी ई आनंद गणा अने बियोचो के मूड़ी करता व्याज वालों वे इता हकीकत है कि जो को सच्चो जो को चाहे के सच्चो जमींदार वे कि जतो सच्चो जो को साहूकार वे ये मूड़ी भले अंजी अच्छे ना पर व्याज टाइम वो टाइम जुड़ी बंद हो वे तो ये मूड़ी के भोली बने तो ही पांजा जो को पोतरा है ये पांजी मूड़ी जो व्याज है कि पां समझो ता कि पांजा छोकरा है ये हने वड़ा थे वे आई अनिजी पंजी लाइफ में अनिजी पंजी जिंदगी में ये एकदम मशगूल थे भी आई है पंजे जो कुछ समय में व्यतीत रहता पंजो जो को कार्य कार्य कार है कि भाई पुत्र कमाए लावे ने तो नौ कम करी थी रसोड़े में तो पोत्र आई है तो पोत्रे भेगा रमे अने पोत्रे भेगो ई दीप असर करे अने अंतरात्मा में खुशी मेरी था तो दादे लाए करे ने दादी लाए करे ने पोत्रा अने पोत्री में ई नाणे जो व्याज जाए अने नाणो नी जा छोकरा ई तो नाणो तो कदाए वने वारो ना ई खबर जाए पण नाणे जो व्याज जाए ई इन करता पण वधारे वालो लगे तो त खरेखर ई बहु सरस गजलू रचाया अने पाके हलाया मुंबई थी छेट त आऊ वाके मुनी के चौंदी रोंदी से के ऐ मुंबई में रोंदावो क दुनिया जे गमेन छेड़े में रोंदावो पण जई आकाशवाणी केंद्र ते आजा कोई पण प्रोग्राम साहित्य जे लगदावे के आकी थी के असा जी कच्ची सरसाए अने कच्चीत असा जी दुनिया सुने समझे अने माने तो असा जे आकाशवाणी जा फोन नंबर है अने आकाशवाणी जो जो को एड्रेस है से पण आउ लिखाई लिया थी तो ओडाई हलाई जा अने असा जे आकाशवाणी से संपर्क करी जा ता आजा मणी जा पण प्रोग्राम असी हडा प्रसारण में दिनी गिंदासी योग्य लगदा तो तो आकाशवाणी जा जो को फोन नंबर है ये 94254 अने एड्रेस लिखाई दिया हेलो करियो गाल केंद्रीय अमक्षी आकाशवाणी भुज अने पिन कोड नंबर है 377001 તો બસ સંપર્ક કરજા અને આજા પ્રોગ્રામ હલાઈ જા પહોંચી જા.
2: સુણી રહ્યા કાર્યક્રમ હલો કર્યું ગાલ, કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્લવી પુજારા, પ્રસારણ આકાશવાણી છે ભુજ કેન્દ્ર.

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીતનું કાર્યક્રમ ગીત સુધા. કાર્યક્રમની શરૂઆત કરીએ કમલેશ સોલંકીના સ્વરથી. શબ્દરચના ધીરેન્દ્ર મહેતાની.

તમારા સાથે જ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા અહીં જ સંપન્ન કરીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અને હવે પ્રસ્તુત છે કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક MCERT.

રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા 15 જૂન સુધી વધારવામાં આવી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના પુટ્ટપર્તીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો. સરકારે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત પર 100 કિલોગ્રામની મર્યાદા નક્કી કરી. એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના અજીત નારાયણે 2 ચંદ્રક જીત્યા. પીજી વિશ્વના ડેવિડ એરિયર્સના લક્ષ્યાંકમાં સમગ્ર ભુજ સર્કલમાં મુંદ્રા કચેરી પ્રથમ. કચ્છના દરિયાકાંઠા પરથી છેલ્લા 12 દિવસમાં 70 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. રાજ્યપાલના નિર્ધારને પગલે કચ્છ યુનિવર્સિટી હસ્તકની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અનુસ્નાતક ભવનોમાં અઠવાડિયાનો 1 દિવસ નો મોટર વ્હીકલ ડે તરીકે નિષ્ઠાપૂર્વક પાળવામાં આવે તેમજ વાહનોના સહિયારા ઉપયોગ દ્વારા ઇંધણ બચત કરવામાં આવે તેવી અપીલ કરાઈ. મુંદ્રાના એક હોટેલના રૂમમાંથી 3 શખ્સો 3.60 લાખના હેરોઇન સાથે ઝડપાયા. ગ્લોબલ કચ્છ ફેડરેશનના ચેરમેન અનિલ ગોર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભુજ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત કરવા રજૂઆત કરવામાં આવી. ભુજ તાલુકાની પાવરપટ્ટી વિસ્તારમાં વૈશાખવદ અંધારી તેરસના આહિર સમાજના સમૂહ લગ્ન સૌથી ધમધમી ઉઠ્યું. ભુજમાં વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયા. ગાંધીધામ આરટીઆઈમાં 16 ટેકનિકલ કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ અને રાજ્યના લોકોને આજથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5 અને 10 મિનિટે અપાશે.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
1: આગ લાગવા જેવી ઘટનામાં તમારી સૂઝબૂઝ પરિસ્થિતિને વણસતા રોકી શકે છે.
2: મુખ્યત્વે આગથી જીવ ગુમાવવાના કારણો છે ભૂંગળાવું અને દાઝવું. એટલે જ સાર્વજનિક જગ્યાએ આપાતકાલીન દ્વાર અને અગ્નિશામક ઉપકરણો વિશે માહિતી લઈ લેવી અને લિફ્ટનો નહીં પણ આપાતકાલીન દ્વાર અને દાદરાનો ઉપયોગ કરવો.
1: ભીડ કરવી નહીં અને મોબાઈલમાં ફોટો પાડવા ઉભા રહેવું નહીં પણ તરત જ 101 પર કોલ કરીને સૂચિત કરો.
2: સુરક્ષિત રહેવા રાખો ધ્યાન, થોડું ધૈર્ય, થોડું જ્ઞાન. GSDMA ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
1: આ ઉનાળામાં સુરક્ષા

0: સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: સુનતે રહીએ આકાશવાણી.

0: આગ લાગવા જેવી ઘટનામાં તમારી સૂઝબૂઝ પરિસ્થિતિને વણસતા રોકી શકે છે.
1: મુખ્યત્વે આગથી જીવ ગુમાવવાના કારણો છે ભૂંગળાવું અને દાઝવું. એટલે જ સાર્વજનિક જગ્યાએ આપાતકાલીન દ્વાર અને અગ્નિશામક ઉપકરણો વિશે માહિતી લઈ લેવી અને લિફ્ટનો નહીં પણ આપાતકાલીન દ્વાર અને દાદરાનો ઉપયોગ કરવો.
0: ભીડ કરવી નહીં અને મોબાઈલમાં ફોટો પાડવા ઉભા રહેવું નહીં પણ તરત જ 101 પર કોલ કરીને સૂચિત કરો.
1: સુરક્ષિત રહેવા રાખો ધ્યાન, થોડું ધૈર્ય, થોડું જ્ઞાન. GSDMA ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
4: સુનતે રહીએ આકાશવાણી ભુજ.

હમણાં જ આપ નારાયણ સ્વામીના કંઠે ભજનો સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 10 વાગે સંધિ કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરાશે.

થી 111 લોકોના મોત અને 200 લોકો ઇજાગ્રસ્ત. ઇઝરાયેલ અને લેબનોનના અધિકારીઓએ વોશિંગ્ટનમાં શાંતિ મંત્રણાનો ત્રીજો તબક્કો યોજ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જૂનાગઢમાં વિશ્વનું ઉચ્ચ ગુણવત્તાનું રાષ્ટ્રીય વન્યજીવ સારવાર કેન્દ્ર નિર્માણ પામશે. સુરતમાં ગેરકાયદેસર કેદ 86 સગીર સહિત 93 લોકોને બચાવી લેવાયા. જામનગરના જડેશ્વર વિસ્તારમાં અંદાજે 5000 ચોરસ ફૂટ જગ્યામાં કરાયેલા દબાણો દૂર કરાયા. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગને કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર નવી દિલ્હી દ્વારા 5 વર્ષીય અભ્યાસક્રમને મંજૂરી. પંચમહાલના ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા પુત્રનું મોત, જ્યારે અમરેલીમાં ખાખબાઈ ગામે નદીમાં ડૂબી જવાથી 2 કિશોરના મોત. રાજ્યના લોકોને આજથી ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા. આંદામાન અને નિકોબાર ટાપુ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરલમ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી. એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના અજિત નારાયણને 2 ચંદ્રક જીત્યા અને ભારતીય વુશુ ખેલાડી અપર્ણા દહિયાએ 11મી સાંડા વિશ્વકપમાં સુવર્ણચંદ્રક જીત્યો. આ વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

hari prema ro swami ajudeya yogi ajudeya

0: નમસ્કાર અને તમારું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના કાર્યક્રમ મદદ અમારી મંજિલ તમારીમાં. હું છું તમારો સાથી અનમોલ
1: અને હું છું રોઝી. શ્રોતાઓ, છેલ્લા એપિસોડમાં આપણે વાત કરી હતી પારસી સમુદાયના ગૌરવશાળી વારસાની, તેમના દેશ પ્રત્યેના યોગદાનની અને એ શાંત સંકટની જે આ સમુદાયની ઘટતી વસ્તીના રૂપમાં સામે છે. તે એપિસોડને આપ સૌનો ઘણો પ્રેમ મળ્યો.
0: અને આજે આપણે એ જ સફરને એક ડગલું આગળ લઈ જઈ રહ્યા છીએ. આજનો આખો એપિસોડ એક એવા વિષયને સમર્પિત છે જેના વિશે લોકો જાણવા તો માંગે છે પણ પૂછતા ખચકાય છે. આજના આ એપિસોડમાં ત્રણ ખાસ વસ્તુઓ છે. પહેલું, એક વિશેષ ઇન્ટરવ્યુ સેશન જેમાં સામાન્ય લોકો પોતાના દિલની વાત ડોક્ટરને કહેશે. બીજું, એક રોચક અને જરૂરી સેગમેન્ટ સવાલ તમારો જવાબ અમારો, અને ત્રીજું, ભાવપૂર્ણ ફિક્શન ડ્રામા.
1: તો શ્રોતાઓ, તૈયાર થઈ જાઓ સાંભળવા માટે દિલની વાત ડોક્ટરની સાથે.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: શ્રોતાઓ, આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે ડોક્ટર હિના, જે ફર્ટિલિટી અને મહિલા સ્વાસ્થ્યના નિષ્ણાત છે અને જીઓ પારસી યોજના સાથે જોડાયેલા છે. તેમની સાથે બેઠા છે અમારા ત્રણ ખાસ મહેમાન, જે સીધા પોતાના દિલની વાત લઈને આવ્યા છે. ડોક્ટર હિના, આપનું સ્વાગત છે.
3: શુક્રિયા અનમોલજી, મને ખુશી છે કે આજે આપણે આ વિષય પર ખુલીને વાત કરી રહ્યા છીએ. એ જ તો સૌથી જરૂરી છે, વાત કરવી.
1: બિલકુલ ડોક્ટર સાહેબા, તો શરૂ કરીએ છીએ. આપણા પહેલા મહેમાન છે રુસ્તમ. રુસ્તમજી, તમે શું જાણવા માંગો છો?
4: ડોક્ટર સાહેબા, મારી ઉંમર 38 વર્ષ છે. લગ્નને 5 વર્ષ થઈ ગયા, બાળક નથી થયું. લોકો કહે છે હવે બહુ મોડું થઈ ગયું છે. શું ખરેખર મોડું થઈ જાય છે?
3: રુસ્તમજી, આ સૌથી વધુ પૂછવામાં આવતો સવાલ છે અને મારો જવાબ છે ના, મોડું નથી થયું. 40 ની ઉંમર સુધી અને ઘણા કિસ્સાઓમાં ત્યાર પછી પણ સફળ ઈલાજ થઈ ચુક્યા છે. જે લોકો કહે છે મોડું થઈ ગયું તે જાણકારીના અભાવે કહે છે. સાચો સમય એ છે જયારે તમે આગળ આવો, અને તમે આવ્યા એ સૌથી મોટું ડગલું છે.
4: ઓ, શુક્રિયા ડોક્ટર.
0: આપણા બીજા મહેમાન છે દિનાઝ. દિનાઝજી, તમારો સવાલ.
5: ડોક્ટર, હું 3 વાર IUI કરાવી ચૂકી છું, દર વખતે નિષ્ફળ રહી. હવે મન થાય છે કે બસ છોડી દઉં. શું માનસિક થાક પણ ઈલાજ પર અસર કરે છે?
3: દિનાજી, તમે બહુ જરૂરી વાત કહી. હા, માનસિક થાક સીધી શરીર પર અસર કરે છે. જ્યારે મન તૂટેલું હોય ત્યારે હોર્મોન્સ પણ પ્રભાવિત થાય છે. એટલા માટે જ જીઓ પારસી યોજનામાં માત્ર શારીરિક ઈલાજ નહીં પણ મનોવૈજ્ઞાનિક પરામર્શ પણ એટલો જ જરૂરી હિસ્સો છે. તમારો થાક સાચો છે પણ આ થાક અંત નથી, આ માત્ર એક પડાવ છે.
5: ડોક્ટર, કાશ આ વાત પહેલા કોઈએ કહી હોત.
3: એટલે જ તો આજે આપણે અહીંયા છીએ.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: મિત્રો, હવે આવીએ છીએ આજના કાર્યક્રમના અમારા સૌથી રોજક સેગમેન્ટ પર, સવાલ તમારો જવાબ અમારો. આ એ સવાલો છે જે લોકો પૂછવા માંગે છે પણ અવારનવાર ખચકાય છે, એટલે જ આજે તેમના સવાલો અમે તમને પૂછીશું. ડોક્ટર હિના, તૈયાર છો?
3: હા, બિલકુલ તૈયાર છું.
0: તો પહેલો સવાલ, IUI અને IVF માં શું તફાવત છે અને કયું શ્રેષ્ઠ છે?
3: બહુ સારો સવાલ. IUI એટલે ઇન્ટરયુટેરિન ઇન્સિમિનેશન, આ એક સરળ પ્રક્રિયા છે જેમાં શુક્રાણુને સીધા ગર્ભાશયમાં પહોંચાડવામાં આવે છે. IVF એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, જેમાં અંડકોશ અને શુક્રાણુને શરીરની બહાર મેળવીને ભ્રૂણ બનાવવામાં આવે છે અને પછી ગર્ભાશયમાં રાખવામાં આવે છે. અને કયું શ્રેષ્ઠ છે તે દરેક વ્યક્તિની સ્થિતિ પર આધાર રાખે છે. એટલા માટે પહેલા ડોક્ટરને મળવું જરૂરી છે.
1: બીજો સવાલ ડોક્ટર, શું થાઇરોઇડ હોવા પર માતા બનવું મુશ્કેલ છે?
3: હા, થાઇરોઇડ એક પડકાર જરૂરી છે પણ દિવાલ નથી. યોગ્ય દવાઓ અને દેખરેખથી થાઇરોઇડને નિયંત્રિત કરી શકાય છે અને સફળ ગર્ભધારણ શક્ય છે. અમારી પાસે આવા ઘણા સફળ કિસ્સાઓ પણ છે.
0: જી જી જી. તો હવે આ ત્રીજો સવાલ છે, જીઓ પારસી યોજનામાં અરજી કેવી રીતે કરવી?
3: અરે, એ તો અત્યંત સરળ છે. પરિયોજનાનો સીધો સંપર્ક કરો. આવકનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર અને પ્રાથમિક મેડિકલ રિપોર્ટ, બસ આટલું જ જોઈએ. અમારી ટીમ દરેક ડગલે તમારી સાથે રહે છે અને જેમની આવક 15 લાખથી ઓછી છે તેમનો પૂરો

0: ભાઈ, ડોક્ટર હિનાએ તો મનમાં દબાયેલા તમામ સવાલોના જવાબ બહુ જ બેબાકીથી આપી દીધા. ચાલો હવે તમને સીધા લઈ જઈએ ઝરીનના ઓરડામાં, જે પોતાના માટે ચા બનાવી રહી છે અને તેના પતિ સાથે વાતચીત કરી રહી છે.
1: આજે ડોક્ટર પાસે ચાલશો?
2: શા માટે? 2 વર્ષથી જઈ રહ્યા છીએ, શું ફરક પડ્યો?
1: ફરક એટલે નથી પડ્યો કારણ કે આપણે સાચી જગ્યાએ નહોતા ગયા. શિરીને જણાવ્યું કે જીઓ પારસી યોજના હેઠળ એક કાઉન્સેલિંગ સેન્ટર ખુલ્યું છે, ત્યાં ડોક્ટર પણ છે અને કાઉન્સેલર પણ.
2: શરીન, હવે કેટલી આશા રાખીએ?
1: જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી. બહેરોજ, યાદ છે દાદી કહેતા હતા, અગ્નિ ક્યારે હાર નથી માનતી, આપણે પણ નહીં માનીએ.
3: આપ બંનેનું આવવું બહુ જરૂરી હતું. જણાવો, ક્યારથી પ્રયત્ન કરી રહ્યા છો?
2: 3 વર્ષથી, 2 IUI થઈ ચુક્યા, બંને ફેલ.
3: બહેરોજી, તમારા અવાજમાં જે થાક છે તે મને સંભળાઈ રહ્યો છે, પણ હું તમને એક વાત પૂછું. જયારે તમારા પરદાદાએ આ દેશ બનાવવામાં હાથ ખેંચ્યો, જયારે હોમી ભાભાએ પરમાણુ વિજ્ઞાનમાં દેશનું નામ રોશન કર્યું, શું તેમણે પહેલા પ્રયત્નમાં હાર માની લીધી હતી? તમે એ જ સમુદાયના છો, એ જ જીદ, એ જ હિંમત તમારા લોહીમાં છે. અને આ વખતે તમે એકલા નથી, સરકાર છે, આ યોજના છે, અમે છીએ.
4: અને જરીમજી
1: જી,
4: તમે 3 વર્ષ સુધી જે હિંમત રાખી તે અસાધારણ છે. તમારું મન થાક્યું છે એટલા માટે આજથી આપણે માનસિક પરામર્શ પણ સાથે સાથે શરૂ કરીશું. શરીર અને મન બંને એ સાથે ઠીક થવાનું છે.
1: શુક્રિયા ફરીદાજી, પહેલી વાર લાગ્યું કે કોઈ ખરેખર સમજી રહ્યું છે.
2: શરીર, શું થયું?
1: વાંચો.
2: શરીર,
1: આપણું આંગણું હવે સૂનું નહીં રહે.

0: શ્રોતાઓ, આ હતી એક નવી સવાર, એક કાલ્પનિક વાર્તા જે અસલી ઘરોમાંથી લેવામાં આવી છે.
1: શ્રોતાઓ, આજે ડોક્ટર હિનાએ જે વાત કહી તે યાદ રાખજો, તમારું દર્દ સાચું છે પણ તમે એકલા નથી. જીઓ પારસી યોજના માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, આ એક આખા સમુદાયને જીવંત રાખવાનો સંકલ્પ છે.
0: જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો આજે જ જીઓ પારસી પરિયોજનાનો સંપર્ક કરો, કાઉન્સેલિંગ લો, ડોક્ટરને મળો, કારણ કે દરેક સવાલનો જવાબ છે અને દરેક અંધારા પછી એક નવી સવાર જરૂર આવે છે.
1: તો સાંભળતા રહો તમારો પોતાનો કાર્યક્રમ,
2: મદદ અમારી, મંઝિલ તમારી. નમસ્કાર.

માં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે.

0: જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
5: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
6: RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
7: શું તમે હીટ સ્ટ્રોક થી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.

0: હીટસ્ટ્રોક થી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત.
4: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે, પ્રસ્તુત છે લોકસંગીત કાર્યક્રમમાં. સૌપ્રથમ સાંભળીએ અમીનાબેન મીરનો સ્વર.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે?

હમણાં જ આપ લોક સંગીત સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, અત્યારે બરાબર 11 થવા જઈ રહ્યા છે. અમારા હવે પછીનું પ્રસારણ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરાશે.

0: સ્વીડન, નોર્વે અને ઇટલીને 6 દિવસની મુલાકાતે જવા રવાના થયા. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશને પ્રધાનમંત્રીના યુએઈ, નેધરલેન્ડ્સ, સ્વીડન, નોર્વે અને ઇટાલીના 5 દેશોના પ્રવાસને સમર્થન આપ્યું. વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં અનેક એરોસ્પેસ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. નીટ પરીક્ષાની નવી તારીખ જાહેર, હવે 21 જૂને પુનઃ પરીક્ષા યોજાશે. પ્રવર્તન નિદેશાલયે કોલકાતા પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનર શાંતનુ સિંહ વિશ્વાસની ખંડણીના આરોપસર ધરપકડ કરી. આયુષ મંત્રાલયે બહુભાષી આયુષ ડિજિટલ સેવાઓને મજબૂત કરવા માટે ડિજિટલ ઇન્ડિયા પાસેની વિભાગ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. આકાશવાણી કેન્દ્ર રાયપુર દ્વારા આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થયા પ્રસંગે વોકેથોનનું આયોજન. મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ અને શ્રોતાઓ જોડાયા અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને હાઇડ્રોજન સંચાલિત શટલ બસ સેવા શરૂ કરી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત. અરિજિત સિંઘ અને નીતિ મોહનને સાંભળશો. ફિલ્મ છે યોદ્ધા.

0: સંભવ જિલ્લા નિવાસી અનેક કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ પણ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 4000. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 4000.
1: મૃણાલ શંકરને સાંભળીએ. 2 મહિને ગીત મૃણાલ શંકર.

शिव त्यांनी जाणीचुके सरकार श्री राजू भानी दुकानची अंत्योदय राशन कार्ड धारकू आणि अज्ञाता धारकू कुटुंबाने नवपात्र अनाजबाबते संबंधित जिल्हा निवासी आणि कलेक्टरशीनी फरियाद करी शकाय छे। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજ ની જથ્થા ની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓ ના નિર્ણય થી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-238-4000। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-238-4000।

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ મળી રહ્યા છો ફિલ્મ ગીતો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભરવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07-9-2-38-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07-9-2-38-58-490.
0: વિશાળ મિશ્રા વસલ વર્ષા ગીત છે વિશાળ મિશ્રાનું.

0: આકાશવાણી ના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થયા છે. સમય થયો છે મુખ્ય સમાચારનો.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં આજે સંયુક્ત આરબ અમીરાત યુએઈ પહોંચશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશને પ્રધાનમંત્રીના 5 દેશોના પ્રવાસને સમર્થન આપ્યું. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે નીટ યુજી પરીક્ષા આગામી વર્ષથી હાલના ઓએમઆર આધારિત મોડના બદલે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી મોડમાં લેવામાં આવશે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે આજે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો. તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘછી સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ અને તેની પ્રાદેશિક અસરો તેમજ પરસ્પર હિતના દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરી. લેહમાં તથાગત બુદ્ધના પવિત્ર અવશેષોનું પ્રદર્શન સંપન્ન. 14 દિવસ દરમિયાન 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને હાઇડ્રોજન સંચાલિત શટલ બસ સેવા શરૂ કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ અને ચીનના રાષ્ટ્રપતિએ વેપાર, ટેકનોલોજી તથા પ્રાદેશિક સુરક્ષા પર તણાવ હોવા છતાં સંઘર્ષ અંગે સહયોગ પર ભાર મૂક્યો. યુરોપિયન યુનિયને મત્સ્ય ઉદ્યોગ ઉત્પાદનોની નિકાસ ચાલુ રાખવા સુધારેલી મુસદ્દા યાદીમાં ભારતનો સમાવેશ કર્યો. યુક્રેનના કીવ પર રશિયન મિસાઇલ અને ડ્રોન હુમલામાં 3 બાળકો સહિત 21 લોકોના મોત અને 45 અન્ય લોકો ઇજાગ્રસ્ત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક. નાયબ મુખ્યમંત્રી હર્ષ સિંઘવીએ આવતીકાલથી 300 નવી એસટી બસ શરૂ કરવાની જાહેરાત કરી. કોઈપણ સમારોહ વિના ડાયરેક્ટ સેન્ટર ઉપરથી એસટી બસ શરૂ કરાશે. સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં આજે ગરમીની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. હવે પછી બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાના સંદર્ભમાં અમારા નિયમિત શ્રોતા વર્ષોથી રેડિયો સાંભળતા, આકાશવાણી સાંભળતા, આણંદના ડોક્ટર મહેશ ટી દેસાઈ સાથેની વાતચીત સાંભળીશું. નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આજે આપણે આગળ પધાર્યા છે અમારા આકાશવાણીના ખૂબ જ જૂના અને નિયમિત શ્રોતા ડોક્ટર મહેશ ટી દેસાઈ. ડોક્ટર મહેશ દેસાઈ, આકાશવાણીમાં આપનું સ્વાગત છે.
2: આભાર આપનો.
0: મહેશભાઈ, આપણે આકાશવાણીનો શોખ ક્યારથી શરૂ થયો?
2: એટલે 11 વર્ષનો હોય છે ત્યારે પપ્પા સાથે રહેતા હતા અને 5 ને 52 ને તમને ગમે કે ના ગમે, તે જમાનામાં પપ્પાઓનું વર્ચસ્વ હતું, આજના જેવું નથી. એટલે રેડિયો ચાલુ કરી જ દે અને ઉત્તર ગુજરાતમાં ઠંડી બહુ પડે પણ હા, નો અપીલ. અને પહેલા અમને થોડુંક નતું ગમતું કે ઉઠવું પડે, પરંતુ કાળક્રમે એવું સમજાયું કે, અને આમ પણ સાચું છે કે મા બાપ જે કરે એમાં મોટા ભાગનું સાચું જ હોય છે, આપણને એવું લાગે કે એ બરાબર નથી. અને પછી તો પપ્પા નવરંગ ધોળકિયા જે ગુજરાતી સમાચાર આવતા સાંભળે, લવિયો લહેરી પ્રાદેશિક સમાચાર, અને પછી લલિત કુમાર શાસ્ત્રીનું 5 મિનિટનું આવતું, અને જે રજૂઆત હતી આજે પણ મને એમ થાય કે મને સાંભળવા મળે તો. અને એ જમાનામાં તે વખતે કોમેન્ટરી આવતી બરાબર, હવે એમ થાય કે 5-5 દિવસ ટેસ્ટ મેચમાં, એટલે હવે મને એ બધું બહુ ગમતું નથી. પણ એ વખતે પણ એનો થોડો ઉપયોગ સ્કોર જોવા માટે, સ્કોર સાંભળવા માટે થતો હતો. અને પછી જેમ જેમ ઉંમર મોટી થઈને પછી જયારે હું વ્યવસાયમાં એ થયો ત્યારે રેડિયો વસાયો, અને પછી ટ્રાયલ અને એરર મેથડ નથી કેતા, આ ગમે ના ગમે, અને પછી ખબર નહીં કઈ રીતે અને ક્યારે પણ ખબર નથી. પણ મને ગુજરાતી સુગમ ગીતો છે ને, હિન્દી ગીતો પણ સારા જ છે, હિન્દી ગીતો સાંભળવાથી આપણને જુસ્તજુ ને ઘણા બધા શબ્દો એહસાન પરામર્શને બધા સાંભળવા મળ્યા. પણ કુદરતી મારી મોટી દીકરીએ મધ્યમાં પૂર્ણ સુધી સંગીતમાં કર્યું છે, એટલે થોડું વાતાવરણ તો ઘરમાં હતું જ. અને પછી મેં આ સાંભળવાનું શરૂ કર્યું. અને એ જે સ્વાટ આવે છે તમારે, અમારું 30, અપરે મેં 40, રાત્રે 38, એ બધું, એટલે મારી પછી દિનચર્યા છે ને એ રીતે ગોઠવી કરી. દર્દી હોય ત્યારે જાય, પણ કેમ કે તો વ્યવસાય જરૂરી છે. અને પછી હું એને બધું ડાયરીમાં લખી લઉં, એક એક લીટી. આપણે તુષાર શુક્લની રચનાઓ છે, હું એને તો નામના કાંઠાને તોડી જળવહા સંધાત માટે આપણે, અથવા તો ટહુકે ટહુકે ઓગળવે પ્રેમ સખી દેતા દી, એવી ઘણી બધી રચનાઓ પછી હું લખી લઉં અને પછી સાંભળું. અને પછી કોઈ જગ્યાએથી મળી જાય, અખબારમાં આવે છે આખી રચના, બાકી જગદીશ જોશીની છે એ રચના આખી આવે, એ પછી એને ફોટોકોપી કરીને મારી ડાયરીમાં ચોંટાડી દઉં.
0: બરાબર.
2: અને દીકરીઓને સાંભળવાનું કહું અથવા તો લખેલું વંચાવી દઉં. અને અને પન્ના મારા પત્ની છે, એમને પણ ગીતોનો શોખ છે.
0: બરાબર છે. તો આપનો ફેમિલી બેકગ્રાઉન્ડ, આપનો જન્મ ક્યાં થયો હતો, આપનું શિક્ષણ ક્યાં થયું, અને પછી આપે કયો વ્યવસાય અપનાવ્યો, અને વ્યવસાય કરતા કરતા શિક્ષણની સાથે સાથે આપણને રેડિયોનો આકાશવાણીનો રંગ કેવી રીતે લાગ્યો?
2: 1991 માં જન્મ થયો, અને પેલા 10-11 વર્ષ અમે પપ્પા વકીલાત કરતા એટલે સુરત રહ્યા, અને પછી 1960 માં ન્યાયાધીશ થયા, એટલે અમને જ્યાં પોસ્ટિંગ મળ્યું

0: જોગ કેવા છે જીવન પ્રત્યેના એમાં પણ આધાર છે. પણ મને નસીબ છે કે ખ્રિસ્તી પાદરીઓ એમની સારા હતી અને શિસ્ત અને જે કઈ હતું અને મિત્રો સારા મળ્યા અને વાંચવાનું તો હતું જ આગળ નંબર લાવવા માટે સ્પર્ધામાં લાવવા માટે મેડિકલમાં એડમિશન મળ્યું.
1: તો હવે આપ જયારે યુવા હતા ત્યારે તો એકમાત્ર ઇલેક્ટ્રોનિક માધ્યમ આકાશવાણી હતું, રેડિયો હતું, તો એ વખતે રેડિયોનો કેવો પ્રભાવ હતો સમાજમાં આપની આજુબાજુ? તમે બીજાને જોઈને કે રૂચિ કેળવી કે પછી તમારો સાંભળીને બીજા મિત્રોએ રૂચિ કેળવી, એ વખતે કેવા પ્રકારના કાર્યક્રમો આવતા હતા?
0: શકરાભાઈ શાણાભાઈ કરીને એક કાર્યક્રમ આવતો,
1: બરાબર છે,
0: અને ગુજરાતી સમાચાર તો પપ્પા જયારે સાંભળતા ત્યારે સ્વાભાવિક સાંભળવું થયા જમ, અને હિન્દી ગીતો હું સાંભળતો હતો કેમ કે શાળાએ જોવો ને 11 થી 5 એવો તો કઈ બહુ માહોલ એવો હતો, કઈ પ્રસંગ પડતો નતો. અને પછી જયારે મેં તમને કહ્યું તેમ 5 દિવસની ટેસ્ટ મેચ આવતી ને એમાં સ્કોર સાંભળવા થોડું એ હું ઉપયોગ કરતો. પણ આપને એક વાત કરું કે અત્યારે જે કઈ બધા જાત જાતના ટીવીની ચેનલો એ બધું એ વાત તો મને એમને વધારું નહીં કે માન્ય છે દીકરા સારામાં સારું મોટું ટીવી વસાવ્યું છે. તમે ડાળી કરતા કરતા રેડિયો સાંભળી શકો પણ ડાળી કરતા કરતા ટીવી ના જોવાય, એટલે પણ એ તો એક વાત થઈ. પણ આ જે વૈવિધ્ય છે ને આનું સ્તર છે ને આની વિશ્વસનીયતા છે કે મને કોઈ 1 લાખ રૂપિયાનો ટીવી ભેટ આપે તો હું એની પાછળ પડી ના રહું. જે રેડિયો છે આકાશવાણી અને હું વળગી રહું અને કોઈ કમ્પલ્શન થી નહીં, મારી ઈચ્છા છે, મને કોઈ કોઈ એ નથી. અને હું મારા મિત્ર ને બધી યાદી બનાવીને આપું કે તમે તમને સારું લાગે તો સાંભળજો. અને એક વાર આપને દાખલા આપું, મેં તમને કહ્યું તેમ તમે કહો તો સાચું વાલમ, તમે કહો તો હાર્યા. પતિઓ છે ને હારતા શીખ્યા જ નથી, હું છોડાયા નથી આપે ને હું છોડા ને હારતા નથી, હારતા નથી ને પછી કોર્ટના પગથિયા ચડવા પડે છે. અને પછી કેટલા લોકોને છે ને જીવન બધું પણ પછી વટના મારા એમાં ને એમાં ચાલુ રાખે છે. તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે. આરતી મુનશી આરતીબેન મુનશીએ ગાયેલું છે, સુરેશ દલાલની રચના છે, એ એમણે મેં નિશા ઉપાધ્યાયની સાંભળી હતી. તો દરિયાનું મોજું ને હું કાંઠા નહીં રેલ કે રેલ અમને બહુ સંભળાતું નથી, વારંવાર મેં સાંભળ્યું. એ બતાવે છે કે પુરુષ અને સ્ત્રી જુદા છે, એકબીજાની કોપી કરવાની જોડાનો બહેનો શોર્ટ્સ પહેરે તો થોડું બરાબર આપણે નક્કી નહીં કરી શકીએ, પણ પેન્ટ પહેરે તો અચ્છા તો પુરુષ, એટલે બંને વસ્તુ જ જુદી છે. એ આ અનિશાબેનના ગીતમાં આપને કે તું આ ને હું આ.
1: તો આપના સમયમાં જયારે આપ યુવાન હતા, કોલેજમાં હતા, ત્યારે આકાશવાણીના કાર્યક્રમોની સમાજ ઉપર શું અસર થતી હતી? ખાસ તો તમારા બીજા મિત્રો હશે એમને કયા કાર્યક્રમો ગમતા હતા?
0: આમ મારે વાંચવાનું વધારે હોય અને પિતાજીને ચોક્કસ એમાં રહેવું પડે શિસ્તમાં, એટલે બહુ મિત્રો આમ તેમ કેટલાક અવર જવર બહુ આજે પણ એટલી અવર નથી. કારણ કે મને એવું આમ પ્રતીતિ થાય છે કે સંબંધોનો કોઈ અંત જ નથી ને કેટલાક તો ક્ષણિક હોય છે અને કેટલાક ક્ષણજીવી હોય છે. એટલે હવે તો કુટુંબ સાથે રહેવું અને ખાસતો વાંચન અને શ્રવણ, વાંચન શ્રવણ અને મનન અને ચિંતન, કે ચિંતન તો શબ્દ મારે જો સામાન્ય માણસ માટે બહુ મોટો કહેવાય.
1: પણ આપના પત્રો જે સભ્યને વિનંતી કે અમે જોઈએ છીએ તો આપના લેખન પણ ખૂબ પ્રેરણા લાગે.
0: હા, અને એમાં એવું છે સાહેબ, હું તમને કેવું લાગશે એવું વિચારતો નથી, મને જે સ્પૂરે હા શિષ્ટ ભાષામાં બિનજરૂરી વાંધા વચકા નહીં કરવાના, ભૂલો શોધવાની બધું એ નહીં કરવાનું, પણ મને જે ખૂબ એ લાગે તો તરત પત્ર. અને આ પત્ર લખવાની જે ટેવ છૂટી ને ખરેખર બહુ સારી નથી,
1: બરાબર છે.
0: મારી હોસ્ટેલમાં તો ત્યારે પિતાનો પત્ર આવતો અને મુદ્દાવાર જવાબ લખવો પડે,
1: બરાબર બરાબર છે.
0: અને એ ન લખું તો મને ઠપકો પણ કડક શબ્દોમાં આપતા.
1: એ વખતે તમે આકાશવાણીને પત્રો લખતા?
0: ના, ત્યારે હું અંગ્રેજી અખબારમાં લેટર્સ ટુ એડિટર આવતું,
1: બરાબર
0: બરાબર. મને જેવું અંગ્રેજી સમજણ પડે એવું છપાતા પણ ખરા. હવે તો અનેક આર્ટ એન્ડ પાર્સલ ઓફ માય બિંગ કે છે, મારે અસ્તિત્વનો એક ભાગ બની ગયો ને એવું જ લાગે આમ.
1: તો એ સમયે જે રાજકીય નેતાઓ હતા, દેશના મોટા મોટા નેતાઓ હતા, એમના ભાષણો દાખલા તરીકે 15 ઓગસ્ટનું જે કઈ હોય, પછી 26 જાન્યુઆરી, તો એ બધું રેડિયો પર આવતું હતું, તો

0: આનાથી આપણે કઈક રાષ્ટ્ર પ્રત્યે કહ્યું કે જાગૃતિ આપણા મનમાં આવી એવું કહી શકાય?
1: એ સાંભળીને તો નહીં, પણ અંદર જ આટલા સરસ વૈવિધ્ય સભર દેશમાં જન્મ મળ્યો સૌથી મોટી વાત છે. બીજો આ એવો દેશ કે જ્યાં લગભગ નિયમિત સૂર્ય ઉગે જ, એટલે ચાર મહિના સુધી સૂર્ય ઉગતો જ નથી. એટલે એને સાંભળીને કઈ બને બહુ નવું, અને એ તો નાદામત પણ હતી અને ભણવાનો બહુ જ એમાં સમય બહુ
0: હતો. બરાબર, તો આપણા વ્યવસાયમાં આપ દાખલ થયા પછી આપને રેડિયો પ્રત્યેની રૂચિ કેવી રહી?
1: ઉલટી વધી, ક્રમશઃ વધતી જ ચાલી, નિરંતર વધતી ચાલી. અને અમારા મારા દર્દીને કોઈને અન્યાય નથી કરતો. હું સવારે સાડા સાતે જઉં હોસ્પિટલ, અને એ તહેવાર હોય કે ના હોય સમયસર પહોંચી જ જવાનું, અને રાત્રે 8 વાગે પાછો. એ દરમિયાન મારા ગામમાં મારા કરતા નાની ઉંમરના પણ કૌશલ્ય સગવડ તબીબો ઘણા છે. દર્દી ક્યાં જાય તો હું રાજી થઉં, ચલો ભાઈ આવતો તો પૈસા મળતો, નથી આવતો તો રેડિયો સાંભળી
0: મળશે. બરાબર, એટલે સવારના અત્યારે આટલા સુધી આપણા ડિસ્પેન્સરીમાં આકાશવાણી ચાલુ જ હોય?
1: વચ્ચે 1-3 વાગે બંધ થાય, 5 વાગે ચાલુ
0: ચાલુ થાય. બરાબર,
1: અને વચ્ચે પેલું મને આવડતું છે કે એટલું આવે છે, એના પછી પણ તમે
0: ડાયરેક્ટ ટુ હોમ એટલે દૂરદર્શનનું ડીટીએચ પ્લેટફોર્મ આપની પાસે હોવું જોઈએ. બરાબર છે, તો આપણે કયા કયા કાર્યક્રમો વધારે ગમે? આપણે કહ્યું સુગમ સંગીત સિવાય કયા પ્રકારના કાર્યક્રમો બીજા? દાખલા તરીકે આકાશવાણી પર તો નાટકો છે, પછી શાસ્ત્રીય સંગીત છે, વિશેષ કાર્યક્રમો, દાખલા તરીકે પ્રોગ્રામ ફોર વિમેન, પ્રોગ્રામ ફોર ચિલ્ડ્રન,
1: સહિયર
0: સહિયર
1: સહિયર હું મારું કામ કરતા કરતા, દાખલા તરીકે મારે અમે કોઈને ગમે કે ના ગમે, હું આજે પણ હોસ્ટેલમાં હતો 1900 SSCમાં, આજ સુધી મારા કપડા જાતે જ ધોઉં છું. શર્ટ જે પહેર્યું છે મારી જાતે ધોઈ લીધું.
0: બરાબર,
1: હું કાઠલા અને પથારી વર્ષો કોઈને ધો આપું તો, એટલે હું શું કરું, રેડિયો મૂકી દઉં અને હિન્દી સમાચાર અંગ્રેજી સમાચાર બધું સાંભળતો મારું કામ કરતો જઉં, અને એમાં આપણું શબ્દ ભંડોળ વધે અને ઉચ્ચાર અંગ્રેજી શબ્દોનો જે ઉચ્ચાર છે આપણે જે ત્યાંથી આવે છે રિલે થાય છે ને.
0: તો આપે આપણા યુવા કાળમાં ને ત્યારબાદ ગુજરાતી સાહિત્યના મોટા કવિઓ કે કોઈ એમની મુલાકાતો સાંભળી અને આપણના જીવનમાં કોઈ પ્રેરણા મળી હોય એવો કોઈ પ્રસંગ ખરો આકાશવાણી પર?
1: આકાશવાણી પર એવું ચોક્કસ આમ બરાબર યાદ નથી, પરંતુ દાખલા તરીકે આપણા શહેરમાં છે ને રતિલાલ બોરી સાગરકરને બહુ વડીલ બહુ એમને હું મળેલો તો મને કે ડોક્ટર તમારા લેખ છે ને એમની સરસ ચોપડી છે બાળ વંદના કરીને, મેં ઉત્સાહથી કહ્યું કે આ અને હું કોપી કરીને અમારી મીટિંગમાં બધાને આપું છું કે એ નહીં, તમે એનું વેચાણ ઘટાડી દીધું, કોપી કરીને બધાને આપણે પુસ્તકો જ વેચવાનું કરો. તો મારે ભગવાનની મારી ખાસ માનગી આવી નથી, એટલે હું એમ માનું કે મારા બચ્યા છે. અને આજે પણ આપને કહું તો મારા આંખના મોતિયાના 2 લાખ બચ્યા છે, બધાના બાયપાસના 3-1 લાખ બચ્યા છે, 2 ઘૂંટણના 3 લાખ અને પ્રોસ્ટેટના 1.5 લાખ, એટલે 10 લાખ નું વ્યાજ વાપરું તો બહુ છે.
0: બરાબર છે,
1: એટલે હવે પુસ્તકો વાંચું
0: વાંચું આકાશવાણી નો ફાળો ખરો
1: ઘણો બધો. આજે મને હ્યુમેનિટીઝ કે છે, હ્યુમેનિટીઝ તરફ જે વળ્યો હું વિદ્યાર્થી વિજ્ઞાન નો
0: વિજ્ઞાન ના,
1: પણ હ્યુમેનિટીઝ પર વળ્યો તમે આકાશવાણી. મેં આપને શું કહ્યું, મારા બિઈંગ નો મારા હોવાનો એક ભાગ જ બની ગયું છે, મારે પ્રયત્ન નથી કરવો પડતો.
0: તો આકાશવાણી પર સૌથી વધારે પ્રસારિત થતા જે કહેવાય ને કે યુવા વર્ગને સૌથી વધારે રૂચિ પડે એવા હિન્દી ફિલ્મી ગીતો, તો આપણે આકાશવાણીમાં હિન્દી ફિલ્મી ગીતો સાંભળીને કે હિન્દી ફિલ્મોમાં રૂચિ, એ વખતે જૂના જમાનાના બહુ મોટા કલાકારો અને સારા સારા ગાયકો એમાં સંગીતનો શોખ ડેવલપ થયો હતો?
1: એ વખતે મુકેશના ગીતોને દુઃખી થયા,
0: ખાસ કરીને પ્રેમ ભગ્ન,
1: પ્રેમ ભગ્ન
0: આપણા પત્ર પરથી કહેવાય ને કે આપને પણ ક્યાંક પ્રેમ ભગ્ન થયો હશે.
1: પ્રેમ ભગ્ન થયું, પણ જે છોકરી મળેલી એ પરિપક્વ હતી, એટલે એમ કેશિયલ મીટિંગમાં આમ એક જગ્યાએ એનું સ્માઇલ, અને ઘણી વખત એવું થાય કે કેટલીક વખત પુરુષ જાત એવી છે કે ઘરમાં ખંજન એ હું કહું છું 100% આપણા મન ના આવ્યા, અમારો વિષય નથી, પણ તમે સાંભળી તો સાંભળી શકો ને.
0: તો એ જમાના જૂના કોઈ પ્રસંગ

0: જે પ્રસારણ કર્મીઓ અને એમની ભાષા સાંભળવાની આપણે ખૂબ મજા આવી હશે.
1: હમણાં પ્રવીણભાઈ દવે અને એક બીનાબેન દવે, જેમાં મંજુરાબેન સર અમે સીધી તો ગુજરી ગયા છે,
0: બરાબર,
1: અને પારણબેન ગયા સર. બરાબર ખબર નઈ, મને ખબર પડી ગઈ પારણબેન બોલે છે.
0: બરાબર.
1: અને એ વખતે લોકો રેકોર્ડિંગ માટે આવેલા આપણા મરહુમ પરેશભાઈ ડાકર ટીમ આવેલી મારા ફ્લેટ પર, ત્યારે ફોટા પણ પડ્યા હતા. એટલે પારણબેન નો તે વખત નો એ, અને એને એમના જે ઘણા લોકો છે ને એટલું બધું સાંભળવું આપણને ગમે, એમ ઇવન યુવા વર્ગ પણ બહુ સરસ બોલે છે.
0: તો આપ આખો દિવસ આકાશવાણી સાંભળો છો, એમાં કયા કાર્યક્રમો આજની તારીખે આપણને વધારે પ્રિય લાગે?
1: સમાચાર. અને તમે બધા મિનિટ ના આવે છે, 10-11
0: મુખ્ય મુખ્ય સમાચાર.
1: એમાં થાય કેવું કે તમે વ્યસ્ત કોઈ પણ કરો, એ 2 મિનિટ તમે ત્યાં ઉભા રહો એટલે તમને જે અગત્યના જે ગમે તે બનાવ હોય એનો ખ્યાલ આવી જાય. અને બાળકોના કાર્યક્રમ આવે ને એ પણ ફરજ પાસમાં રવિવારે ગ્રામરંગ વાદળિયા સાંભળવું એટલે આપણને શું શું થાય છે બાળકોનો, અને આનંદ પણ થાય કે હજુ ગુજરાતીમાં કાર્યક્રમો આવે છે. અત્યારે કેવું થયું છે કે અંગ્રેજી માધ્યમનું હું વિરોધી નથી, પણ પરવડે નહીં એટલી ભાષા એટલી ફી છે, અને એનાથી પછી આ ગુજરાતી ભાષા મેં તમને કહ્યું કે હું દર્દીને કહું 69 તો ના, મને અંગ્રેજીમાં કહો 69 79 ના ચાલે, અને આખી વિષયાંતર થયું. પણ આજે તમને શીખવાડે કરે જે પણ શીખવાડે એ બધાનો ટોટલ તમારે વર્ષે 1.5 લાખ ભરવા પડે,
0: એ
1: જેક ઓફ ફોરેન માસ્ટર ઓફ નન જેવું થઈ જાય છે.
0: તો ગુજરાતી ભાષા કલા અને સંસ્કૃતિના પ્રચાર પ્રસારમાં આકાશવાણી ખૂબ ઉપયોગી થઈ શકે એવું માનવું છે?
1: બહુ મોડું થઈ ગયું છે પ્રજા માટે, થઈ શકતું હતું જ પહેલેથી, કોઈ આપણે લાભ નથી લેતા એનું શું. આપણે એમ માનો કે પિતા અને માતા અને રાહ જોઈને બેઠા હોય અને તમે ઓટલા બેસીને કાયદા માર્યા કરો કે સોરંગી અધિકારીએ આમ કરવું જોઈએ, તેને મોદીએ એમ કઈ પેલું નથી કરવું જોઈતું, મંડાવી જગ્યું, એમાં તમારે શું લેવા દેવા ખબર જોઈતી. કારણ કે તમે ઘરે આવો ને એટલે જેમ આપણે ઘરે નથી જતા એ રીતે આ પ્રજા લાભ વધુ ને વધુ એટલે હું ઘરેને સૂચન કરું છું. આમ સરસ ગીતો અને યાદીમાં આપને કહું તો યાદી પણ લખીને મોકલું.
0: બરાબર બરાબર. તો આપણે જે તમે તો ડોક્ટર છો એટલે તમને વધુ ખ્યાલ હશે કે આપણું જે જીવન છે, જે ડેઇલી લાઈફ છે, એમાં આકાશવાણીના ગીતો આકાશવાણીના કાર્યક્રમો શું અસર કરી શકે? પતિ પત્નીના સંબંધો,
1: પતિ પત્નીના
0: પિતા બાળકનો સંબંધ, ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી કુટુંબ.
1: એક પેલું મેં તમને નહીં કહ્યું કે સખી દે તારી, પત્નીને સખી સમજો ને, એ તમારી દાસી નથી. ગોટા બનાવી લાવો ને આમ લાવો ને. અને અંગ્રેજીમાં એક વાક્ય છે કે વી ઈટ ટુ લીવ, ડોન્ટ લીવ ટુ ઈટ.
0: બરાબર.
1: આપણે થયું છે કેવું કે જમવાનું પ્લેટ ભરેલું હોય ને મોટા ભાગે તો શારીરિક શ્રમ આપણે લોકો કરતા નથી, એના માટે સેડેન્ટરી ગુજરાતી છે, સેડેન્ટરી હઠાવું જીવન હોય છે.
0: બરાબર.
1: અને તે છતાં પણ તમે કહો કે અહીંયા દાલ બાટી ઓખાય છે, હું આગું પડી જ જાઉં, ના મારું જ નહીં. એટલે એ બધામાં સમય વ્યય કરીએ અને પછી આપ નહીં માનો, આપણી જીવનની શૈલીને જે હૃદયના રોગોની આરોગ 10-15 ગણી થઈ ગઈ.
0: બરાબર.
1: એટલે પ્રજા જે મને એવું લાગે છે કે મહારાષ્ટ્રીયન અને બંગાળી એ લોકો આપણા કરતા આ બાબતમાં આગળ છે. મને મેં કોઈ અભ્યાસ નથી કર્યો, પણ
0: તો આપ પત્રો લખો છો એના પરથી લાગે છે કે આપને લખવાનો પણ શોખ છે. તો આજની પેઢી આકાશવાણી સાંભળી આકાશવાણી ગુજરાતી ભાષા અને ગુજરાતીમાં લખવાનું રૂચિ કેળવે એવું પ્રેરણા મળી શકે?
1: બહુ જ જોઈએ. એટલા માટે કે તમે આઈપીએલની મેચમાં કેટલીક વખત સ્વામી કૃષ્ણાનંદ થઈ ગયા, એના પુસ્તકો પણ મારી પાસે આપને મોકલી શકું, આપી શકું વાંચવા માટે, કે અનઉત્પાદક ક્રિકેટ મેચ એના શબ્દ વાપરે છે. અનઉત્પાદક ક્રિકેટ મેચ પાછળ પૈસા બહુ એ થાય છે. અને તમે માનો કે આરસીબી ચેમ્પિયન બને કે પંજાબ ચેમ્પિયન બને, મેદાન તમને શું ફેર પડે છે? અને જે આરસીબી ચેમ્પિયન બન્યું તે જે ધીંગામાં જે પેલું ધીંગાણું થયું એમાં 7 જણ ગુજરી
0: ગયા ધક્કામુક્કી થઈ,
1: ધક્કામુક્કીમાં, અને એના એ 7 કુટુંબ તકલીફ થઈ ને, અને આ લોકો એક પ્રતિકાત્મક ટોકન તરીકે 7 સીટ ખાલી રાખે છે. એમાં શું વાત? અને એને આટલું બધું વેઇટેજ આપવાની જરૂર જ નથી. એના કરતા આ જે કલા કલા સાહિત્યના જે છે એના પર વધારે. પણ એમાં કેટલી બધું છે કે કુવામાં હોય તો વધારે ન આવે ને. પપ્પાનો શોખ ના જાગ્યો તો મારા બાપે આ મને આવી
0: સાહિત્યને મનોરંજનના ઉત્તમ સાધન તરીકે તમે આકાશવાણીને મૂલવી શકો રેડિયો પર. આજની પેઢી આપ શું સંદેશ આપશો?
1: કે સમયની ખોટ નથી. આપણે ઘણા મોડા સુધી જાગીએ છીએ, પૂરતી ઊંઘ લેતા નથી અને મોડા શું એટલે મોડા ઉઠીએ છીએ. તેને બદલે સમયનું યોગ્ય સંચાલન કરી અને જે ગમે તે સાંભળવું જોઈએ. મેં આપને કહ્યું તેમ રેડિયાનો ખર્ચ બહુ ઓછો છે અને ચાલુ અને એનું દ્વિમાસિક બિલ બહુ ઓછું આવે છે અને લોકો પોતાના બ્રાન્ડેડ કપડા ને એટલા બધા પૈસા ભરતા આ પૈસા તો એના માટે કઈ ના કહેવાય. સવાલ છે રસ અને રૂચિ કેળવવાનો, કલ્ટિવેટ કરવાનો.
0: બરાબર. મહેશભાઈ આકાશવાણી આવ્યા, અમારી આકાશવાણીની 9 વર્ષની પ્રસારણ યાત્રામાં આકાશવાણીના સ્ટુડિયોમાં આવી અને આપે જે જે કાર્યક્રમો માણ્યા એ વિશે ખૂબ સુંદર વાત કરી. હજુ પણ આપની હેલ્થ ખૂબ સારી લાગે છે અને જે રીતે આપ વાત કરો છો એમ હજુ પણ ઘણા વર્ષો સુધી આકાશવાણીની પ્રસારણ યાત્રામાં આપ શ્રોતા તરીકે જોડાયેલા રહેશો એ બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છા અને આકાશવાણી આગાહી બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ.
1: એક જ વાક્ય હું બોલી દઉં કે કોઈ રીતે હું આપને ઉપયોગી થઈ શકું એમ હો તો 4 દિવસ આપણે મને બોલાવતો હું તૈયાર છું. મને જે મળ્યું છે આપણા આકાશવાણી તરફથી એના માટે મારે એક વખત સોમવાર ની ઓપીડી જતી કરવી પડે તો કઈ વાંધો નહીં. આપ અથવા આપના જે વર્તુળ છે અહીંયા કર્મચારી હું આપને નંબર આપી જઈશ. કોઈ પણ સમયે મને કોઈ પણ કર્મચારી કે ફોન કરીને કે સાહેબ આ T3 T4 કેટલી વખત કરાવવું જોઈએ અથવા વિટામિન ડી વિટામિન B12 એસ્ટિમેશન એ કેટલી વખત કરાવવું જોઈએ તો હું મારા દર્દીને કહું છું કે જે દેશમાં લગભગ રોજ સૂર્ય ઉગતા એમાં વિટામિન ડી નહીં હોય જરૂર છે. વિટામિન ડી છે ને.
0: ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર મહેશ ટી દેસાઈ.
1: આપનો આભાર. કેમ કે MBBS ને MS માં એક એક વખત નિષ્ફળ થયા પછી પાસ થયેલા હવે સામાન્ય માણસને પણ આપે બોલાયો એ બદલ ખૂબ આભાર.
0: આકાશવાણીની 9 વર્ષની પ્રસારણ યાત્રાના સંદર્ભમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમારા નિયમિત શ્રોતા ડોક્ટર મહેશ ટી દેસાઈ સાથેની વાતચીત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર.

0: कोर्स जानते हो 5,000 में कैशबैक मिले हो
1: પરિવાર એક સાથે હોય ખુશી નો પ્રસંગ હોય તો પરિવાર સાથે ખુશી અનેક ગણી વધી જાય દુઃખ નો પ્રસંગ હોય તો પરિવાર ના બધા સભ્યોમાં વહેંચાઈને દુઃખ અડધું થઈ જાય મિત્રો આજ તો તાકાત છે પરિવારની આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની શુભેચ્છાઓ સાથે વહેલી વહેલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો સહર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત કરીએ છીએ આપને આવકારવા ઉપસ્થિત છે આપણી બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી આજે છે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ જેની આ વર્ષની એટલે કે 2026ની થીમ છે ફેમિલીઝ ઇનઇક્વાલિટીઝ એન્ડ ચાઇલ્ડ વેલબીંગ
2: કોઈ કારણસર જ્યારે પરિવારમાં અસંતુલન સર્જાય છે ત્યારે બાળકોના ભવિષ્ય ઉપર એની ખૂબ મોટી અસર પડે છે
1: વર્તમાન સ્થિતિ એવી છે કે સંયુક્ત કુટુંબની ભાવના ભૂલાતી જાય છે અને સૌ વિભક્ત કુટુંબને પ્રાધાન્ય આપવા લાગ્યા છે પરંતુ આપણે યાદ રાખવું જોઈએ યુનાઇટેડ વી સ્ટેન્ડ ડિવાઇડેડ વી ફોલ ગુજરાતીમાં પણ કહેવત છે ને સંપ ત્યાં જમ્પ જયારે કુટુંબમાં સંપ નથી રહેતો ને કે કોઈ કારણસર પરિવારના સભ્યો સાથે નથી રહેતા ત્યારે વ્યક્તિને એકલતાનો સામનો કરવો ખૂબ આકરો લાગે છે આજકાલ વસ્તુઓ ઓનલાઈન કે ફોન પર ઓર્ડર કરીને મંગાવવાનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે એટલે શહેરના રસ્તાઓ ઉપર ઘણા બધા ડિલિવરી બોયઝ આપણે જોઈએ છે કે જેઓ ફટાફટ ઓર્ડર પ્રમાણે ડિલિવરી કરતા હોય છે
2: આવા જ એક ડિલિવરી બોયે પોતાનો અનુભવ શેર કર્યો છે જે પરિવાર માટે સંબંધો માટે ઘણું બધું કહી જાય છે ચાલો સાંભળીએ
3: હું એક ડિલિવરી બોય છું મોટા ભાગે સાંજની શિફ્ટ કરું છું તે દિવસે રાત્રે લગભગ 9 વાગ્યે છેલ્લો ઓર્ડર ઉપાડ્યો રેસ્ટોરન્ટમાંથી પેકેટ લીધું જોયું તો ઓર્ડર નાનો હતો બસ એક સાદી ખીચડી દહીં અને 2 કેળા સરનામું શહેરના જૂના વિસ્તારનું હતું એક જર્જરિત એ વિંગ ઉપર 3જો માળ
1: ડોરબેલ દબાવી દરવાજો એક વૃદ્ધ અમ્માએ ખોલ્યો સફેદ વાળ કાંપતા હાથ આંખે જાડા ચશ્મા ચહેરા પર થાક હતો પણ અવાજમાં મીઠાશ બેટા જરા અંદર મૂકી દે હાથ કાંપે છે હું ખાવાનું ટેબલ પર મૂકીને પાછો ફર્યો જ હતો કે એમણે પૂછ્યું 2 મિનિટ બેસીશ એકલા ખાવું ગમતું નથી મેં ઘડિયાળ જોઈ શિફ્ટ પૂરી થઈ ગઈ હતી થોડો થાક્યો હતો પણ ખબર નહીં કેમ હું બેસી ગયો રૂમમાં સન્નાટો હતો દિવાલ પર જૂની ઘડિયાળ ટક ટક કરતી હતી એક ખૂણામાં ભગવાનની નાની તસવીર અને સામે દિવાલ પર ડઝન બંધ ફોટા તેમણે થાળી ખોલી ધીરે ધીરે ખીચડી ખાવા લાગ્યા દર 2 કોળિયા પછી મારી તરફ જોઈને હસી દેતા પછી બોલ્યા ખબર છે બેટા હું રોજ બહારથી ખાવાનું નથી મંગાવતી આજે બસ મન થયું કોઈ માણસનો અવાજ સાંભળવાનો હું ચૂપ રહ્યો એમણે સામે લગાવેલી તસવીર તરફ ઇશારો કર્યો
3: આ મારા પતિ છે રેલવેમાં હતા 5 વર્ષ પહેલા ચાલ્યા ગયા પછી બીજી તસવીર બતાવી આ દીકરો છે કેનેડામાં રહે છે ઘણો સારો છે દર મહિને પૈસા મોકલે છે પછી થોડી વાર ચૂપ રહ્યા હસ્યા પણ આ વખતે આંખો ભીની થઈ ગઈ બસ સમય મોકલી શકતો નથી રૂમમાં અચાનક ઘડિયાળની ટકટક બહુ જોરથી સંભળાવા લાગી
1: એમણે 1 કોળિયો વધુ ખાધો આ દીકરી છે બેંગ્લોરમાં પોતાની દુનિયામાં ખુશ છે હોવી પણ જોઈએ બાળકો જો ઉડે નહીં તો મા બાપે ઉછેર્યા જ છો બોલતા બોલતા તેમનો અવાજ ભરાઈ આવ્યો ચહેરા પર ફરિયાદ નહોતી બસ ખાલીપો હતો એમણે મને પૂછ્યું તારી માં છે
3: મેં કહ્યું હા ફરી પૂછ્યું રોજ ફોન કરે છે હું ચૂપ થઈ ગયો શું જવાબ આપું હું પણ કેટલાય દિવસો સુધી ઘરે ફોન નહોતો કરતો થાક કામ દોડધામ દર વખતે એમ વિચારીને ટાળી દેતો કે કાલે કરી લઈશ તેમણે મારી ચૂપ્પી વાંચી લીધી હળવેથી બોલ્યા મા બાપ બાળકોનો સમય રૂપી સધિયારો ઈચ્છે છે
1: મારી અંદર કંઈક ચૂપચાપ તૂટી ગયું હતું ખાવાનું પૂરું થયું એમણે પાણી પીધું પછી પર્સમાંથી 500 રૂપિયા કાઢીને મારી તરફ ધર્યા કીધું આ ટીપ નથી આ એ અડધા કલાકની કિંમત છે જેમાં તે મને એકલા ખાવા ન દીધી. હું તરત જ ના પાડી, નહીં અમ્મા આ ન લઈ શકું. એ હસ્યા, લઈ લે, તે ખાવાનું નથી પહોંચાડ્યું આજે, આજે તે સાથ પહોંચાડ્યું છે.
3: તે રાત્રે મેં બિલ્ડિંગની નીચે બાઇક સ્ટાર્ટ ન કરી. પહેલા માને ફોન લગાડ્યો, સામેથી અવાજ આવ્યો, આજે અચાનક બધું ઠીક છે ને?
2: બસ એટલું સાંભળતા જ ગળું ભરાઈ આવ્યું. મેં કહ્યું, હા માં, બસ તમારો અવાજ સાંભળવો હતો.
3: સામે થોડી સેકન્ડ ખામોશી રહી, પછી માં બોલી, જમી લીધું? અને હું રસ્તાની બાજુમાં ઉભો ઉભો રડી પડ્યો.
1: એ રાત પછી હું રોજ માને ફોન કરવા લાગ્યો, અને હવે દરેક ડિલિવરી મારા માટે માત્ર ઓર્ડર નથી રહી. મેં જોયું કે કોઈ ઘરમાં બીમારી છે, કોઈ ઘરમાં એકલતા, કોઈ ઘરમાં બસ એક અવાજની જરૂર હોય છે. આપણે બધા પોતપોતાની ભૂખ લઈને જીવી રહ્યા છે.
3: કોઈને રોટી જોઈએ, કોઈને દવા, અને કોઈને બસ બે મિનિટ સાથ. માણસને હંમેશા પૈસાની નહીં, ક્યારેક બસ હાજરીની ડિલિવરી જોઈએ છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે આજકાલ ઘણા પરિવારો વિખોટા પડી રહ્યા છે, ક્યાંક ઈચ્છાથી, ક્યાંક મજબૂરીથી, ક્યાંક સમય અને સંજોગથી.
1: આજના દિવસે એટલું ચોક્કસ નક્કી કરીએ શ્રોતા મિત્રો, જયારે પણ જરૂર પડે પરિવારને સાથ અને સમય ચોક્કસ આપીએ.

0: અને સાથે જ હવે આગળ વધીએ આજના કાર્યક્રમમાં.
1: સાંભળીએ કાયમી રોગો, આ વિશે હોમિયોપેથી નિષ્ણાત ડોક્ટર ભૈરવી પરેખ સાથેની વાતચીત.
2: શ્રોતા મિત્રો નમસ્કાર, આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર ભૈરવી પરેખ, જેઓ હોમિયોપેથીના નિષ્ણાત છે અને આકાશવાણીના માધ્યમ થકી આપ સૌ અગાઉ પણ ડોક્ટર ભૈરવી પરેખને મળી ચૂક્યા છો, એમને સાંભળી ચૂક્યા છો. ડોક્ટર ભૈરવી પરેખનું આપણે આકાશવાણીના સ્ટુડિયોમાં સ્વાગત કરીએ, તમારું સ્વાગત છે. નમસ્કાર શ્રોતા મિત્રો. તો ભૈરવીબેન, આજે આપણે કયા વિષય ઉપર વાત કરવાના છીએ?
3: આજે આપણે ખૂબ જાણીતા વિષય ઉપર વાત કરીશું, કાયમી રોગો. જેમ કે કોઈ પણ તકલીફ તમને વારંવાર થયા કરે છે, ટ્રીટમેન્ટ કરો છો થોડા સમય માટે સારું રહે છે, ફરીને ફરી થયા કરે છે. જેમ કહેવાય ને ગુજરાતીમાં કે શરીરમાં અમુક રોગ ઘર કરી ગયા છે, એવા કાયમી રોગોમાં હોમિયોપેથી કેવી રીતે રાહત આપે છે, કેટલી રાહત આપે છે, એના વિશે આપણે આજે ચર્ચા કરીશું.
2: જી જી. તો ડોક્ટર ભૈરવી, અમે સાંભળ્યું છે કે કાયમી રોગોમાં હોમિયોપેથી ખૂબ અસરકારક છે અને એવું આપણે સાંભળતા પણ હોઈએ છીએ, તો તેના વિશે જણાવો કે હોમિયોપેથી કાયમી રોગમાં કેવી રીતે હેલ્પફુલ થાય છે.
3: કાયમી રોગમાં જયારે તમે બહુ જ વારંવાર એક જ તકલીફથી પરેશાન થતા હો છો, ત્યારે હોમિયોપેથિક ડોક્ટર પાસે તમે જાઓ તો એ તમારી પ્રકૃતિ પકડીને એના ઉપર કામ કરે છે, જેનાથી રોગને પૂરેપૂરો મટાડી શકાય છે. પ્રકૃતિ એટલે માણસનું માનસિક, શારીરિક, જૈવિક બંધારણ કે જે ઓવરઓલ માણસના શરીરની, માણસની હેલ્થ ઉપર અસર કરે છે. જયારે કોઈપણ દર્દી દવા લેવા આવે તો હોમિયોપેથિક ડોક્ટર એની તકલીફની વિશે, એનો સ્વભાવ વિશે, તકલીફ કેવી રીતે ક્યારે ઉદભવે, કેટલી તીવ્ર છે, એનાથી એની માનસિકતામાં શું બદલાવ આવે છે, એનું વાતાવરણ, જન્મથી લઈને અત્યાર સુધી એના જીવનમાં શું શું બન્યું છે, જેને કેવી અસર રહી છે એના જીવનમાં, એનું શારીરિક સ્વાસ્થ્ય કેવું રહ્યું છે, એ બધું જ આવરી લેવામાં આવે છે. એ સાથે સાથે ફેમિલી મેમ્બર્સની હેલ્થ વિશે પણ પૂછપરછ કરવામાં આવે છે અને આનુવંશિકતાનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. આ બધું કમ્પ્લીટ એના વિશે અભ્યાસ કરી અને પછી એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે જેનાથી એના કમ્પ્લીટ હેલ્થ ઉપર અસર કરી શકાય. એટલે હોમિયોપેથિક એવું માને છે કે બોડીમાં એક વાઇટલ ફોર્સ છે, એક એનર્જી છે, એમાં ક્યાંક કંઈક ડિસ્ટર્બન્સ આવે છે, અસંતુલન આવે છે, ત્યારે એના સિમ્ટમ સ્વરૂપે તમને બહાર કંઈક રોગ દેખાતો હોય છે. તો એને ટ્રીટ કરવા માટે આપણે પ્રકૃતિ સમજી ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને દવા કરીએ તો એનાથી એ રોગની ઉપર ખૂબ સારી રીતે કાબુ મેળવી શકાય છે.
2: જી ભૈરવીબેન, આપણે પ્રકૃતિની વાત કરી તો શું વાત પિત્ત અને કફ આ પ્રકૃતિ પ્રમાણે દવા આપવામાં આવે છે?
3: આમ તો આપણું મૂળ જે આયુર્વેદિક શાસ્ત્ર છે એમાં પ્રકૃતિનું વર્ગીકરણ વાત પિત્ત અને કફની રીતે થયું છે. હોમિયોપેથિક સાયન્સમાં એને થોડું ડિફરન્ટ રીતે લીધું છે. હોમિયોપેથિક મેડિકલ સાયન્સમાં એને ત્રણ મેયાઝમ તરીકે ઓળખીએ છીએ, સોરા, સિફિલિસ, સાયકોટિક. હવે એ મેયાઝમમાં જેમ વાત અને કફ પ્રકૃતિ સાથે આવે એવી રીતે એમાં પણ અલગ અલગ કોમ્બિનેશન પણ હોય પ્રકૃતિમાં અને એનું પેટા વર્ગીકરણ પણ કરેલું હોય છે, જેમ કે ટ્યુબરક્યુલર મેયાઝમ છે, કેન્સર મેયાઝમ છે, રિંગવર્મ મેયાઝમ છે, એવી રીતે. અને એનું ડીપ સ્ટડી કરવામાં આવે છે કે માણસનું શરીર એની જે પ્રકૃતિ છે એ સેમાં સુટ થાય છે અને એ પ્રમાણે પણ મેડિસિન્સ

0: এটা কম্বিনেশন মতলব কি কইনামা গাতনের কাফুর কম্বিনেশন
1: হয়েছে
0: এবারেতে আর অনেক প্রকৃতি না কম্বিনেশন পেন হয়েছে
1: এটি হোমিওপ্যাথি দ্বারা এক ব্যক্তি মাঝে আগে আপনি হয় তো বিজি ব্যক্তি নেজ তকলিফ হয় তো এই দবা কাম নাথি লাগতি এনা মাঝে কাছে বিজি দবা হয়েছে
0: খুব সাচি বাচ্ছে হোমিওপ্যাথিক ইন্ডিভিজুয়ালাইজেশন পর কাম করেছে એટલે કે દરેક વ્યક્તિ અલગ છે દરેકે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ છે શરીર અલગ છે તો જેમ મેં કહ્યું કે જો કે ડિટેલ હિસ્ટ્રી લઈ અને દર્દીની એની પોતાની શું પ્રકૃતિ છે એને કઈ દવા સૂટ થાય છે એ એના ઉપર કામ કરશે એક જ રોગનો અલગ અલગ સિમ્પટમ્સ હોય અલગ અલગ કારણો હોય ઉદભવવાના તો પણ હોમિયોપેથિકનો ખૂબ ઊંડો અભ્યાસ કરીને અલગ અલગ દવાઓ આપવામાં આવી છે કે તમે એની અલગ અલગ વ્યક્તિઓને એની નીડ પ્રમાણે દવા આપીને ટ્રીટ કરી શકો છો જેમ કે માથું દુખતું હોય તો તમને માથું શેનાથી દુખી રહ્યું છે કઈ બાજુ દુખી રહ્યું છે કેટલી કેવી તીવ્રતાથી દુખી રહ્યું છે એ બધી જ માટે અલગ અલગ દવાઓ છે આમ એવું કહેવાય સામાન્ય ભાષામાં કે હોમિયોપેથિકમાં એક દર્દ માટે અનેક દવાઓ હોય છે અને એટલે જ હોમિયોપેથિક ડોક્ટરનો રોલ ખૂબ મહત્વનો છે કે ક્યારે કઈ દવા કોને આપવી એ નક્કી કરવું હોય છે વ્યક્તિની તકલીફોની લિસ્ટ કહેવા જઈએ તો ખૂબ લાંબુ બની જાય પણ રોજિંદી પ્રેક્ટિસમાં મેક્સિમમ હોમિયોપેથિકને સમજીને આવવા વાળા લોકોમાં મોટાભાગે કાયમી શરદી ખાંસી એલર્જી બ્રણ અપચો ગેસ એસિડિટી કબજિયાત જૂનો મોડો મોઢામાં વારંવાર ચાંદા પડી જવા આ બધી તકલીફો માટે વધારે આવતા હોય છે સ્કિનમાં ખાસ કરીને શિરસ બાળકોની પથારીમાં પેશાબ થઈ જતો હોય વહેલી ઉંમરે સફેદ વાળ આવતા હોય છોકરાઓને નાસિકની અનિયમિતતા રહેતી હોય લેડીઝમાં વારંવાર કસુઆવર થતી હોય આવું જે વારંવાર થતી તકલીફો હોય છે એના માટે હોમિયોપેથિકની દવાઓ લેવા માટે આવતા હોય છે
1: જી તો એ દવાઓ ડોક્ટર ભાર્ગવી કેટલા સમય માટે લેવી પડતી હોય છે
0: કોઈ પણ રોગને મટાડવા કે કાબુમાં આવતા કેટલો સમય લાગશે એનો આધાર તો વ્યક્તિને કેટલા સમયથી તકલીફ છે કેટલી તીવ્ર તકલીફ છે દર્દીનું શરીર ખાસ કરીને દવા ચાલુ કર્યા પછી દવાને કેવું રિસ્પોન્ડ કરે છે એના ઉપર કહી શકાય કે દવા કેટલો સમય માટે લેવી પડશે એવી કોઈ ચોક્કસ માપદંડ કે ચોક્કસ સમય નથી હોતો કે તમને આટલા જ સમયમાં રોગ મટી શકે છે જેમ કે મેં તમને કીધું એ બધા જ ફેક્ટર એમાં કામ કરતા હોય છે અને જેમ દવાની અસર હોય છે તે વ્યક્તિની એક સસેપ્ટેબિલિટી હોય છે એટલે કે કોઈ પણ વસ્તુ એને એક્સપોઝ કરવામાં આવે તો એની અસર એને મન પર એના શરીર ઉપર કેવી રીતે થાય છે એનો કોઈ સમય કે માપદંડ હોતો નથી એટલે દરેક વ્યક્તિમાં દરેક રોગમાં અલગ અલગ સમય લાગે છે એને સારું થવામાં અને રોગને કમ્પ્લીટલી મટાડવામાં ડોક્ટર ભૈરવી હવે હોમિયોપેથી વિશે ઘણી બધી માન્યતાઓ કે વાતો લોકો વચ્ચે પ્રવૃત્તિ હોય છે અને એવું પણ સાંભળ્યું છે કે હોમિયોપેથી દવાથી ઓપરેશન પણ કરી શકાય છે તો આ વિશે તમે શું કહેશો ઘણી બધી કન્ડિશન એવી છે કે જેનું સોલ્યુશન ઓપરેશન હોય છે કે કોઈક માઇનર સર્જરી હોય છે પણ એ જ તકલીફ વારે વારે પણ થતી રહેતી હોય છે અને એ કન્ડિશનમાં આપણે વાત કરી પહેલા એ પ્રમાણે હોમિયોપેથિક દવાઓ કરવાથી વારે વારે થવાનું અને રીઓકરન્સ થવાનું આપણે ટાળી શકીએ જેનું બેસ્ટ એક્ઝામ્પલ આપું કે કિડની સ્ટોન છે પથરી થતી હોય છે પગની કણીઓ થતી હોય છે સ્કિન ઉપર મસા થતા હોય છે ગર્ભાશયમાં ગાંઠ હોય છે આ બધી પરિસ્થિતિઓ છે કે જેમાં લગભગ કોઈક પ્રોસિઝર અથવા તો ઓપરેશનની સલાહ આપવામાં આવતી હોય છે પણ ક્યારેક નાની પથરી હોય અથવા તો પગમાં મલ્ટીપલ કણીઓ હોય તો એ બધું હોમિયોપેથિક દવાથી આપણે ક્યોર કરી શકીએ છીએ અને પ્રોસિઝરને ટાળી શકીએ છીએ બીજી એક વાત કહું તો ઓપરેશન કરવું કે ન કરવું એ નક્કી કરવા માટે એક ડોક્ટર તરીકે સૌથી પહેલા તો અમે પેશન્ટના રિપોર્ટ એના ઇન્વેસ્ટિગેશન શું શું કરેલા છે એક્સપર્ટ ડોક્ટર્સનું શું ઓપિનિયન છે એને પણ ધ્યાનમાં લઈએ છીએ કારણ કે ઓપરેટિંગ કન્ડિશનમાં જો આવી ગયું હોય એટલું રોગ ખૂબ વધી ગયો હોય કે જેનું સોલ્યુશન ફક્ત ઓપરેશન જ હોય કે નિકાલ જ હોય એવી કન્ડિશનમાં વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ ન આપીએ પણ ક્યારેક એવું હોય કે એક્સપર્ટ પણ એવું કહેતા હોય કે આપણે થોડા સમય માટે રાહ જોઈ શકીએ છીએ ત્યારે હોમિયોપેથિક દવા આપી અને એની અસરને આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ અને ઘણી બધી વાર પ્રેક્ટિકલી એવું જોયું છે કે આવી કન્ડિશનમાં નાની નાની પથરી હોય જેમ કે તો દવાથી નીકળી જતી હોય છે પગમાં કણી હોય તો પણ એ દવાથી મટી જતી હોય છે ચહેરા ઉપર કે સ્કીન ઉપર મસા હોય કે ખરી પડતા હોય છે, તો એવી કન્ડિશન માં પછી આપણે ફરી રિપીટ પ્રોસીજર્સ ને આપણે ટાળી શકીએ છીએ.
1: જી ડોક્ટર માર્ગી, થોડુંક એ જણાવશો કે અસાધ્ય રોગો એટલે શું અને અસાધ્ય રોગોમાં હોમિયોપેથી કેવી રીતે મદદ કરે છે?
0: અસાધ્ય રોગો એટલે કે મેડિકલ સાયન્સ એવું કે છે કે આ રોગ મટી શકે એમ નથી, ઇનકેરેબલ ડિસીઝ છે. અમુક ઓટોઇમ્યુન ડિસીઝ પણ હોય છે કે જે પ્રોગ્રેસિવ હોય છે, જેમાં ધીમે ધીમે બોડીની અલગ અલગ સિસ્ટમ્સ ઇન્વોલ્વ થતી હોય છે, ફેલ્યોર આવતા હોય છે, કેન્સર જેવા રોગો છે કે જે આજના સાયન્સમાં કેન્સર મટાડી શકાય છે, કંટ્રોલ પણ કરી શકાય છે, પણ અમુક લેવલ પર કે અમુક સ્ટેજમાં પહોંચી ગયું હોય પછી નથી કરી શકાતું. તો એવા રોગોને આપણે અસાધ્ય રોગો કહીએ છીએ કે જે ગમે તે ટ્રીટમેન્ટ કરવા છતાં પણ એને આપણે કમ્પ્લીટલી મટાડી નથી શકવાના. જી ડોક્ટર ભૈરવી, હવે કાયમી રોગો માટે અને એને ટાળી શકાય એના માટે અથવા એના હોમિયોપેથી કેવી રીતે ઉપયોગી થાય છે તે વિશે અને એક આપણા અમારા શ્રોતા મિત્રો માટેનો કોઈ મેસેજ આપશો. હોમિયોપેથી અલગ અલગ રોગોમાં ખૂબ અલગ અલગ રીતે કામ કરતી હોય છે. આપણે કાયમી તકલીફની વાત કરીએ એવી જ રીતે એક હોમિયોપેથિક માટે એક મિથ છે કે બહુ ધીમે કામ કરે છે, એટલે જયારે પેશન્ટને કોઈક એવી તકલીફ થઈ કે પેટનો દુખાવો થયો કે શરદી ખાંસી થયો તો ત્યારે એમ કે હોમિયોપેથિક પાસે જઈશું તો બહુ લાંબા ટાઈમમાં છે, પણ એકચ્યુઅલી એક મિથ છે. હોમિયોપેથિકમાં જેમ કાયમી રોગને મટાડવા માટે તકલીફ છે એવી જ રીતે તાત્કાલિક સારવાર માટે પણ ખૂબ સારી દવાઓ છે. શરદી ખાંસી થઈ, પેટનો દુખાવો થયો, ઉનાળામાં લૂ લાગવી, આ બધી જ કન્ડિશનમાં હોમિયોપેથિક દવાઓ રિપીટેડ ડોઝ આપવાથી એ કન્ડિશનને ખૂબ સરસ રીતે અને ઝડપી કંટ્રોલ લાવી શકાય છે. એમાં હોમિયોપેથિક દવાઓ બીજી રીતે પણ કામ કરે છે, જેમ કે મટાડવાની સાથે સાથે અમુક કન્ડિશન પ્રિવેન્ટ પણ કરે છે. અને જેમ આપણે અસાધ્ય રોગની વાત કરી તો એવા રોગ છે કે જે એવા સ્ટેજમાં પહોંચી ગયા છે જે મટી શકવું મુશ્કેલ છે કે અશક્ય છે, તો એવી કન્ડિશનમાં પેશન્ટ જયારે રીબાતું હોય તો પેલેટિવ ટ્રીટમેન્ટ આપવામાં આવે કે જે એને રાહત આપે છે, એને જે તકલીફો છે એની તીવ્રતા ઘટાડે છે અને પેશન્ટ શાંતિથી રહી શકે છે, એનું રોજિંદુ જીવન શાંતિથી જીવી શકે, એના માટે આપણે એવી ટ્રીટમેન્ટ પણ આપતા હોઈએ છીએ.
1: તો અંતમાં હવે ડોક્ટર ભૈરવી, અમારા શ્રોતા મિત્રોને કંઈક ઉપયોગી થાય એવા એક સંદેશ આપના તરફથી.
0: શ્રોતા મિત્રો, હું એક વાત કહીશ જે હંમેશા કહેતી આવી છું કે તમે તમારા સ્વાસ્થ્ય માટે સજાગ રહો, ક્યારેય પણ કોઈ પણ તકલીફ થાય તો તમે મેડિકલ હેલ્પ લો, ડોક્ટર પાસે જાઓ, તમારી તકલીફને સમજો અને એની દવાઓ કરાવો કે જેથી કરીને એ તમારા શરીરમાં ઘર ન કરે.

ગીત સાથે જ સમય થાય છે આજના દિવસ માટે આપને વિદાય માનવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શ્યા અને લિપિ ત્રિવેદીને. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામકશ્રી, સહાય કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 4800009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ મેવાણી.

અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સૂર સંવાદમાં. ભાવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે રવાના થયા. નીટ પરીક્ષાની નવી તારીખ જાહેર. હવે 21 જૂને પુનઃ પરીક્ષા યોજાશે. તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 3 રૂપિયાનો વધારો કર્યો. પૂર્વોત્તર અને દક્ષિણના રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે રવાના થયા. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી આજે યુએઈ પહોંચશે. તેઓ રાષ્ટ્રપતિ શેખ મહંમદ બિન ઝાયદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: इंडिया और यूएई की ऊर्जा सुरक्षा साझेदारी अब सिर्फ क्रूड ऑयल तक सीमित नहीं रही. यूएई अभी भी इंडिया का एक महत्वपूर्ण क्रूड ऑयल आपूर्ति करता है, लेकिन ये संबंध अब नेचुरल गैस तक भी विकसित हो चुका है. इस वर्ष के आरंभ में हिंदुस्तान पेट्रोलियम ने अबू धाबी नेशनल ऑयल कंपनी के साथ एक 10 वर्षीय समझौता किया, जिसके अंतर्गत 2028 से प्रतिवर्ष 5 लाख टन एलएनजी की आपूर्ति होगी, जिससे इंडिया को अस्थिर बाजार मूल्यों से कुछ राहत मिलने की संभावना है. रिन्यूएबल एनर्जी और सिविल न्यूक्लियर क्षेत्र में भी सहयोग तेजी से बढ़ रहा है. विनोद कुमार, आकाशवाणी समाचार, अबू धाबी.
0: मुलाकात में बीजा तबक्का में प्रधानमंत्री नेदरलैंड जशे ने राजा विलियम अलेक्जेंडर और रानी मैक्सिमा साथ मुलाकात करशे. तो प्रधानमंत्री रॉब जैटन साथ बातचीत करशे. રવિવારે શ્રી મોદી સ્વીડનના ગોથેનબર્ગ જશે અને પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે વાતચીત કરશે. 18મી મેના રોજ પ્રધાનમંત્રી મોદી 3જા ભારત નોર્વે શિખર સંમેલન અને દ્વિપક્ષીય બેઠકો માટે નોર્વે જશે. મુલાકાતના અંતિમ તબક્કામાં તેઓ 19મી મેના રોજ ઇટાલી જશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે વિદ્યાર્થીઓ સરકારની પ્રાથમિકતા છે અને સરકાર તેમના પ્રત્યે સંવેદનશીલ છે. નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા શ્રી પ્રધાને જણાવ્યું હતું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા 21મી જૂને યોજાશે. તેમણે ઉમેર્યું હતું કે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને 14મી જૂન સુધીમાં પરીક્ષા માટે પ્રવેશપત્ર

0: થશે. શ્રી પ્રધાને ઉમેર્યું હતું કે નીટ યુજી પરીક્ષા આગામી વર્ષથી હાલના ઓએનએ આધારિત મોડના બદલે કમ્પ્યુટર આધારિત ટેસ્ટથી લેવાશે.
1: परीक्षा में थोड़ा हमको जो उनकी फॉर्मेलिटीज है ओएमआर सीट को दस्तखत करना, आरंभ में एक बार करना, अंत में एक बार करना, उसमें हमारे विद्यार्थियों को टाइम में कटौती हुई थी. जो 2 से 5 एग्जामिनेशन टाइम था उसको ध्यान में रखते हैं, थोड़ी देर में निष्पत्ति किया है कि उसको और 15 मिनट बढ़ाए. 2 से शुरू होगा, 5:15 तक परीक्षा के समय बढ़ाया जाएगा. आर्मिट का इस बार के आर्मिट का 14 जून तक सभी को पहुँच जाएगा.
0: શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું કે એનટીએને ચોક્કસ સુધારાની જરૂર છે અને કહ્યું કે ભવિષ્યમાં થતી અનિયમિતતાઓને રોકવા માટે પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવા પગલાં લેવાશે. શ્રી પ્રધાને નોંધ્યું કે સરકાર ઇચ્છતી નથી કે છેતરપિંડી કરનારા અથવા શિક્ષણ માફીઓના ષડયંત્રના કારણે કોઈપણ લાયક વિદ્યાર્થી તેમના અધિકારોથી વંચિત રહે.

0: ગૃહ રાજ્યમંત્રી રણજીતસિંહ બિટ્ટીએ વિમાન મથકના સંચાલનને આ પ્રદેશમાં ઉદ્યોગ વેપાર અને આર્થિક વિકાસ માટે આ પગલાને એક મોટું પ્રોત્સાહન ગણાવ્યું હતું. એર ઇન્ડિયાએ લુધિયાણાને દિલ્હી સાથે જોડતી દૈનિક સેવાઓનું શેડ્યુલ બનાવ્યું છે, જે દ્વારા રોમ, મિલાન અને પેરિસ સહિત યુનાઇટેડ કિંગડમ અને યુરોપના દેશો સાથે એક જ દિવસે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી શક્ય બનશે. મેઘાલય, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના હિમાલયની તળેટીમાં પણ આ જ સ્થિતિ રહેવાની સંભાવના છે. દિલ્હી, આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બલ્તિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં પણ વીજળી અને ભારે પવન ફૂંકાશે તેવી સંભાવના છે. આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ લખનૌના ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 6 વિકેટથી પરાજય આપ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બેઇજિંગમાં વાતચીત કરી હતી અને વેપાર, ટેકનોલોજી તથા પ્રાદેશિક સુરક્ષા પર તણાવ હોવા છતાં સંઘર્ષ અંગે સહયોગ પર ભાર મૂક્યો હતો. ગઈકાલે થયેલી આ મુલાકાત ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદના બીજા કાર્યકાળ દરમિયાન ચીનની પ્રથમ મુલાકાત હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે રવાના થયા. નીટ પરીક્ષાની નવી તારીખ જાહેર. હવે 21 જૂને પુનઃ પરીક્ષા યોજાશે. તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 3 રૂપિયાનો વધારો કર્યો. પૂર્વોત્તર અને દક્ષિણના રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અહેમદાબાદ, વડોદરા, રાજકોટ ઓર ભુજ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયજા વાંચે છે. રાજ્યમાં આવતીકાલથી 300 નવી એસટી બસ દોડાવાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી આ જાહેરાત કરતા કહ્યું કે કોઈપણ સમારોહ વગર સીધા જ બસ ડેપો પરથી આ એસટી બસનો પ્રારંભ કરાશે. રાજ્ય સરકાર પેટ્રોલ ડીઝલ બચાવવા કટિબદ્ધ હોવાનું જણાવતા શ્રી સંઘવીએ કહ્યું કે ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને લોકોનું ભારે સમર્થન મળી રહ્યું છે.
1: कल गुजरात के नागरिकों के लिए 300 नई बसों को लोकार्पण किया जाएगा. कोई भी प्रकार का फिजिकल कार्यक्रम उसमें नहीं रखा गया है. सीधा ही विभाग को ये सूचना दी गई है कि आपको ना कोई कार्यक्रम करना है ना ही वर्चुअल कार्यक्रम. कल सुबह 10 बजे से मास ट्रांसपोर्टेशन में उपयोग में आने वाली ये बसेस कल 10 बजे से लोगों की सेवा में खुली रखी जाएगी. ना ही कोई कार्यक्रम ना बसेस को एक जगह पे इकट्ठी की जाएगी. सीधा सेंटर्स पे भेजा जाएगा. फिर अपने आप में ईंधन का भी बचाव होगा, समय का भी होगा और रुपये का भी होगा.
0: શ્રી સંઘવીએ વધુમાં કહ્યું કે સરકારી કર્મચારીઓને કોઈપણ બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવાય. તમામ બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી કરવા સૂચના અપાઈ છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રીએ કરેલી અપીલ અંગે ચર્ચા કરવામાં આવી. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે તમામ મંત્રીઓ અને વિભાગોને બિનજરૂરી ખર્ચ ન થાય તેની સમીક્ષા કરવા સૂચના અપાઈ છે. આ સાથે તમામ વિભાગોને વિકાસના અને દરરોજના કામમાં અસર ન થાય તે રીતે પાર્શિયલ વર્ક ફ્રોમ હોમ એટલે કે કેટલાક દિવસ ઘરેથી કામ કરવા અંગે વિચારણા માટે સમીક્ષા કરવા તેમજ અધિકારીઓને કાર પુલિંગ એટલે કે એક જ વાહનનો સંયુક્ત ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાફલામાં ફરી ઘટાડો કર્યો. તેઓ આજે માત્ર 3 ગાડીઓ સાથે ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પહોંચ્યા હતા, જ્યારે પ્રવીણ માળી, ડોક્ટર પ્રદ્યુમન વાજા, સંજયસિંહ મહેરા સહિતના મંત્રીઓ પણ ઇલેક્ટ્રીક વાહન સાથે ગાંધીનગર પહોંચ્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલે ઇંધણ બચત અને પર્યાવરણ જાગૃતિ માટે સાયકલ યાત્રા શરૂ કરી. તેઓ ઘરેથી ઓફિસ જવા સાયકલનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે વૈશ્વિક ઇંધણ સંકટનો સામનો કરવા દરેક નાગરિકને યોગદાન આપવા અનુરોધ કર્યો. કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ આ મહિનાનો તેમનો અમેરિકા પ્રવાસ રદ કર્યો. પ્રધાનમંત્રી ઇંધણ બચાવવા અને વિદેશ પ્રવાસ ટાળવા સહિતની કરેલી અપીલને ધ્યાનમાં રાખી શ્રી વાઘાણીએ તેમનો પ્રવાસ રદ કર્યો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. શ્રી વાઘાણી આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યમથક ખાતે સહકારી નાણાકીય સંસ્થાઓ પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં વિશેષ વક્તા તરીકે ઉપસ્થિત રહેવાના હતા. દેશભરમાં નીટની ફરી પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ નવી તારીખની જાહેરાત કરતા સોશિયલ મીડિયા સંદેશમાં ઉમેદવારો અને વાલીઓને માત્ર એનટીએના સત્તાવાર સ્ત્રોત પર વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો છે. અગાઉ 3 મે લેવાયેલી નીટ પરીક્ષા કથિત ગેરરીતિના કારણોસર રદ કરવામાં આવી હતી. આ અંગે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં આગામી 48 કલાક ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી

0: સેલ્સિયસ ઘટી શકે છે. દરમિયાન હવામાન વિભાગે આજે કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દેવભૂમિ દ્વારકામાં ગરમીનો યલો એલર્ટ જાહેર કર્યું. બીજી તરફ અરવલ્લીમાં સરેરાશ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આરોગ્ય વિભાગે પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જયેશ પરમારે જણાવ્યું.
1: લૂ લાગવાના કિસ્સા અને ગરમીનો ખાસથી પણ અસર ન થાય તે માટે જેટલા શક્ય હોય અને ટાળી શકાય હોય તેવા પગલાં ભરવા માટે નાગરિકોને વિનંતી છે. બપોરે જયારે ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ તથા ઉપલબ્ધ પ્રવાહી અને પાણીનું પ્રવાહ સતત વધારેમાં વધારે પીવાની સલાહ આપવામાં આવે છે. બજારમાં મળતા વાસી અને બિન ખાધ પદાર્થોનો ઉપયોગ ટાળવો જોઈએ તથા તાજા ફળોનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં ફાયદો થઈ શકે છે.
0: મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ. તેમાં ચોમાસા પૂર્વે જળ સંચયના મહત્તમ કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય, તળાવો ઊંડા કરવા, ચેકડેમનું સમારકામ અને સફાઈ, નહેરોની સફાઈ તેમજ ખેત તલાવડી જેવા જળ સંગ્રહના પ્રકલ્પોને અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા સૂચના અપાઈ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર, લેખક પ્રકાશ ભીમાણી. બોટાદ જિલ્લામાં ઉનાળાની ગરમીની અસર દેખાઈ રહી છે. જો કે બોટાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં પર્યાવરણ પ્રેમીઓએ શરૂ કરેલ મિશન ગ્રીન અભિયાનથી વાવવામાં આવેલા વૃક્ષો વાતાવરણને સુધારવામાં મદદરૂપ થઈ રહ્યા છે. બોટાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેઠકો પર ભાજપની જીતને લઈને કાર્યકર્તાઓમાં આનંદ જોવા મળ્યો હતો. જિલ્લામાં બોટાદ અને બરવાળા નગરપાલિકા, બોટાદ જિલ્લા પંચાયત તેમજ બોટાદ, ગઢડા, બરવાળા, રાણપુર તાલુકા પંચાયત મળી કુલ 7 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી યોજાઈ હતી. આ તમામ પર બહોળા જનમત સાથે ભાજપનું શાસન યથાવત રહ્યું છે. કોંગ્રેસના પરાજયને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સ્વૈચ્છિક ત્યાગપત્ર આપ્યું હતું, પરંતુ ગુજરાત કોંગ્રેસ દ્વારા તેનો અસ્વીકાર કરાયો હતો. 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથિક દિનની ઉજવણી નિમિત્તે નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા આયુર્વેદ શાખા તથા સરકારી હોમિયોપેથિક હોસ્પિટલ બોટાદ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ દર્દીઓનું નિદાન અને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલત દ્વારા સમાધાન સમારોહ 2026 વિશેષ લોક અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આયોજનના ભાગરૂપે બોટાદ જિલ્લાના જે પક્ષકારોના કેસો સર્વોચ્ચ અદાલતમાં પડતર હોય તેમને આ પ્રક્રિયામાં સામેલ કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આવા કેસો માટે પ્રિ લોક અદાલત કન્સિલિયેશન બેઠકનું આયોજન કરવામાં આવશે. બોટાદ જિલ્લાના તમામ હિતધારકો અને અરજદારોને આ તકનો મહત્તમ લાભ લઈ વર્ષો જૂના કાયદાકીય વિવાદોમાંથી મુક્તિ મેળવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણનો બચાવ કરવાની અપીલને ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ગઢડામાં ગોપીનાથજી મંદિરે ધાર્મિક મેળાવડા, ધાર્મિક ઉત્સવો સહિતના આયોજન નહીં કરવાનો નિર્ણય કરાયો છે. ઉપરાંત પ્રાઇવેટ વાહનોનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવા તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ જ્યાં સુધી જાહેર વાહનોથી કામ ચાલે ત્યાં સુધી પોતાના પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ ન કરવા ગોપીનાથજી મંદિરના ચેરમેને સૂચના આપી છે. પીએમશ્રીની પેટ્રોલ ડીઝલ વપરાશ ઘટાડાની વાતને લઈ જિલ્લામાં સ્થાનિક તંત્ર દ્વારા વિવિધ અપીલ કરવામાં આવી છે. તે મુજબ બોટાદ જિલ્લા વડા દ્વારા કોઈપણ રજૂઆત કે મુલાકાતે આવતા લોકો માટે શક્ય હોય તો રૂબરૂ મુલાકાતના બદલે ટેલિફોનિક સંપર્ક સુવિધા શરૂ કરવામાં આવી છે. તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. 1 મે ગુજરાત સ્થાપના દિનના અવસરે બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી ટ્રાફિક નિયમોના પાલનને પ્રોત્સાહન આપવા વિશેષ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. આ ઝુંબેશ અંતર્ગત બોટાદ જિલ્લામાં અનધિકૃત LED લાઇટ ધરાવતા વાહનો, HSRP નંબર વિના, પ્લેટ વિના ચાલતા વાહનો, રોંગ સાઇડ ભયજનક રીતે વાહન ચલાવવાના કિસ્સાઓ, વાહનની નિર્ધારિત ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડવાના તેમજ નો પાર્કિંગના ભંગ જેવા ગુનાઓ સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત સ્થાપના દિન જેવા ગૌરવશાળી પ્રસંગે તમામ નાગરિકો ટ્રાફિક નિયમોનું સ્વૈચ્છિક રીતે પાલન કરે તે અંગે અપીલ કરાઈ હતી. માર્ગ સલામતીના હિતમાં આવી કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ 10 બોટાદ જિલ્લાનું 87.59% જેટલું ઊંચું પરિણામ આવ્યું છે. બોટાદ જિલ્લાની કુલ 13 સરકારી શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે. જિલ્લામાં આવેલ અલમપુર, સીતાપર, શિરવાણિયા, નભોઈ, નાની વાવડી, ચારણકી, જૂના નાવડા, લીંબોડા, નાગલપર, જનડા, લાખણકા સહિતના ગામની સરકારી માધ્યમિક શાળાઓ તેમજ બોટાદની મોડેલ સ્કૂલ, ભીમડાદ ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું 100% પરિણામ આવ્યું છે. ધોરણ 12 પરિણામમાં પણ બોટાદ જિલ્લાનો દેખાવ સરસ રહ્યો છે. સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાનું 96.18% પરિણામ આવ્યું છે. જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ ધરાવતી શાળાઓ રહી છે. સાથોસાથ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બોટાદ જિલ્લાનું પરિણામ 90.99% આવ્યું છે, જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની 2 શાળાઓ પૈકી 1 શાળા ગઢડા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાએ વિજ્ઞાન પ્રવાહમાં 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે. આપ સાંભળી રહ્યા હતા બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર, લેખક પ્રકાશ ભીમાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. કે ગીતોના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ હેમા દેસાઈના સ્વરમાં હરીન્દ્ર દવેની રચના.

0: પુરુષોત્તમ ઉપાધ્યાય અને સાથીઓને સાંભળશો. ગીત છે અવિનાશ વ્યાસનું.
1: સૂરજ નમે નર નાર લગતાર સમે રંગ રમે કોઈ રૂપ ની કટોરી કોઈ રૂપ ન કઠોર કોઈ શામ કોઈ ઘોર રમ છોર અને છોર.

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતો આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. સમય બપોરના 3 થયા છે. અમારી બપોરની આ સભા અહીં સમાપ્ત થાય છે. એક આકાશવાણીની ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણમાં ગુજરાતી ગીતો આપ માણી શકશો. અમારી સાંજની સભાના પ્રારંભે સાંજે 5 વાગે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

બચાવવા કરેલી અપીલ અંગે ચર્ચા કરાઈ. તમામ મંત્રીઓ અને વિભાગોને બિનજરૂરી ખર્ચ ન થાય તેની સમીક્ષા કરવા સૂચના અપાઈ. દેશભરમાં નીટની ફરી પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTAએ નવી તારીખની જાહેરાત કરતા સોશિયલ મીડિયા સંદેશમાં ઉમેદવારો અને વાલીઓને માત્ર NTAના સત્તાવાર સ્ત્રોત પર જ વિશ્વાસ કરવા અનુરોધ કર્યો. કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા 2014 બેચના IAS અનિલકુમાર રાણાવાસિયા. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનું સુચારુ અમલીકરણ કરીને કચ્છનો સર્વાંગી વિકાસ કરાશે તેમ જણાવતા નવનિયુક્ત કચ્છ કલેક્ટર. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રથમ રાઉન્ડના પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા લંબાવવામાં આવેલી મુદત મુજબ આજે છેલ્લો દિવસ. કચ્છ યુનિવર્સિટી અને કોલેજોના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અઠવાડિયે એક દિવસ નો મોટર વ્હીકલ ડે ઉજવશે. પરિપત્ર જારી કરાયો. ભુજને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા ગ્લોબલ કચ્છ ફેડરેશનની રજૂઆત. કચ્છના ઝડપી વિકાસ અને વૈશ્વિક જોડાણને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરાઈ. રાજ્યમાં આગામી 48 કલાક ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા. હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દેવભૂમિ દ્વારકામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાવ્યું. અને IPL ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. હવે પછીની હેડલાઇન્સ સાંજે 7:05 અપાશે.

0: આ ફાઈલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈન હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: સમય શો આશા ભોસલે અને કિશોર કુમારે ગાયેલું બસેરા ફિલ્મ ગેટ.

0: તારે
1: અરે બેટા
0: રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે હવે કચેરી એ જવું જ પડશે
2: અરે મમ્મી ક્યાંય નથી જવાનું આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત
1: પણ બેટા હવે સુધારો થશે મારે ફરી લાઈન માં તો નહીં ભરવું પડે ને
2: ના સુગમ છે એટલે બધું જ શક્ય છે
3: નાનું

ゴージャンヘタイ、ゴージャンスカイ。આજ જૂન 1936 થી આપની સેવામાં રહેલી આકાશવાણી 90 વર્ષથી સમાજમાં સચોટ માહિતી, શિક્ષણ અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે. આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે. આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે. દેશના ગ્રામીણ, શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને ડીટીએચ, મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન. ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો કિશોર કુમારના કંઠમાં બેમિસાલ ફિલ્મ ગીત.

વિશ્વ ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંવાદમાં. હાલ બાળકોથી આકાશવાણીએ સંગીત સંસ્કૃતિ અને કલાને ઘરઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંવાદ વિશેષ શિબિરમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર કળો સાથે સુર સંવાદ

0: है। जो आगे कानून और न्याय की संतुष्ट नहीं थे तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर में सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 0709-232-5800। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ભાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0709-232-5800।
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી લોકસંગીતનો કાર્યક્રમ થોડી ક્ષણોમાં।
0: શું તમે જાણો છો કે સરદારશ્રી વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મળવાના અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0709-232-5800।

0: ശ്രദ്ധിച്ചു. ഫോൺ നമ്പർ 0 7 2 5 3 5 4 0.
1: કાર્યક્રમની શરૂઆત કરીશું શિવરામ શિમાળીએ ગાયેલી દાસી જીવાની રચનાથી. પહેલા એક વિજ્ઞાપન વિરામ.

ಶುಭಾಶಿ ಪವಿತ್ರ ಮಹಾವರ್ಷ ಮೊಬೈಲ್ ಆಪ್ ದ್ವಾರಾ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ನ ಲಗತಿ ವಿವಿಧ ಮಾಹಿತಿ તમે બોર્ડના અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો ફોન નંબર 0792 2238 4000 શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત

તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજીથી ફરિયાદ કરી શકે છે અને જો એ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 400.

0: शूटिंग चालू चुकी सरकार श्री राजू भाई दुकान की अंत्योदय राशन कार्ड धारकों और अग्रता धारक के कुटुंबों ने मेरा पात्र अनाज बनाते संबंधित जिला निवासी अधिक कलेक्टर श्री ने फरियाद करी शकाय छे। हवे तो माय राशन मोबाइल एप द्वारा राशन कार्ड में लगती विविध माहिती तमज मेळवेला अनाज में जत्था की रसीद मेळवी शकाय छे तथा फरियाद पण करी शकाय छे। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328409। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328409।
1: લોક સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો શિવરામ શ્રીમાળીના કંઠમાં મીરાબાઈની રચના।

ऐसी अधिक इलेक्ट्रिशियनी फरियाद करी शकाय छे। हवे तो माय राशन मोबाइल एप द्वारा राशन कार्ड ने लगती विविध माहिती तमज मेळवेला अनाज ने जत्था ने रसीद मेळवी शकाय छे तथा फरियाद नोंधावी शकाय छे। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328409। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજીથી ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328409।

0: પગલે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રીએ કરેલી અપીલ અંગે ચર્ચા કરવામાં આવી. તમામ મંત્રીઓ અને વિભાગોને બિનજરૂરી ખર્ચ ન થાય તેની સમીક્ષા કરવા સૂચના અપાઈ છે. આ સાથે જ તમામ વિભાગોને વિકાસના અને દરરોજના કામમાં અસર ન થાય તે રીતે પાર્શિયલ વર્ક ફ્રોમ હોમ એટલે કે કેટલાક દિવસ ઘરેથી કામ કરવા અંગે વિચારણા માટે સમીક્ષા કરવા તેમજ અધિકારીઓને કાર પુલિંગ એટલે કે એક જ વાહનનો સંયુક્ત ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓને કોઈપણ બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવાય. તમામ બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી કરવા સૂચના અપાઈ છે. દરમિયાન રાજ્યમાં આવતીકાલથી 300 નવી એસટી બસ દોડાવાશે. કોઈપણ સમારોહ વગર સીધા જ બસ ડેપો પરથી આ એસટીનો પ્રારંભ કરાશે. જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે અનિલકુમાર રાણાવસિયાએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. આ પ્રસંગે શ્રી રાણાવસિયાએ જણાવ્યું કે જિલ્લામાં આગામી સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓનું સુચારૂ અમલીકરણ થાય તે બાબતને પ્રાથમિકતા આપીને કચ્છના શહેરોથી લઈને છેવાડાના નાગરિકોને તેનો લાભ મળે તે દિશામાં કામગીરી કરાશે.
1: કચ્છ જિલ્લા માટે કામ કરવાનો એક મોકો મળ્યો છે ત્યારે સર્વે નાગરિકોને મારે ખાસ જણાવવાનું કે મારો આશય લોકોનું હિત શેમાં છે એ ખાસ જોવાનું અને લોકોને જે પણ પ્રશ્નો નડતા હોય એને જાણી સમજી અને એના માટેના જરૂરી નિરાકરણ કરવાનું રહેશે. એના માટે હું સતત લોકોને મળતો રહીશ. અલગ અલગ એસોસિએશન હોય, અલગ અલગ એનજીઓ હોય, જે પણ સ્ટેક હોલ્ડર છે એ બધા મને ટ્રાન્સપરન્ટલી મળી શકે છે, પોતાની વાત રજૂ કરી શકે છે અને અમારાથી બનતા પૂરા પ્રયાસ કરીશું કે આપને જે પ્રશ્નો નડે છે એનું નિરાકરણ કરી સાથે સાથે રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની જે પણ યોજનાઓ છે એને પણ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો એક સકારાત્મક અભિગમ રહેશે અને લોકોને વધુમાં વધુ લાભ પહોંચે સરકારી યોજનાઓનો, એમનું જીવન ધોરણ સુધરે તે માટે અમે સતત પ્રયાસરત રહીશું.
0: રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રથમ રાઉન્ડના પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા લંબાવવામાં આવેલી મુદત આજે 15 મેના પૂર્ણ થઈ રહી છે. અગાઉ પ્રવેશ મેળવવાની અંતિમ તારીખ 12 મે હતી, પરંતુ વિદ્યાર્થીઓના હિતમાં આ મુદત વધારીને 15 મે કરાઈ હતી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે બેઠકો પર પ્રવેશ બાકી રહેશે તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવશે. પેન્શનર્સને પોસ્ટમાં કે બેંકમાં ધક્કા ન પડે તે હેતુથી ટપાલ વિભાગ દ્વારા નિવૃત્ત કર્મચારીઓને ઘરે બેઠા હયાતીની ખરાઈ કરી આપવાની ઝુંબેશ ચાલી રહી છે. આ સેવાનો મહત્તમ લાભ લેવા ભુજ પશ્ચિમ સબ ડિવિઝનના ડાક નિરીક્ષક રિઝવાન ખોજાએ અપીલ કરી છે.
2: ગુજરાત સરકાર અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલ MOU કરાર આધારિત ગુજરાત સરકારના તમામ રિટાયર્ડ પેન્શનર્સ માટે તેમના ઘરે બેઠા પોસ્ટમેન અને ડાક સેવકના માધ્યમથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે હયાતીની ખરાઈ નિઃશુલ્કપણે કરી આપવામાં આવે છે. જે મુહિમ 1 મે 2026 થી કરી અને 31 જુલાઈ 2026 દરમિયાન ભારતીય ડાક વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે. તો તમામ રિટાયર્ડ પેન્શનર વડીલોને ખાસ નમ્ર વિનંતી છે કે તેઓ આ મુહિમમાં સાથ સહકાર આપે અને સેવાનો મોકો આપે.
0: ગ્લોબલ કચ્છ ફેડરેશન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભુજ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત કરવા રજૂઆત કરવામાં આવી છે. કચ્છના ઝડપી વિકાસ અને વૈશ્વિક જોડાણને ધ્યાનમાં રાખીને કરાયેલી આ માંગમાં જણાવાયું છે કે વિશ્વના 192 દેશોમાં વસતા કચ્છીઓ વ્યાપાર ઉદ્યોગમાં મોટું પ્રદાન આપી રહ્યા છે, પરંતુ સીધી હવાઈ સેવાના અભાવે તેમને મુશ્કેલી પડી રહી છે. ત્યારે જો સીધી ફ્લાઇટ શરૂ થાય તો સમય અને ખર્ચની બચત થશે તેમ રજૂઆતમાં જણાવાયું છે. હવામાન. રાજ્યમાં આગામી 48 કલાક ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દેવભૂમિ દ્વારકામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું હતું. આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

દોસ્તો, આપણા જીવનમાં જયારે આજના યુગની આપણે વાત કરીએ તો આજનો યુગ ખૂબ જ સ્પર્ધાત્મક પરીક્ષાઓથી માંડીને સ્પર્ધાત્મક જીવન જીવવાનો આખો યુગ બની ગયો છે. દોસ્તો, એકબીજાની સાથે સ્પર્ધા કરતા કરતા ક્યારે જીવન સમાપ્ત તરફ જતું રહેશે આપણને ખબર નથી પડતી દોસ્તો. અને આપણી લાઈફને વધારે ને વધારે બેટર કરવા માટે થઈને, વધારે ને વધારે સુખરૂપ બનાવવા માટે થઈને આપણે આ જીવન મહેનત મજૂરી કરતા રહીએ છીએ દોસ્તો. ત્યારે એટલું જ કહેવાય કે અત્યારનો જે અભિગમ છે, અત્યારનો જે માહોલ છે તે સ્પર્ધાત્મક છે દોસ્તો. કે આ જીવનની આ દુનિયાની સ્પર્ધામાં જો ટકી રહેવું હોય ને તો આપણે સતત ને સતત અપડેટ રહેવું પડશે. બધી જ સ્કિલથી આપણે અપડેટ રહેવું પડશે. આ દુનિયાથી, ડિજિટલ વર્લ્ડથી આપણે અપડેટ રહેવું પડશે. ક્ષણે ક્ષણની પરપરની માહિતી આપણી પાસે હોવી જોઈએ, ત્યારે જ આપણે આ સ્પર્ધાત્મક યુગની અંદર આરામથી જીવી શકીશું. અધરવાઇઝ આપણે ક્યાંક ને ક્યાંક પાછળ રહી જઈશું દોસ્તો. અને આજે આ જ તમામ બાબતો ઉપર આપણે ઘણી બધી ચર્ચાઓ કરવાના છીએ. સ્પર્ધાત્મક અભિગમનું જીવનમાં કેટલું મહત્વ છે તેની ઉપર એક મસ્ત મજાનો ઇન્ટરવ્યુ આપણી સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છે. અને જે ઇન્ટરવ્યુ આપણે લઈ રહ્યા છીએ તેઓ છે પ્રોફેસર એસ આર રોયનું, અને ઇન્ટરવ્યુ લીધું છે સુધીર દત્તાએ. પરંતુ દોસ્તો, આ ઇન્ટરવ્યુ માણીએ, સાંભળીએ અને જાણીએ અવનવી બાબતો, એની પહેલા સાંભળીએ આ મસ્ત મજાનું ગીત. શ્રીકાંત હસ્તી, ફિલ્મ છે કનપ્પા, ગીત ગાયું છે અનન્યા વાડકરે, સંગીત આપ્યું છે સ્ટેફન દેવસિંહે અને લિરિક્સ લખ્યા છે ગિરીશ નાકોડે. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ મસ્ત મજાનું ગીત, જેના શબ્દો છે શ્રીકાંત હસ્તી.

ફરી મ્યુઝિકલ બ્રેક બાદ તમારા સૌનું દોસ્તોની સ્વાગત છે. આપણે શરૂ કરી રહ્યા હતા એક મસ્ત મજાનો ઇન્ટરવ્યુ કે જેનું નામ છે જીવનમાં સ્પર્ધાત્મક અભિગમનું મહત્વ. અને આ ઇન્ટરવ્યુ આપણે આજે લઈ રહ્યા છીએ પ્રોફેસર એસ આર રાવનું. તો પ્રસ્તુત છે આ ઇન્ટરવ્યુ, સાંભળીએ, માણીએ અને ઘણું બધું જાણીએ.

0: મિત્રો, જીવનમાં સ્પર્ધાત્મક અભિગમ બહુ જરૂરી છે, કારણ કે સ્પર્ધા દ્વારા વ્યક્તિનું એક મનોબળ નક્કી થાય છે, એનું વિશિષ્ટ કલ્પર થાય છે, અને વ્યક્તિત્વ વિકાસ માટે થોડા ઘણા અંશે સ્પર્ધાત્મક વાતાવરણ હોવું જરૂરી છે. તો આ વિશે સાંભળીએ પ્રાધ્યાપક એસર રોય પાસેથી કેટલીક માહિતી.
1: એક માણસ મેળામાં ફુગ્ગા વેચતો હતો. એક બાળકે પૂછ્યું, બધા રંગના ફુગ્ગા આકાશમાં ઉડી શકે? ફુગ્ગા વેચનારે કહ્યું, ફુગ્ગા સ્વયં ઉડતા નથી, તેમાં રહેલો ગેસ તેને ઉડાડવામાં મદદ કરે છે અને તે ફુગ્ગાને આકાશ તરફ પહોંચાડે છે. ફુગ્ગામાં રહેલો ગેસ એટલે જીવન પ્રત્યેનો તમારો અભિગમ. મનોચિકિત્સક વિલિયમ જેમ્સ કહે છે કે તમે તમારા મનના અભિગમને બદલીને તમારા જીવનનો પલટો લાવી શકો છો. સ્પર્ધાત્મક અભિગમ એટલે કોઈ પણ લક્ષ્યને પહોંચી વળવા માટેની મનોશારીરિક, સામાજિક, કૌટુંબિક, આર્થિક, ભાવનાત્મક, મનોશારીરિક તત્પરતા. સરળ શબ્દોમાં કહું તો એક પ્રકારની ભાવનાત્મક ચટપટી. કોઈ પણ લક્ષ્યને પ્રાપ્ત કરવાની શરૂઆત એક સામાન્ય ક્રિયાથી થાય છે. કોઈ પણ કળા એક નાનકડા બિંદુથી થાય છે. કોઈ પણ ધ્યેય કે લક્ષ્યને પ્રાપ્ત કરવું સરળ નથી. જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુને સરળ ન બનાવો ત્યાં સુધી તે કઠિન હોય છે. પરંતુ જે સરળ લાગે છે તે સહેલું પણ નથી, અલબત્ત અશક્ય પણ નથી. સરળ લાગતા ધ્યેય પ્રાપ્તિના પ્રયત્નો કરીએ છીએ ત્યારે કઠિનતાનો અનુભવ થાય છે અને કેટલીક વાર આપણે ધ્યેયને છોડી દઈએ છીએ. સ્પર્ધાત્મક અભિગમ અપનાવતી વખતે એટલું તો ચોક્કસ વિચારવું કે જે ધ્યેય કે લક્ષ્યને પ્રાપ્ત કરવા ઈચ્છો છો તેની ઉત્પત્તિ તમારા દિલ અને દિમાગમાંથી થઈ છે કે કેમ. બીજાને દેખાદેખીમાંથી થઈ છે? જો તમારા હૃદયની ભાવનાઓમાંથી આકાર પામી હશે તો તમારા અભિગમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડશે. શા માટે તમે લક્ષ્ય પ્રાપ્તિ માટે પ્રયત્ન કરો છો? શું મેળવવા ઈચ્છો છો? તમે કેટલો સંતોષ મળશે? તમારા સમગ્ર જીવન પર કેવી અસર થશે? લક્ષ્ય પ્રાપ્તિ માટે તમારે કેટલી કિંમત ચૂકવવી પડશે? આ બાબત વિચારી લેવી જોઈએ. અંગ્રેજીમાં કહું તો પેન એન્ડ ગેઇન નો સિદ્ધાંત, કેટલું ગુમાવું છે અને કેટલું પ્રાપ્ત થવાનું છે. જીવનમાં સ્પર્ધાત્મક અભિગમ એટલે લડી લેવાનું નથી, પરંતુ આવનાર ઘટનાઓની સાથેનો મનમેળ બેસાડવો. સ્પર્ધાત્મક અભિગમ એક પ્રકારની પોતાના મન સાથેની સમજૂતી છે. આ તાલીમ પ્રક્રિયા છે જે વ્યક્તિની જીવનશૈલી સાથે જોડાયેલી છે. અબ્રાહમ લિંકન કહે છે કે એક વાર તમારું લક્ષ્ય નક્કી કરી લીધું એટલે અડધું કામ તો ત્યાં થઈ ગયું. લક્ષ્ય પ્રાપ્તિ માટે સંપૂર્ણ પ્રયત્નોની સાથે પ્રયત્નોની દિશા કઈ તરફ જાય છે તે જાણવું મહત્વનું છે. લક્ષ્ય પ્રાપ્તિ માટેના અથાગ પ્રયત્નો પછી પણ પરિણામ ન આવે એટલે એમ કે પ્રયત્નો ખોટી દિશામાં થઈ રહ્યા છે. કોઈ પણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ પ્રતિભાની જરૂર નથી. ઈચ્છા, ઈરાદા અને તમામની જરૂર છે. ઈરાદા કભી બદલ નહીં સકતા હૈ. આ શબ્દો જોન હોપકિન્સ યુનિવર્સિટીના મેડિસિનના ડોક્ટર ઓસ્લરના છે. સ્પર્ધાત્મક અભિગમ અપનાવતી વખતે લોકો વધુ પડતું વિચારી નાખે છે. જે ઘટના થઈ નથી, થવાની શક્યતા નથી, તેના પર વિચાર કેન્દ્રિત કરે છે. આજની સમસ્યા ક્યાં ઓછી છે કે તમે લાંબા ભવિષ્ય વિશે વિચારોમાં વિલીન થઈ જાઓ છો? સચોટ નિર્ણય એ લક્ષ્ય સિદ્ધિના પાયાની પહેલી રીત છે. સમગ્ર જીવન એક શિક્ષણની વ્યક્તિત્વાત્મક ક્રિયા છે જેમાં વ્યક્તિ શીખતી રહે છે. શું શીખે છે તેનો આધાર તેના જીવન પ્રત્યેના અભિગમ પર છે. જે લક્ષ્ય પ્રાપ્તિ સાથે સ્પર્ધા કરવાની છે તે લક્ષ્યની જાણકારી, માહિતી એકત્રીકરણ, માહિતીનું વિશ્લેષણ તથા તેની સાથે સંકળાયેલા ગૌણ અને મુખ્ય પરિબળો જેવા કે બુદ્ધિશક્તિ, આવડત, અનુભવમાંથી શિક્ષણ, મનોવૈજ્ઞાનિક શારીરિક ક્ષમતા, વિચારની અને પ્રયત્નોની દિશા, ધૈર્ય, પ્રયત્નોમાં સાતત્ય, સહિષ્ણુતા, અસર કરતું સામાજિક ભૌતિક વાતાવરણ, કૌટુંબિક જીવન, આર્થિક પરિબળો, માનસિક તત્પરતા અને દ્રઢતા, પરિણામની વખતો વખત જાણકારી, પ્રયત્નોમાં પરિવર્તન, અવરોધોથી ઉભી થતી અડચણ, સમસ્યા સુધારણા અને ઉકેલના સંભવિત માર્ગ, જીવનમાં આવતી અંધારી ઘટના, આ બધી બાબતોનો એક નકશો દોરવો જરૂરી છે. ઉકેલની દિશા વિશે વિચારીએ તો અબ્રાહમ લિંકન કહે છે કે પ્રત્યેક સમસ્યા કે લક્ષ્ય તેના સંભવિત ઉકેલ સાથે આવે છે. તમારું મન ક્યાં ખેંચાય છે ઉકેલને શોધવામાં કે સમસ્યાને ગૂંચવી નાખવામાં સ્પર્ધાત્મક અભિગમની દિશા તરફ પ્રયાસ કરવો હોય તો ટકી રહેવું ખૂબ આવશ્યક છે. જહાજની ગાડી વંટોળ વચ્ચે પણ નમે છે પણ ટકી રહેશે. અવરોધો વચ્ચે ટકી રહેવું, ધ્યેયને છોડી ન દેવું એ અભિગમ અપનાવનાર વિજેતા બને છે. એક યુવતી એક નહેર તરવા માટે તૈયાર થઈ. રાત્રિનો સમય હતો. ઉપર હેલિકોપ્ટર નજર રાખી રહ્યું હતું. પવન જોરદાર ફૂંકાયો. બચાવ માટે તેણે સંકેત આપ્યો. હેલિકોપ્ટરે જ્યારે તેને ઉચકી લીધી ત્યારે પાણી તરફ જોયું તો તે માત્ર ને માત્ર 5 ફૂટ કિનારાથી દૂર રહી ગઈ હતી. ઘણા લોકો જ્યારે વિજયની નજીક પહોંચે છે ત્યારે જ હારીને ધ્યેય છોડી દે છે. સ્પર્ધાત્મક અભિગમનો અનિવાર્ય અંગ હોય તો ટકી રહેવું જરૂરી છે. જે ટકી રહ્યો તે જીતી ગયો. કુટુંબમાં કટોકટી, બેકારી, નોકરી છૂટી જવી, છૂટાછેડા, ભૂખમરો, ઘરમાંથી હકાલપટ્ટી જેવા સંજોગો સામે ટકી રહેવું એ આગવી સમજ અને દીર્ઘદ્રષ્ટિ પર આધાર રાખે છે. સ્પર્ધાત્મક અભિગમ અપનાવતા લોકોનું ધ્યાન નિષ્ફળતા તરફ કેન્દ્રિત રહે છે. જે લોકો સફળતા પ્રાપ્ત કરી છે તેઓનો ઇતિહાસ અનંત નિષ્ફળતાઓથી ભરેલો છે. નિષ્ફળતા નિષ્ફળતા, પરંતુ તેઓ ટકી ગયા અને આખરે વિજેતા બન્યા. નિષ્ફળતા એ ભૂલ છે અને ભૂલ અને શિક્ષણ

0: અમેરિકાની આઈબીએમ સંસ્થા જણાવે છે કે જયારે તમે નિષ્ફળ જાઓ ત્યારે તે નિષ્ફળતાને ડબલ કરી દો. ડબલ યોર ફેલ્યોર્સ, ફેલ્યોર્સ ઇઝ હાઈવે ઓફ સક્સેસ. લગે રહો. જયારે સ્પર્ધાત્મક અભિગમ તરફ જઈએ છીએ ત્યારે યાદ રાખવું કે ભય અને શંકાસ્પદ પરિસ્થિતિ તમારા મનને લકવાગ્રસ્ત પરિસ્થિતિ તરફ ખેંચી જાય છે. નિષ્ફળતા સ્વયં સફળતાનો રાજમાર્ગ છે. જીવનમાં સ્પર્ધાત્મક અભિગમ અપનાવતી વખતે વ્યક્તિએ પોતાની બધી જ મનોશારીરિક શક્તિઓને કામે લગાવવી જોઈએ. હેન્રી ફોર્ડ કહે છે કે આપણે માત્ર 10% શક્તિનો જ ઉપયોગ કરીએ છીએ, જ્યારે આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહે છે કે આપણે માત્ર 50% શક્તિનો જ આપણા કાર્યને શોધ માટે ઉપયોગ કરીએ છીએ. શક્તિનો ઉપયોગ જરૂરી પણ વ્યય નહીં, શક્તિને બચાવો કામ લાગે છે. શક્તિ સ્વયં તમને તમારા લક્ષ તરફ દોરી જાય છે. અવરોધો આવે ત્યારે લોકો ધ્યેય છોડી દે છે. હેન્રી ફોર્ડ કહે છે કે જયારે તમે ધ્યેય તરફથી આંખ ખેંચી લો છો ત્યારે જ અવરોધો નડવાની શરૂઆત કરે છે. જીવન એક વિઘ્ન દોર છે જેમાં આપણે ખુદ વિઘ્નવાન બનીએ છીએ. ત્યાં અર્જુનની દ્રષ્ટિનો ઉપયોગ જરૂરી છે. જે પ્રયત્નોથી નિષ્ફળતાનો અનુસાર આવે ત્યારે પ્રયત્નોમાં પરિવર્તન યોગ્ય માર્ગ તરફ લઈ જઈ શકે. જીવનના દરેક ક્રિયાની શરૂઆત એક વિચારથી થાય છે. વિચારની દિશા જ વ્યક્તિને જે તે માર્ગે વર્તન કરવા માટે પ્રેરિત કરે છે. વિલિયમ જેમ્સ કહે છે કે માનવીનું મોટામાં મોટું શસ્ત્ર વિચાર છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે માનવી માટે મોટામાં મોટી શક્તિ વિચાર દ્વારા પ્રાપ્ત થાય છે. તમે શું વિચારો છો તેને સ્થાને તમે કેવી રીતે વિચાર કરો છો તે જરૂરી છે. કાલ્પનિક વિચાર વાસ્તવિકતાની ધરતી પર ઉતારવી એમાં જ વ્યક્તિની સમજ અને શાંતપણ રહેલું છે. ડોક્ટર ચિરાગ અગ્રવાલ લખે છે કે સ્પર્ધાત્મકતા એટલે ઠોકર ન લાગવી એમ નહીં, પરંતુ દરેક ઠોકર પછી બમણા જોરથી ઉઠવાની ક્ષમતા. જો ઠોકર ન ખાય નહીં જીત ઉસકી, જો ગીર કહે સમર જાય હૈ જીત ઉસકી. દરેક બાબતમાં હું કેન્દ્રમાં ન લાવો, મને અને હું એ ભૂલી જાઉં. એમ થાય તો ભાવના કે પ્રતિષ્ઠાને ઠેસ નહીં લાગે, કારણ કે પ્રત્યેક ઘટનાઓનો આધાર પ્રકૃતિમાં રહેલા અસંખ્ય પરિબળો પર રહેલો છે. વાસની જેમ વર્તા શીખો. સ્પર્ધાત્મક અભિગમ અપનાવનારા કેટલાક જરૂર કરતા વધુ વિચારી નાખે છે. પરિણામ એટલું ભયાનક નથી આવતું જેટલા ભયાનક વિચારો હોય છે. વિચાર વાવો કર્મ લણો, કર્મ વાવો આદત લણો, આદત વાવો ચરિત્ર લણો, ચરિત્ર વાવો નસીબ લણો. જીવનમાં દરેક બાબતની શરૂઆત એક નાનકડા વિચારથી થાય છે. નક્કર વિચારણા એ સ્પર્ધાત્મક અભિગમની અનિવાર્ય શરત છે. સાથે સાથે જે વિચારે છે તેનો અમલ તેથી વધુ મહત્વનો છે. પ્રસન્નમુખ હસતો ચહેરો એ ઉચ્ચ ચારિત્રની નિશાની છે. સ્પર્ધાત્મક અભિગમનો અનિવાર્ય અંગ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા, જે જીવનની દિશા નિર્દેશ કરે છે અને મનોશારીરિક મક્કમતાને માધ્યમ બનાવી તમારા લક્ષ્ય સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.
1: મિત્રો, જીવનમાં સ્પર્ધાત્મક અભિગમ વિશેની વાતો પ્રાધ્યાપક એસઆર રોય પાસેથી આપણે સાંભળી ખૂબ જ જરૂરી છે કે જીવનમાં સ્પર્ધાત્મક વાતાવરણ દ્વારા આપણે કેટલીક પ્રગતિ કરી શકીએ એમ છીએ અને કેટલા આગળ વધી શકીએ એમ છીએ. કારણ કે પ્રયત્નો અને કર્મ એ મનુષ્ય સાથે જોડાયેલી એક એવી બે અગત્યની બાબતો છે કે જેના દ્વારા એને પોતાનું ભવિષ્ય નક્કી કરવાનું હોય છે. ખ્વાહિશો સે નહીં ગીરતે ફૂલ જોલીને, ખ્વાહિશો સે નહીં ગીરતે ફૂલ જોલીને, વક્ત કે શાખ કો ગિલાના હોગા, કુછ નહીં હોગા અંધેરો કો બુરા કહેને સે. જી હા દોસ્તો, કુછ નહીં હોગા અંધેરો કો બુરા કહેને સે, અપને હિસ્સે કા દિયા ખુદ હી જલાના હોગા. માત્ર આપણે અંધકારને અભિષેક આપતા રહીએ અને એના વિશે પ્રતિકૂળ વાતો કહેતા રહીએ એના બદલે એક નાનકડો દીપ પ્રગટાવી લઈએ તો અંધારો આપોઆપ દૂર થઈ જાય છે.

પૂછતા હતા પ્રોફેસર એસ આર રોય કે જેઓએ જીવનમાં સ્પર્ધાત્મક અભિગમનું કેટલું મહત્વ છે તેના વિશેની ઘણી બધી વાતો કરી છે, ઘણી બધી માહિતી આપણને આપી છે. આશા રાખું છું કે આજનો આપણો કાર્યક્રમ છે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને તમે લોકો પણ તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આવા સ્પર્ધાત્મક અભિગમો

અનુસરવાની કોશિશ કરશો, જેથી કરીને તમારું જીવન અને તમારી આસપાસ રહેલ તમારા સ્નેહીજનોનું જીવન પણ ખૂબ જ આરામદાયક બની રહે. દોસ્તો, આ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ તે પહેલા માણીએ સાંભળીએ એક મસ્ત મજાનું ગીત, જેના શબ્દો છે જિંદગી તુજસે, ફિલ્મ છે દર્દ, ગીત ગાયું છે રાજ બર્મને, સંગીત અને લિરિક્સ લખ્યા છે અરાફત મહેમૂદે. તો પ્રસ્તુત છે મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે જિંદગી તુજસે. Oh,

જો મિત્રો સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

ಆಕಾಶವಾಣಿ ಬುಲೆಟ್ ಪ್ರಸ್ತುತ ಮುಖ್ಯ ಸಮಾಚಾರ. ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿಯನ್ನು ಯುಎಇನ ರಾಷ್ಟಪತಿ ಮೊಹಮ್ಮದ್ ಬಿನ್ ಜಾಯದ್ ಹಾಜರಿನ ಭಾರತನ ಯುಎಇ ಚೇರ್ಮನ್ ಆಡಂತರಂತೆ ದೇಶಭರಮಾಂ ನೀಟ್ನಿ ಪರೀಕ್ಷಾ ಆಗಾಮಿ 21 ಜೂನ್ ಯೋಜಾಶೆ. ಗಾಂಧಿನಗರಮಾಂ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಭೂಪೇಂದ್ರ ಪಟೇಲ್ ಅಧ್ಯಕ್ಷತೆ ಯೋಜನೆ ರಾಜ್ಯ ಮಂತ್ರಿಮಂಡಳಿ ಬೈಠಕ್ನ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಕರೆಯ ಪಿಲಂಬೆ ಚರ್ಚಾಗಳಿ. ವಿದೇಶ ಮಂತ್ರಿ ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಜಯಶಂಕರ್ ಭಾರತ ಸುಧಾರಣೆ ಸರ್ಕಾರ ಬಹುಪಕ್ಷೀಯತಾ ಧ್ಯೇಯ ಆಗಳ ವಧಾರವಾ તમામ ભાગીદારો સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ. વૈશ્વિક સ્તરે ઉર્જાના ભાવમાં વધારા વચ્ચે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયા વધારો કર્યો. કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે 4 ડિસેમ્બરના 2014 બેચના આઈએએસ અનિલકુમાર રાણાવસિયા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનું સુચારુ અમલીકરણ કરીને કચ્છનો સર્વાંગી વિકાસ કરાશે. હેલ્પ ટુ એજ્યુકેશન હેઠળ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા લંબાવવામાં આવેલી મુદત મુજબ આજે છેલ્લો દિવસ. કચ્છ યુનિવર્સિટી અને કોલેજોના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અઠવાડિયે એક દિવસ નો મોટર વ્હીકલ ડે ઉજવશે. પરિપત્ર જાહેર કરાયો. ભુજને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા ગ્લોબલ કચ્છ ફેડરેશનની રજૂઆત. કચ્છના ઝડપી વિકાસ અને વૈશ્વિક જોડાણને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરાઈ. રાજ્યમાં આગામી 48 કલાક ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા. હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દેવભૂમિ દ્વારકામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. મુખ્ય સમાચાર પૂરા થયા.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીતા દવે વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. અધિકારીઓ અને કર્મચારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા રાજ્ય સરકારની સૂચના. નીટ યોજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાની જાહેરાત. કચ્છના મુંદ્રા બંદર પરથી અંદાજે 140 કિલો કેફી પદાર્થનો જથ્થો કબજે કરાયો. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી ઘટે તેવી શક્યતા. અને ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી હરજિંદર કૌરે કાંસ્ય ચંદ્રક જીત્યો. રાજ્ય સરકારે નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં આવી

0: ઓનલાઈન ખરીદી ન કરવા અપીલ કરી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ માહિતી આપી.
1: ખાસ રાજ્ય સરકાર દ્વારા વિનંતી છે

0: श्री बघेल ने कहा कि सरकारी अधिकारियों ने वर्चुअल बैठक योजवा बिनजरूरी विदेश प्रवास टाळवा माटे पण जणाव्युं छे।
1: કોઈ સરકારી કામ કરવાની જરૂરિયાત પ્રમાણે પૂરા

સરકારી કર્મચારીઓની ઇલેક્ટ્રીક અથવા હાઇબ્રીડ વાહન તેમજ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવાની પણ સૂચના અપાઈ છે. જ્યારે જરૂરિયાત મુજબ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનો નિર્ણય લેવા દરેક વિભાગના વડાને જાણ કરી હોવાનું શ્રી વાઘાણીએ જણાવ્યું હતું.

0: શ્રી વાઘાણીએ વધુમાં કહ્યું કે મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના પેટ્રોલ અને ડીઝલના જથ્થાની દેખરેખની જવાબદારી મુખ્ય સચિવને સોંપવા તેમજ આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનમાં પાઇપ ગેસ જોડાણ પીએનજી ફરજિયાત બનાવવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે કરકસર અને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ સહિતની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મહત્વના પગલાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલથી વિવિધ માર્ગ પર 390 એસટી બસો દોડાવાશે. ગાંધીનગરમાં અંગેની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવાની અપીલને ધ્યાને રાખીને ઉદઘાટન કે ભવ્ય સમારોહ વિના મુખ્યમંત્રીના ઝીરો સેરેમની સંકલ્પ હેઠળ આ તમામ બસ સીધી જ કાર્યરત કરાશે. શ્રી સંઘવીએ કહ્યું કે સરકારી કર્મચારીઓની કોઈપણ બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવવા સરકારે નિર્ણય કર્યો છે.
1: राज्य के गांधीनगर अहमदाबाद के बाहर से किसी भी व्यक्ति को गांधीनगर तक बैठकों में ना बुलाया जाए उसके लिए खास दबाव रखा गया है और साथ साथ जो बैठक वर्चुअल हो पाए ऐसी सभी बैठकों को वर्चुअल करने के लिए भी निर्देश दिए गए. उसी के साथ जो लोग बाहर के शहर से या दूर दराज से आते हैं उन पर टोटली रोक लगाई गई है.
0: પ્રધાનમંત્રી મોદીએ ઇંધણ બચાવવા અંગે કરેલી અપીલને દેશભરમાં વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ત્યારે વલસાડમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા ફેલાતા પેટ્રોલ પંપ પર લાંબી કતાર જોવા મળી છે. દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારીએ લોકોને અફવાથી દૂર રહેવા અને જરૂર મુજબ પેટ્રોલ ભરાવવા લોકોને અપીલ કરી છે. તેમણે તંત્ર દ્વારા પેટ્રોલિયમ કંપનીઓ સાથે સંકલન સાધીને જિલ્લામાં ઇંધણનો પુરવઠો જાળવી રાખવાની ખાતરી આપી છે. સાથે જ ભરૂચમાં પણ જાહેર પરિવહન સેવાને પ્રોત્સાહન આપવા આજથી જીએસઆરટીસી દ્વારા વિલાયત સાયખા અને ભેરસમ જીઆરડીસી વિસ્તાર માટે નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાફલામાં ફરી ઘટાડો કરતા તેઓ આજે માત્ર 3 ગાડીઓ સાથે ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પહોંચ્યા, જ્યારે વિવિધ મંત્રીઓ પણ ઇલેક્ટ્રિક વાહન સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. દેશભરમાં મેડિકલ કોલેજો માટેની રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ દ્વારા જાહેર કરાયેલી નવી તારીખ અંગે માહિતી આપતા કહ્યું કે આગામી 14 જૂન સુધીમાં વિદ્યાર્થીઓને પ્રવેશપત્ર ઉપલબ્ધ કરાવાશે. આવતા વર્ષની નીટ પરીક્ષા કમ્પ્યુટર આધારિત પરીક્ષા સીબીટી પદ્ધતિથી લેવાશે તેવી પણ શ્રી પ્રધાને જાહેરાત કરી હતી. કેન્દ્રીય શિક્ષણમંત્રીએ કહ્યું કે ભવિષ્યમાં કોઈપણ અનિયમિતતા અટકાવવા માટે પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવાના પગલાં લેવાશે. બીજી તરફ રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ એનટીએ ઉમેદવારો અને વાલીઓને માત્ર એનટીએના સત્તાવાર સ્ત્રોત પર જ વિશ્વાસ કરવા અનુરોધ કર્યો છે. કચ્છના મુંદ્રા બંદર પરથી અંદાજે 140 કિલો કેફી પદાર્થનો જથ્થો કબજે કરાયો છે. અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીએ માહિતીના આધારે મુંદ્રા બંદર પર આ કાર્યવાહી કરી છે. એનસીબીએ મુંદ્રા કસ્ટમ વિભાગના એસઆઈઆરબી શાખાની મદદથી એક જેટી પર આયાતી કન્ટેનરમાં તપાસ કરતા આ કેફી પદાર્થ મળી આવ્યો હતો.
2: અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે મુંદ્રા પોર્ટમાં હાથ ધરેલી કાર્યવાહીમાં 140 કિલો ગળતો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુરુવારે મોડી સાંજે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ગુપ્ત બાતમીના આધારે અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે

0: ઉતરી હતી અને આગામી સમય એક કન્ટેનરમાંથી જે માલ બેસા રહ્યો હતો તેના બદલે બોક્સનો મોટો જથ્થો મળી આવ્યો. CO7 તપાસ હાથ ધરી છે. હિમાંગ પટણી, આકાશવાણી સમાચાર.
1: ગાંધીનગરના કલોલમાં 3 શ્રમિકના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે કલોલમાં સહેજ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC કંપનીમાં ગત રાત્રે જમીનની અંદરની ટાંકી સાફ કરતી વખતે 3 શ્રમિકોના મોત નિપજ્યા છે, જ્યારે 1 શ્રમિકની હાલત ગંભીર હોવાથી હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. આ અંગે અધિકારીઓએ સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા અને જવાબદારો સામે જરૂરી પગલાં લેવાશે તેમ જણાવ્યું છે. માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જૂનાગઢ ST બસ મથકની મુલાકાત લીધી. દરમિયાન તેમણે મુસાફરો માટે ઉપલબ્ધ કરાવાયેલી સુવિધાઓ તેમજ બસ મથકની સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું. આ સાથે જ મંત્રીશ્રીએ મુસાફરો અને બસ મથક પર વિવિધ દુકાનદારો સાથે સંવાદ કર્યો. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું કે આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે, તેમ છતાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. દરમિયાન લોકોને બપોરે બિનજરૂરી બહાર ન જવાની પણ સલાહ અપાઈ હોવાનું શ્રી શર્માએ જણાવ્યું. રાજકોટ ગ્રામીણમાં આવતા તમામ મુસાફરોની પથિક પોર્ટલ પર નોંધણી કરવા જિલ્લા કલેક્ટરે સૂચન કર્યું છે. દેશ વિરોધી પ્રવૃત્તિ પર નિયંત્રણ મૂકવા રાજકોટ ગ્રામ્યની હોટલ, ધર્મશાળા, સમાજવાડી, ક્લબ હાઉસ, રિસોર્ટ કે કોઈપણ વ્યક્તિને ભાડે આપે તો તેની જાણ માલિક કે સંચાલકે પથિક વેબ પોર્ટલ પર કરવાની રહેશે. ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી હરજિંદર કૌર અને લાવણી 69 કિલો શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. સ્નેચમાં 96 કિલો અને કેન એન્ડ જર્કમાં 121 કિલોગ્રામ વજન ઉપાડીને આ સિદ્ધિ તેઓએ મેળવી છે. આ શ્રેણીમાં DPR કોરિયાના સોંગ કુક યાંગે 112 કિલો સ્નેચ અને 151 કિલો ક્લીન એન્ડ જર્ક સાથે સુવર્ણચંદ્રક જીતીને વિક્રમ બનાવ્યો છે, જ્યારે ચીની તાઇપેઈના ચેન વેન હુઈએ કુલ 239 કિલો વજન ઉપાડીને રજત ચંદ્રક જીત્યો છે. તેમજ જાપાનના મિયાગો યુઈએ 219 કિલો વજન ઉપાડીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ભારતીય ડાક વિભાગ દ્વારા એક રાજ્ય એક GST અસરકારક અમલીકરણ માટે અમદાવાદમાં કાર્યશાળા યોજાઈ. તેનો પ્રારંભ કરાવતા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કહ્યું કે હવે નવી વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં એકીકૃત પ્રણાલી તરીકે કાર્ય કરશે, એટલે હિસાબી પ્રક્રિયા, ટેક્સ અનુપાલન તથા નાણાકીય રિપોર્ટિંગ વધુ સરળ અને અસરકારક બનશે. નાગરિકોની બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. અધિકારીઓ અને કર્મચારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા રાજ્ય સરકારની સૂચના. નીટ યુજીની પુનઃ પરીક્ષા આગામી 21 જૂને યોજાશે, રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાની જાહેરાત. કચ્છના મુંદ્રા બંદર પરથી અંદાજે 140 કિલો કેફી પદાર્થોનો જથ્થો કબજે કરાયો. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી ઘટે તેવી શક્યતા. અને ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી હરજિંદર કૌરે કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો. નમસ્કાર.

0: માં મીઠા રસનો પ્રસાદ થાય બરાબર, એટલે મીઠા રસનું ખૂબ મહત્વ છે. અને એમાં એ રસ જો કુદરતી હોય બરાબર તો એનું વિશેષ મહત્વ છે.
1: બિલકુલ
0: બરાબર. અને એમાં વાત લઈ લઈએ તો માની લો કે કુદરતી મીઠાશ શેમાં હોય તો કે ખજૂર.
1: હા, સૌથી પહેલું નામ ખજૂર નું આવે. અને કોઈને વીકનેસ થઈ ગઈ હોય, કમજોરી લાગતી હોય તો ડોક્ટર શું સલાહ આપે કે થોડા ખજૂર ખાતા જાવ.
0: એટલે ખજૂર છે એ કુદરતી મીઠાશ આપતો પદાર્થ છે. એટલે અટલબેન આપડે તો પછી ખજૂર હોય તો એની ખેતી શેની થાય, એ આપડે
1: મૂલ્યવર્ધન
0: એટલે વાત મૂળ ઉપર ખજૂર છે એટલે ખારેક ઉપર વાત આવે. તો આજે તમે સમજી ગયા હશો કે ચોરે છે ને કઈક ખારેક વિશે વાત એટલે ખારેક ના મૂલ્યવર્ધન થી વધતી આવક એક નવો અવસર, આવો સરસ મજાનો એક વિષય છે. અને આજે ચોરે વિષય નિષ્ણાંત તરીકે ડોક્ટર અભિષાબેન સિંગારા કે જેઓ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત આવેલ પોલિટેકનિક ઇન એગ્રો પ્રોસેસિંગ જુનાગઢ ના મદદનીશ પ્રાધ્યાપક છે, તેઓ ગામના ચોરે ખાસ મહેમાન થયા છે. બેન જુનાગઢ થી આવી ગયા છે, સૌથી પહેલા છે ને બેન નું સ્વાગત કરીએ. બેન ને કહીએ રામ રામ.
2: રામ રામ બધાને.
0: હવે અભિષાબેન, હું નાતલબેન વાત કરતા હતા કે મીઠો રસ છે એટલે ખજૂર ની વાત આવે, ખારેક ની વાત આવે, તો ખારેક ના મૂલ્યવર્ધન થી વધતી આવક આ વિષય ઉપર આપણે વિસ્તૃત વાત કરીશું. પણ પ્રાસ્તાવિક અમને માહિતી આપો આ વિષય માટેની.
2: આજે આપણે રણની કુદરતી મીઠાશ વિશે વાત કરવી છે, જે હવે માત્ર ગુજરાત કે ભારત પૂરતી સીમિત નહીં રહી પણ વિશ્વના બજારોમાં ધૂમ મચાવી રહી છે. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખારેક એટલે કે ખજૂરની, જેની સોડમ મીઠાશ આખા વિશ્વમાં જાણીતી છે. એવી આપણી કચ્છી ખારેકને હવે જીઆઈ ટેગ દ્વારા વૈશ્વિક ઓળખ મળી છે. પણ મિત્રો, આજે વાત માત્ર ખેતીની નથી કરવી, પણ ખેતીથી એક ડગલું આગળ વધીને પાકને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને પ્રોસેસિંગ અને નિકાસને સ્તર સુધી કેવી રીતે લઈ જવો અને ખારેકનું મૂલ્યવર્ધન કરીને ખેડૂત મિત્રો પોતાની આવક બમણી કેવી રીતે કરી શકે એ વિશે આજે માર્ગદર્શન લેશું.
0: એટલે સરસ મજાની પ્રાસ્તાવિક વાત અભિષાબેન તમે કરી. હવે વિષયમાં આગળ વધીએ તો ખારેક છે, સૌથી પહેલા તો એનું મહત્વ શું અને બાગાયતી પાકોમાં એનું જે વર્ચસ્વ વધતું જાય છે એના વિશે અમને થોડી વિશેષતાઓની વાત કરો.
2: આજે આપણે ખારેકની ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ખારેક હવે માત્ર કડ નથી પણ ગુજરાતના કૃષિ અર્થતંત્રનું મજબૂત સ્તંભ બની રહ્યું છે. એના મહત્વ વધવા પાછળના મુખ્ય ચાર કારણો છે. પહેલું કારણ જોઈએ તો એ પ્રતિકૂળતામાં અનુકૂળતા. ગુજરાતનો ઘણો ખરો વિસ્તાર

0: જમીન સૂકું અને અડધું સૂકું છે, જ્યાં પાણીની અછત અને જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે છે. અન્ય પાકો જ્યાં નિષ્ફળ જાય છે ત્યાં ખારેક રણ પ્રદેશમાં પણ મીઠાશ રહેલા છે. એટલે કે જે જમીન અન્ય પાકો માટે નકામી ગણાતી હતી અને ખરેખર સોનાની ખાણી બનાવી દીધી છે. બીજું કારણ જો આપણે જોઈએ તો આર્થિક વળતરની ક્ષમતા. જો આપણે એક એકરના વળતરની ગણતરી કરીએ તો મગફળી કે કપાસ જેવા પરંપરાગત પાકોની સરખામણીએ ખારેકનું લાંબા ગાળાનું વળતર અલગ ગણું રહે છે. એક વર્ષ સપાયેલો ખારેકનો બગીચો ખેડૂતની આગામી પેઢી સુધી આવકનો સ્ત્રોત બની રહે છે. ત્રીજું કારણ જો જોઈએ તો ગ્લોબલ ડિમાન્ડ અને કચ્છી ખારેકની બ્રાન્ડ. અગાઉ આપણે આરબના દેશોની ખજૂર ઉપર નિર્ભર હતા, પણ આજે ગુજરાતની ખારેક વિદેશોમાં નિકાસ થઈ રહી છે. તાજેતરમાં જીઆઈ ટેગ મળવાને કારણે હવે ખારેક એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બની ગઈ છે, જેનાથી તેની માર્કેટ વેલ્યુમાં ધરખમ ઉછાળો આવ્યો છે. જો ચોથું કારણ જોઈએ તો મૂલ્યવર્ધનની અપાર શક્યતાઓ. ખારેક એક એવો પાક છે જેનું વેચાણ માત્ર ફળ તરીકે જ નહીં પરંતુ પ્રોસેસિંગ તરીકે કરીને પાવડર, સિરપ કે ચોકલેટ બનાવીને તેને ઇન્ડસ્ટ્રીયલ ક્રોપ તરીકે વિકસાવી શકાય છે. ટૂંકમાં કહીએ તો ગુજરાત માટે ખારેક માત્ર ખેતી નથી પણ ડેઝર્ટ ડેવલપમેન્ટનું એક ઉત્તમ મોડેલ છે. એટલે જ આજે આપણે આ અમૃત ફળ વિશે વાત કરવી અનિવાર્ય બની છે. ખજૂરનું વૈજ્ઞાનિક મહત્વ એ છે કે તે ઓછી પાણીની જરૂરિયાત ધરાવે છે, ઊંચા તાપમાને પણ સારી ઉપજ આપે છે અને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. એટલે ખજૂરને ક્લાઇમેટ ચેન્જ ફ્રેન્ડલી ક્રોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખુબ સરસ અને વિસ્તૃત રીતે માહિતી આપી અભિષેકને. હવે બેન, ખારેકનું મૂલ્યવર્ધન બધું સાંભળીએ છીએ પણ એનો સાચો અર્થ શું છે એ સમજાવો. ખુબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે અટલબેન, કારણ કે અહીંથી આખી વિચારધારા બદલાય છે. ખેડૂત મિત્રોને સરળ ભાષામાં કહીએ તો ખારેકનું મૂલ્યવર્ધન એ ખારેકને આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રોસેસ કરીને તેની સેલ્ફ લાઈફ, ગુણવત્તા અને બજાર કિંમતમાં વધારો કરવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જયારે ખેડૂત ખારેકને સીધી બજારમાં વેચે ત્યારે ભાવ એક જ સમયે મળે અને પછી આખું વર્ષ આવક બંધ રહે છે. પરંતુ જયારે ખારેકમાંથી પેસ્ટ, પાવડર, સિરપ, એનર્જી ફૂડ બને છે ત્યારે આવક આખું વર્ષ ચાલે છે અને આ જ મૂલ્યવર્ધન છે.
1: હવે બેન, ખજૂરના જે પાકવાની અલગ અલગ અવસ્થાઓ છે અને તેનો ઉપયોગ છે એના વિશે થોડી વિગતે વાત કરો.
0: ખજૂરના ફળને સમજ્યા વગર એનું વેલ્યુ એડિશન શક્ય નથી. તેની ચાર અવસ્થાઓ મુખ્ય રૂપે જોવા મળે છે. કિમરી અવસ્થા કે જેમાં ફળ કાચું અથવા કડવું હોય છે પરંતુ તેમાં ફિનોલિક કમ્પાઉન્ડ વધુ હોય છે જે ન્યુટ્રાસિટિકલ ઇન્ડસ્ટ્રી માટે ઉપયોગી છે. ત્યારબાદની જે અવસ્થા છે ખલાલ અવસ્થા છે, એટલે કે ખારેક. આ સ્ટેજ પર ખારેક તાજી ખાવા માટે ઉત્તમ છે અને મિનિમલ પ્રોસેસિંગ માટે યોગ્ય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખલાલ અવસ્થા એ હાર્વેસ્ટિંગ કરવું સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે ત્યારે ખાંડનું સ્તર મહત્તમ હોય છે. ત્યારબાદની જે પાકવાની અવસ્થા આવે છે એ વૃતાદ અવસ્થા છે, જેમાં ફળ થોડું નરમ પડે છે, સુગરનું નેચરલ ઇન્વર્ઝન થાય છે, એટલે પેસ્ટ અને સિરપ બનાવવા માટે આ અવસ્થા શ્રેષ્ઠ છે. ત્યારબાદની જે અવસ્થા છે એ તામર અવસ્થા કહેવાય છે, જેમાં ફળ થોડું સૂકું થાય છે, ભેજ ઓછો હોવાથી તેને પાવડર અથવા ડાયસ્ટિકેટ અથવા એક્સટ્રુડેડ પ્રોડક્ટ બનાવવા માટે આદર્શ છે. એટલે દરેક અવસ્થા એક નવી આવકની તક ઉભી કરે છે.
2: એટલે રેલવે આપણે સમજી વિચારીને કરીએ ને દરેક અવસ્થા આપણે કઈક ને કઈક મૂલ્યવર્ધન કરી શકીએ. હવે બેન, ખારેક હાર્વેસ્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ ઘણા બધા કરતા હોય છે, તો આ શા માટે અનિવાર્ય હવે બન્યો છે અને આ માટેની આધુનિક પદ્ધતિઓ કઈ કઈ છે?
0: આધુનિક પદ્ધતિઓની આજે વાત કરીએ તો ખારેકના હાર્વેસ્ટિંગ માટે પહેલી જે પદ્ધતિ છે મિકેનાઇઝ્ડ પ્લેટફોર્મ. ખજૂરીના ઝાડ સમય જતા ઘણા ઊંચા થાય છે અને હાઇડ્રોલિક લિફ્ટ અથવા ટ્રેક્ટર માઉન્ટેડ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાથી શ્રમિકોની સુરક્ષા વધે છે અને ફળને નુકસાન પહોંચાડ્યા વિના ઝડપથી કામ પૂરું થાય છે. ત્યારબાદ જો વાત કરીએ તો હાર્વેસ્ટિંગનો સચોટ સમય. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખારેકને ખલાલ અવસ્થાએ ઉતારવી સૌથી ફાયદાકારક છે. આ સમયે ફળના ભેજનું પ્રમાણ યોગ્ય હોય છે અને ખાંડનું પ્રમાણ પણ મહત્તમ હોય છે.

0: નુંખા ની ઈચ્છા થી ભટકવાને બદલે આધુનિક પદ્ધતિ માં માત્ર પાકી ની ખારક ને જ ચૂંટવામાં આવે છે અને તે કાચી ખારક ને ઝાડ પર જ પાકવાનો પૂરો સમય મળે છે. બજાર માં મોકલતી વખતે ફળો ને કદ અને રંગો માં સમાનતા રહે એ રીતે પ્રીમિયમ પેકેજિંગ માટે અનિવાર્ય છે. ત્યારબાદ જો ચોથી પદ્ધતિ ની આગળ વાત કરીએ તો ફાર્મર ફ્રેન્ડલી અન્ય સાધનો વિકસાવવામાં આવ્યા છે. તેમાં પહેલું છે વાઇબ્રેટર્સ. તો મોટા ફાર્મ માં ઝાડ ને હળવું વાઇબ્રેશન આપી પાકેલા ફળો ને નીચે પાથરેલી નેટ માં પાડવામાં આવે છે. આ રીતે એનું હાર્વેસ્ટિંગ થાય છે. અથવા તો હાર્વેસ્ટિંગ બેગ. તો કે લૂમખા ને ધૂળ અને પક્ષીઓથી બચાવવા માટે પ્લાસ્ટિક કે જાળીદાર બેગ નો ઉપયોગ થાય છે જે હાર્વેસ્ટિંગ વખતે કામ સરળ બનાવે છે.
1: આપણે બંને કઈ આ ખારેક ની ખેતી વિશે તો સરસ મજાની વાત કરી. પણ ખારેક છે એ ખાવાથી શું શું ફાયદા થાય એના વિશે થોડી વાત કરો.
0: ખુબ જ સરસ પ્રશ્ન છે. જો ખારેક એક કુદરત નું એક એવું સુપર ફૂડ છે જે પોષક તત્વો થી છલોછલ છે. એમાં આયરન લોહ તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે શરીર લોહીની ઉણપ એટલે કે એનિમિયા દૂર કરવાનો રામવાળ ઈલાજ છે. આ ઉપરાંત તેમાં રહેલું પોટેશિયમ હૃદય સ્વાસ્થ્ય માટે અને બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરવા માટે ખુબ જ જરૂરી છે. સૌથી મોટી વાત એ છે કે તેમાં નેચરલ સુગર કુદરતી શર્કરા રહેલી હોય છે જે આર્ટિફિશિયલ સ્વીટનર ની જેમ નુકસાન નથી કરતી પણ શરીર ને ત્વરિત ઉર્જા આપે છે. પ્રોસેસિંગ ની દ્રષ્ટિએ જોઈએ તો ખારેક એક આદર્શ રો મટીરિયલ છે. તેનું કારણ એ છે કે તેમાં નેચરલ બાઇન્ડિંગ પ્રોપર્ટી હોય છે. તેનું પલ્પ ખરતું હોવાથી તેમાં બેટ સિરપ કે બેટ પેસ્ટ કે હેલ્થ બાર બનાવવા માટે ખૂબ જ સરળ છે. વળી તેમાં ફાઈબર નું પ્રમાણ પણ ઊંચું હોય છે જે પાચન શક્તિ માટે આશીર્વાદરૂપ છે. જે લોકો ડાયાબિટીસ કે હેલ્થ પ્રત્યે સજાગ હોય છે તેમના માટે ખારેક પાઉડર ખાંડના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે વાપરી શકાય છે. અને ખારેક માં ભેજ નું પ્રમાણ અને નેચરલ ગમ જેવું ટેક્સચર અને બેકરી ઉદ્યોગ માટે પણ શ્રેષ્ઠ બનાવ્યો છે. આમ પોષણ અને પ્રોસેસિંગ બંને રીતે ખારેક એક બહુમૂલ્ય પાક છે.
2: અને મને તો ફેશન કહું ને થોડી લાલ થોડી ખારેક બજારમાં મળવા માંડે ને તો મને તો મજા પડી જાય.
1: બરાબર.
2: અને જાણીએ નહીં ને ખારેક થોડીક ખાલી જાય ને તો બહુ જ ભાઈ જાય. તો હવે બી મેં વાત કરું કે ભાઈ ખારેક નું પ્રોસેસિંગ છે એ શા માટે જરૂરી છે અને કયા કયા તબક્કા હોય છે એમાં. ખારેક ની હાર્વેસ્ટિંગ પછી તેની સેલ્ફ લાઈફ મર્યાદિત હોય છે. પ્રોસેસિંગ કરવાથી તેની આવરદા એટલે કે સેલ્ફ લાઈફ વધે છે. બજારમાં તેની કિંમતમાં 2-3 ગણો વધારો થાય છે. ખારેક ને ખેતરમાંથી ઉતાર્યા પછી તેને પ્રીમિયમ પ્રોડક્ટ બનાવવા માટે વિવિધ તબક્કાઓમાંથી પસાર કરવામાં આવે છે. પહેલો તબક્કો જોઈએ તો વોશિંગ અને ક્લીનિંગ. ખેડૂત મિત્રો, આપણે ઘણી વાર જોઈએ છીએ કે બજારમાં ચમકતી અને સાફ દેખાતી વસ્તુનો ભાવ હંમેશા વધુ મળે છે. ખારેક ને જયારે આપણે ખેતરમાંથી ઉતારીએ છીએ ત્યારે તેના પર કુદરતી રીતે જ ધૂળ રાજકણ અને જંતુનાશકોના અંશ રહી ગયેલા હોય છે. જો આને દૂર કર્યા વગર જ પેક કરવામાં આવે તો તેની ગુણવત્તા પણ બગડે છે અને લાંબો સમય ટકતી નથી. સંપૂર્ણ સ્વચ્છતા જાળવી સપાટી ઉપર ચોટેલી અશુદ્ધિઓ દૂર કરી અને રાસાયણિક અવશેષોને દૂર કરવો એ આ એક પાયારૂપ તબક્કો છે. અને તેના માટે વપરાતી ટેકનોલોજીની વાત કરીએ તો બબલ વોશર ટેકનોલોજી, જેના દ્વારા આ મશીન પાણીમાં એર બબલ્સ અથવા તો પરપોટા પેદા કરે છે જે ખારેકની નાજુક ત્વચાને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડે વિના ઊંડાણપૂર્વક સાફ કરે છે. અને હાઇજેનિક પ્રોડક્ટ વૈજ્ઞાનિક પદ્ધતિથી સાફ કરેલી ખારેક આંતરરાષ્ટ્રીય બજારમાં ખાસ કરીને યુરોપના દેશોને નિકાસ કરવા માટે ઓપેડા APEPA ના કડક માપદંડોને પણ પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો સોર્ટિંગ અને ગ્રેડિંગ. બધા જ ફળ એક સરખા હોતા નથી. ગ્રાહક હંમેશા દેખાવના સમાન ફળમાં વધુ ભાવ આપે છે. ગ્રેડિંગ મશીન સેન્સર આધારિત હોય છે જે ખારેકને તેના કદ રંગ પોચાપણા મુજબ અલગ પાડે છે. ત્યારબાદની જો તબક્કાની વાત કરીએ તો ડ્રાઇંગ અથવા તો સુકવણી છે. તાજી ખારેકમાં ભેજ વધુ હોય છે અને જલ્દી બગડી શકે.

0: एक टेक्नोलॉजी नो उपयोग करी परंपरागत रीते ખુલ્લા સુકવાને બદલે સોલર ટનલ ડ્રાયર નો ઉપયોગ થાય છે. આનાથી અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવ થાય છે, વિટામિન જળવાઈ રહે છે અને હાઇજેનિક પદ્ધતિથી ફળનો રંગ પણ કાળો પડતો નથી. ત્યારબાદ વાત કરીએ તો ડી સીડિંગ અથવા તો સ્ટફિંગ. આ એક ઉચ્ચ સ્તરનું મૂલ્યવર્ધન છે. ઠળિયા કાઢવાના મશીન દ્વારા ખજૂરને તોડ્યા વગર અંદરથી ઠળિયો કાઢી લેવામાં આવે છે. અને સ્ટફ્ડ ખજૂરની વાત કરીએ તો ઠળિયો કાઢ્યા પછી જે તેમાં કાજુ, બદામ, અખરોટ જેવા ડ્રાય ફ્રૂટ્સ ભરી પ્રીમિયમ ગિફ્ટ બોક્સ તરીકે વેચવામાં આવે છે, જેનો ભાવ બજારમાં ખૂબ ઊંચા મળે છે.
1: બહુ સરસ વાત જે ખોરાકની પ્રોસેસિંગ છે એના વિશે બેને કરી. હવે અભિષાબેન, ખોરાક પ્રોસેસિંગ થી ક્યાં ક્યાં વેલ્યુ એડેડ પ્રોડક્ટ બની શકે એની અને એને બનાવવા માટે કઈ કઈ ટેકનોલોજી વપરાય એના વિશે પણ અમને થોડી વાત કરો.
0: ખેડૂતો ત્રણ કેટેગરીમાં પ્રોડક્ટ બનાવીને બજારમાં પોતાની પકડ મજબૂત કરી શકે છે. પહેલી જોઈએ તો સેમી ફિનિશ્ડ પ્રોડક્ટ, જેમાં પ્રોડક્ટ અન્ય ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સામગ્રી તરીકે વપરાય છે. એમાં પહેલું જે પ્રોડક્ટ છે ડેટ પાવડર. હેમર મિલ ટેકનોલોજી દ્વારા સૂકી ખારકને અત્યંત બારીક દળવામાં આવે છે અને તે સફેદ ખાંડ જે આપણે ખાઈએ છીએ એને નેચરલ વિકલ્પ તરીકે વાપરી શકાય છે. બીજું જોઈએ તો ડેટ પેસ્ટ. મિન્સર મશીન દ્વારા ખજૂરને ગ્રાઇન્ડ કરી મુલાયમ પેસ્ટ બનાવવામાં આવે છે, જે બેકરી અને કન્ફેક્શનરીમાં કુદરતી બાઇન્ડિંગ એજન્ટ તરીકે કામ કરે છે. ત્યારબાદ જો બીજી પ્રોડક્ટ જોઈએ તો રેડી ટુ યુઝ પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ સીધી બજારમાં વેચી શકાય છે અને તેના ભાવ સૌથી વધુ મળે છે. એમાંની જો એક પ્રોડક્ટની વાત કરીએ તો ડેટ સિરપ. વેક્યુમ ઇવેપોરેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નીચા તાપમાને ખજૂરના અર્કને ઘટ કરવામાં આવે તો ડેટ સિરપ બને છે. આનાથી ફળના પોષક તત્વો અને સ્વાદ જળવાઈ રહે છે. ત્યારબાદની પ્રોડક્ટ આપણે જોઈએ તો એ સ્ટફ્ડ ખજૂર છે. વિટિંગ મશીન. બીજ કાઢવાનું મશીન દ્વારા ખજૂરનો આકાર બગાડ્યા વિના ઠળિયો કાઢી તેમાં ડ્રાય ફ્રૂટ ભરીને પ્રીમિયમ ગિફ્ટ પેક તરીકે વેચવામાં આવે છે. ત્યારબાદ જો ત્રીજી પ્રોડક્ટ વિશે વાત કરીએ તો ઝીરો વેસ્ટ બાય પ્રોડક્ટ છે. ખારેક પ્રોસેસિંગમાં કશું જ ફેંકી દેવાની જરૂર નથી. ડેટ સીડ કોફી એટલે કે ખજૂરના ઠળિયાને ફેંકીને તેનો પાવડર બનાવવામાં આવે છે. આ પાવડર કેફીન મુક્ત કોફી તરીકે ઓળખાય છે, જે કચરાને પણ કમાણીમાં ફેરવે છે. આજનો ગ્રાહક નેચરલ સ્વીટનર શોધે છે, એટલે ડેટ સિરપ, ડેટ પાવડર, ડેટ એનર્જી બાર, ડાયાબિટીક ફ્રેન્ડલી પ્રોડક્ટ ની માંગ વધી રહી છે.
2: અને ઇન્ડિયા શું શું કહેવાય, આમ કે આમ ગુઠિયો કે હવે અભિષેકબેન, કોઈ ખેડૂત છે એને પોતાની જે ખારેક છે એનું નિકાસ કે એક્સપોર્ટ કરવું હોય તો એ કઈ બાબતોનું પાલન કરવું જોઈએ?
0: ખારેક ની નિકાસ માટે અપેડા APEDA એટલે કે એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ઘણા ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે. તેમાંનું પહેલું ધારાધોરણ જોઈએ તો ગુણવત્તા. તો કે ફળ એક સરખા કદનું, વજન અને દાગરહિત હોવું જોઈએ, જેમાં જંતુનાશક દવાઓના અવશેષો એટલે કે પેસ્ટિસાઇડ રેસિડ્યુ નિર્ધારિત મર્યાદાથી વધુ ન હોવા જોઈએ. જો પેકેજિંગ ની વાત કરીએ તો લાંબા અંતરના પરિવહન માટે MAP મોડિફાઈડ એટમોસ્ફિયર પેકેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં નાઇટ્રોજન સેન્સિંગ દ્વારા ફળની તાજગી જાળવવામાં આવે છે. પ્રમાણપત્રો ખેડૂતો પાસે કઈ રીતના હોવા જોઈએ? નિકાસ માટે અપેડા રજીસ્ટ્રેશન અને ફળ રોગ મુક્ત હોવાના ફાયટો સેનિટરી સર્ટિફિકેટ અનિવાર્ય છે. કચ્છી ખોરાક માટે જીઓ ટેગ નો ઉપયોગ બ્રાન્ડ વેલ્યુ વધારશે. અને જો કોલ્ડ ચેઇન ની વાત કરીએ તો લણણી થી લઈ પોર્ટ સુધીની સફરમાં ફરીને 0°C થી 4°C તાપમાને રેફ્રિજરેટેડ કન્ટેનરમાં રાખવું જરૂરી છે.
1: હવે અભિષાબેન, તમે સરસ એક્સપોર્ટ માટેના ધારાધોરણો ક્યાં ક્યાં હોય એના વિશે વાત કરી. હવે બીજો એક પ્રશ્ન થાય કે ભાઈ જે ખારેક ઉત્પાદન

0: કામ કરતા ખેડૂતો છે અને પોતાની આવક વધારવી છે તો ખાસ અગત્યનું અત્યારના સમય પ્રમાણે તેની જે માર્કેટિંગ કરવું પડે તો એ માર્કેટિંગ બધી જે સ્ટ્રેટેજીસ છે એ કેવી કેવી હોય અથવા તો એને કેવી અપનાવવી જોઈએ.
1: માર્કેટિંગ સ્ટ્રેટેજીની વાત કરીએ તો ડિજિટલ માર્કેટિંગ એટલે કે ખેડૂત પોતાની બ્રાન્ડ બનાવી વેચાણ શરૂ કરી શકે છે. ત્યારબાદ પ્રદર્શન એક્ઝિબિશનમાં તો કે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના કૃષિ મેળામાં ખેડૂત ભાગ લઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો FPO ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન નાના ખેડૂતો ભેગા મળી પોતાનું પ્રોસેસિંગ સેન્ટર ખોલે તો ખર્ચ ઘટે અને નફો વધે. ત્યારબાદ વાત કરીએ તો નેચરલ અને નો સુગર એડેડ એવા લખાણો જો પ્રોડક્ટ ઉપર લખવામાં આવે તો ગ્રાહક આકર્ષાય છે.
0: તમને અત્યારે સુગર ફ્રી આવી બધી સ્વીટ આવતી હોય તો લખેલું હોય તો એ તરત એના ભાવ
1: વધારે નેચરલ વસ્તુ ઓર્ગેનિક વસ્તુ એવી જોતી જ હોય છે. પણ ખુબ સરસ આપણે માહિતી આપી. હવે છેલ્લે પ્રશ્ન પૂછવાનો એ મન થાય કે ખજૂરની ખેતી અને જે પ્રોસેસિંગ કરતા ખેડૂતો છે એ માટે ગુજરાત સરકારની મુખ્ય સહાય યોજનાઓ ખરી હાલમાં ગુજરાત સરકારની ઘણી યોજનાઓ ચાલુ છે જેમાં આપણે ભૂમિ સહાય યોજનાની વાત કરીએ તો નવી વાવેતર સર્વે તમે ખજૂરના ટેસ્ટિંગ કલ્ચર છોડના વાવેતર માટે ખર્ચના 50% સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો કોલ્ડ સ્ટોરેજ સહાય નાના અને મધ્યમ કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે 35% થી 50% સુધીની સબસિડી આપવામાં આવે છે. ત્યારબાદ પ્રોસેસિંગ યુનિટ ખોલવું હોય તો ખેડૂતોને ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટે 35% સબસિડી અથવા મહત્તમ 10 લાખ સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. અને પેકેજિંગ મટીરીયલની વાત કરીએ તો આધુનિક પેકેજિંગ માટે પણ બાગાયત ખાતા દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. પણ ખાસ નોંધ એ લેવી જરૂરી છે કે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે.
0: એટલે દરમિયાન આજે મીઠી મધુરી સરસ મજાની વાતો ખારેક ખજૂર વિશે તેને આપણને કરી ખારેકને મૂલ્યવર્ધન થી વધતી આવક એક નવો અવસર આ વિશે વિસ્તૃત ઘણી બધી ચર્ચાઓ થઈ અને બધા મુદ્દાઓ તેને આવરી લીધા. તેમ છતાં વિશેષમાં કોઈ વિગતો ખેડૂત મિત્રોને જાણવી હોય તેમની સાથે વાત કરવી હોય તો એમનો મોબાઈલ નંબર એક મિત્રોને આપી દઈએ. ડોક્ટર અભિષાબેન શિંગારા કે જેઓ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની પોલિટેકનિક અને એગ્રો પ્રોસેસિંગ કોલેજ છે એના નગર નિષ્પ્રાધ્યાપક છે. એમનો મોબાઈલ નંબર છે
1: 7691 5266
0: અંગ્રેજીમાં કહું તો 7069 1

અમદાવાદ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામ નો છોરો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:50 મિનિટે ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

बहुत कम के प्रभाव भी करने वाले अच्छा बच्चे और तुम

और ना ही पीछे हटता है।

0: તમે ફરી અમદાવાદ વળી ગયા. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું સુરેશ વાડકરે ગાયેલી કમલેશ સોનાવાલાની રચનાથી.
1: વિવિધ ભારતી દેશ કે સુરેલી ભાઈ છાયા ગીત કે લીજે બસ થોડા સા ઇંતજાર.